નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પારંભુ, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા

પોસ્ટ કરી શકો છો, સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ ની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાધન દેના ચાહતા
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ

શ્રીમદ ભગવદ્ ગીતાને એક એક શ્લોક કરીને સમજવાનો પ્રયત્ન કરતા કરતા આપણે સૌ અત્યારે 10મા અધ્યાયના 23મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. જે લોકો નિયમિત આ સાંભળે છે એમને મારી વિનંતી છે કે તમારી સામે ભગવદ્ ગીતાનું પુસ્તક રાખો તો વધારે આનંદ આવશે. ક્યાંક સમજવામાં મુશ્કેલી પડે તો ગીતાનું પુસ્તક આપણને ઉપયોગી થાય. હું પણ અહીંયા જે કામ કરું છું તે ગીતાને સમજવાનો પ્રયત્ન કરું છું, અને હકીકતમાં તો મારું લાઉડ થિંકિંગ ચાલે છે. લાઉડ થિંકિંગ એટલે વિચાર કરતા હોઈએ એ મૌન નહીં પણ બોલીને કરીએ, ઊંચેથી મોટેથી વિચાર થાય એ લાઉડ થિંકિંગ કહેવાય. હું કોઈ ઉપદેશક નથી, તો એ સમજવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ તો ગીતાને વધારે સારી રીતે સમજી પામી શકીએ. ગઈ વખતે પામવું અને માપવું એ બેનો ભેદ આપણે જોયો હતો. 10મો અધ્યાય એ રીતે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અથવા પરબ્રહ્મ અથવા એકમાત્ર શક્તિ જે છે વિશ્વમાં, એકમાત્ર તત્વ જેની અંદરથી સમગ્ર વિશ્વનું સર્જન થયું છે અને જેમાં સમગ્ર વિશ્વ વિલીન થઈ જનાર છે, એવા તત્વની, પરમ તત્વની, પરમેશ્વરની, પરમ ચૈતન્યની, એને જુદા જુદા ધર્મો, જુદા જુદા સંપ્રદાયો ગમે તે નામથી ઓળખતા હોય પણ એનું અસ્તિત્વ વિશ્વની અંદર જુદી જુદી વિભૂતિઓ રૂપે આપણે સમજી શકીએ અને તો એની મહત્તાને સમજી શકીએ. અર્જુન આ સમજી શક્યો છે પણ તો પણ એણે પ્રાર્થના કરી છે કે તમારી વિભૂતિઓ વિશે મને જણાવો, અને એ વિશે કૃષ્ણ જણાવી રહ્યા છે. જે વસ્તુઓ પૃથ્વી ઉપર છે એ જુદા જુદા ગણ, જુદા જુદા સમૂહો છે. પર્વતો, નદીઓ, જળાશયો, મનુષ્યો, ઋષિઓ, દેવો, આવા જુદા જુદા ગણ છે અને આપણે એ રીતે ઓળખીએ છીએ. તો એમાં સર્વશ્રેષ્ઠ તત્વ જે હોય તેને ઈશ્વરની વિભૂતિ કહી. વસ્તુતઃ ઈશ્વર બધે જ વ્યાપ્ત છે, અથવા બધું જ જે છે તે ઈશ્વરનો અંશ છે, એમ આપણે સમજતા હોઈએ તો પણ એ તો સમજવાનું જ છે. કારણ કે એ જ વાત 10મા અધ્યાયમાં આગળ કરી છે અને એટલે જ કહ્યું છે કે તું એ રીતે તો મારા વિસ્તારનો પાર નહીં પામી શકે, એનો અંત નથી, એનો આદિ એ નથી. કારણ કે બધાનો આદિ પરમેશ્વર છે તો બધાનો અંત પણ પરમેશ્વર છે. બે શબ્દો સતત ચાલ્યા કરે છે ઘણા સમયથી, પ્રભવ અને પ્રલય. ઈશ્વર જ છે, એક એવું પરમ તત્વ છે જેના સિવાય બીજું કંઈ છે જ નહીં, અને છતાં ઘણું બધું હોય એમ આપણને દેખાય છે. તો આ નશ્વર જે જગત આપણી સમક્ષ છે, એ નશ્વર જગતની અંદર ઈશ્વરનું સ્વરૂપ ક્યાં ક્યાં છે, કઈ કઈ વિભૂતિઓ છે, એ ગણાવવાની શરૂઆત ગીતામાં થયેલી છે. આપણે 23મા શ્લોકમાં જોયું હતું કે રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેષો યક્ષરાક્ષસામ વસુનામ પાવકશ્ચાસ્મિ મેરુહુ શિખરીણામ અહમ. શિખરો વાળા પર્વતોમાં હું મેરુ પર્વત છું. હજુ હિમાલયની વાત આવશે. મેરુ પર્વત અત્યારે તો ક્યાંય નથી એમ લાગે છે, કલ્પિત પર્વત હોવાની શક્યતા

આવાતની શરૂઆત કરી ત્યારે જ મેં કહ્યું હતું કે આ પુરાણોએ જગતને જે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ અહીંયા આપણને દેખાય છે. પુરાણો સર્ગની અને પ્રતિસર્ગની વાત કરે, કલ્પની વાત કરે, મન્વંતરની વાત કરે, તો જે તે કલ્પમાં જે તે મન્વંતરમાં એ સમયો છે, આ સમયબદ્ધ હોય છે, તો એ સમયબદ્ધતાની અંદર પુરાણોએ જ્ઞાનને કથાઓ વાર્તાઓ એના સ્વરૂપે, પુરાણો જ માત્ર શું કરવા કહીએ આપણે, પુરાણો, આગમો, પ્રાકથાઓ, ગીતા સુધી, ગીતાની રચના સુધી એ પ્રવર્તમાન છે અને એને જ ઈશ્વર માની લેવાની ભૂલ ન કરે માણસ, એ સમજાવવું અગત્યનું છે. એટલે એમાં પણ આજે પુરાણોમાં જે ગણતરીઓ કરવામાં આવી હોય એને આધાર તરીકે, એટલે જ પેલામાં મેરુ પર્વત આવ્યો કે એના પહેલાં રુદ્રોમાં એક શંકર છે એમ આવ્યું, એ ગતિથી આપણે આગળ ચાલી રહ્યા છીએ. આપણે કોઈ કામ કરવાનું હોય તો એ આપણે ધર્મ કાર્ય કરવાનું હોય, કર્મકાંડ કરવાનું હોય તો એમાં પુરોહિતને બેસાડીએ છીએ. ઋગ્વેદનો સૌથી પહેલો મંત્ર, પ્રપ્રથમ મંત્ર એ છે અગ્નિમીળે પુરોહિતમ. અગ્નિ એ પુરોહિત છે. આગળ રહે છે, આપણે જે અર્પણ કરીએ દેવોને એ દેવો સુધી પહોંચાડે છે. દેવોને પણ પોતાને પુરોહિત છે. આપણે તો પુરાણોમાં કલ્પનાઓ કરીને કહીએ છીએ ને કે 33 કરોડ દેવતાઓ, તો દેવતાઓનો પણ પુરોહિત, દેવતાઓનો પુરોહિત છે બૃહસ્પતિ, જેને પછી આપણે ગુરુ કહ્યો છે, જેને પછી આપણે આકાશમાં એક તારા રૂપે સ્થાપિત કર્યો છે. ગુરુ બૃહસ્પતિ દેવોનો ગુરુ છે, દેવોનો પુરોહિત છે. તો એ બૃહસ્પતિ એ મારી વિભૂતિ છે. પુરો દશામ ચ મુખ્યમ માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ. મુખ્ય બૃહસ્પતિ ને તું બીજા બધા જ પુરોહિતોની અંદર બૃહસ્પતિને તું મારી વિભૂતિમાન. સેનાની નામહં સ્કંદઃ. સેનાનીઓ સેનાપતિઓ, દેવોને પણ રાક્ષસોની સામે લડવા માટે પોતાની સેના ઉભી કરવી પડે. આખો ચંડી પાઠ આપણે જો જોઈએ તો એમાં આવી દેવોની સેના, એક વ્યક્તિ માત્ર શક્તિ ભગવતી માતા પરાંબા, એને બીજા સૈન્યની જરૂર નહોતી એવી પરિસ્થિતિ ત્યાં બતાવવામાં આવી છે માર્કંડેય પુરાણમાં. બીજા પુરાણોમાં પણ આવી રાક્ષસો સાથેના યુદ્ધની વાત કરવામાં આવે તો મહાન રાક્ષસ ઇન્દ્રને પણ હરાવી દે, એનું મોટું સૈન્ય દેવતાઓનો નાશ કરી નાખે એવી પરિસ્થિતિ. દેવતાઓની તો સ્થિતિ એવી કે એમને સ્વર્ગમાં રહેવાનું ને સ્વર્ગમાંથી કાઢી મૂકે, એટલે પછી આ બધા જઈ અને રાક્ષસો ત્યાં રહેતા હોય. આવા વર્ણનો અનેક વાર અનેક પુરાણોમાં આવે, એનું અનેક રીતે આપણે અર્થઘટન કરવું પડે. એ અર્થઘટન કરવાનું હોય ત્યારે એના અર્થઘટન તરફ આપણે જઈએ, અત્યારે તો

તો સવાલ નથી. અત્યારે તો આપણને એક જ વાત યાદ આવે કે દેવો હારતા ગયા, હારતા ગયા, હારતા ગયા. અને એમને કહેવામાં આવ્યું કે જો શંકરનો પુત્ર હોય અને સેનાપતિ બને અને તમારી સેનાને લીડ કરે તો તમે વિજયી થાઓ. શંકરને તો પુત્ર ક્યાંથી હોય, એ તો બસ સ્મશાનની ચોળી. પણ એ વખતે દેવો એ જે કાંઈ કર્યું તે, પણ શંકર અને પાર્વતી થકી સ્કંદનો જન્મ થયો. કાર્તિકેય, ભગવાન કાર્તિકેય, ષણમુખ અને છ છ તો મોઢા છે. આનું પણ અર્થઘટન કરવું પડે એમ છે અને થાય એમ છે. આપણે અત્યારે એમાં જવું નથી, કારણ કે અત્યારે આપણે વિભૂતિઓ જોઈ રહ્યા છીએ. સેનાની, સેનાપતિ, સેનાને જે દોરી શકે, સેનાનું જે માર્ગદર્શન કરી શકે અને વિજયી થવા માટે યોજનાઓ કરી શકે, આયોજન કરી શકે. કૌરવોની સેનાના કુરુક્ષેત્ર યુદ્ધ વખતે પ્રથમ સેનાપતિ હતા ભીષ્મ પિતામહ પોતે હતા. આ ગીતામાં જ આવ્યું છે, અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષંતુ ભવંતઃ સર્વે વહિ, એમ દુર્યોધને બાકીની સેનાને આદેશ કર્યો હતો. સેનાની એ સેનામાં મુખ્ય હોય છે, સેનાપતિ લડે સૈન્ય અને વિજય સેનાપતિનો થાય, કારણ કે આયોજક એ છે, બુદ્ધિ એની કામ કરે છે અને બળ સેનાનું કામ કરે છે. તો એવા સેનાપતિઓ જેની પાસે આખી મોટી વિરાટ સેના હોય પણ યોગ્ય સેનાપતિ ના હોય, પાણીપતના યુદ્ધમાં એમ જ થયું હતું, સેનાપતિ મરાયો એટલે સૈન્ય ભાગ્યું. વર્ણન કરતી વખતે એજીવેલ્સ લખે છે કે જો એની સાથે ઝાડને બાંધી દેવામાં આવે તો ઉખડી જાય, એટલી ગતિથી આ ભાગતા હતા સૈનિકો, એટલી તાકાત એમનામાં હતી, પણ સેનાપતિ નહોતો રહ્યો. જે વખતે ગઝનીનું આક્રમણ થયું એ વખતે 30,000 જેટલા રાજપૂતો મોઢેરા આગળ એકત્ર થયા અને એની ગઝનીના સૈન્ય સામે યુદ્ધ કરવાની તૈયારી કરી, પણ કમભાગ્ય એમની પાસે સેનાની નહોતો, સેનાપતિ નહોતો, અને એટલે આયોજન નહોતું, એટલે બળ હતું પણ પ્રતિકાર કરવા માટેનું આયોજન નહોતું. સેનાની બહુ મહત્વનો છે. તો દેવોની સેનાનો કાયમી સેનાપતિ કાર્તિકેય, સ્કંદ એટલે સ્કંદ કહે છે. આમ તો ગણપતિના ભાઈ કહેવાય, ના ના. તો સેનાની નામ, દુનિયાની બધી સેનાઓ એમાં જે સેનાપતિઓ હોય એ સેનાપતિઓનો વર્ગ કરવામાં આવે સમૂહ, તો એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેનાની, કારણ કે દેવોનો સેનાની છે, દેવોની સેનાનો અધિપતિ છે, એટલે સેનાની નામ અહમ સ્કંદઃ, સેનાનીઓ જેટલા કંઈ છે એમાં હું સ્કંદ છું, સ્કંદ છે એ મારી વિભૂતિ છે. આ પેલા ચેતનાવંત બધા તત્વોની વાત થઈ, હજુ પણ આવશે એવી. પણ એ કહે છે કે એનથી આગળ શું કહે છે કે સરસામ અસ્મિ સાગર, સરસ એટલે જળાશય, સરસ જલયુક્ત જે હોય તે જળાશય કહેવાય. નાના મોટા કેટલા જળાશયો, કૂવો, ગામને ગોંદરે હોય તો તળાવ, કે મોટું હોય તો સરોવર, કે ઝરણું, કે નદી, કે નદ, મોટી નદીને નદ કહેવાય, પણ એ બધાએ જઈને મળે સમુદ્રમાં. સમુદ્રમાં પ્રવિશંતી અદ્વત. તો સૌથી મોટું જળાશય કોણ? સમુદ્ર. એમ કહેવાય કે સમુદ્રમાંથી આપણે પાણી પી શકીએ નહીં, સમુદ્ર પાણી પીવાનું પાણી આપણને ન આપે,
તો જરાક વિચાર કરવો પડે।

આપણે કે ખરેખર સમુદ્ર આપણને પીવાનું પાણી નથી આપતો, સમુદ્ર માંથી જ પાણી વાદળા રૂપે ઉપર જાય છે અને આપણને ફરી પાછું મીઠું પાણી મળે છે. સમુદ્ર ન હોત તો વાદળા ના હોત ને મેઘ ના હોત ને વરસાદ ના હોત ને આપણી પાસે કોઈ પણ પાણીનો જલસ્ત્રોત બાકી રહ્યો ના હોત. તો બધા જળાશયોમાં શ્રેષ્ઠતમ બૃહત્તમ સમુદ્ર છે. સરસામ અસ્મિ સાગરઃ, સરોવરોમાં સરસ એટલે સરોવર નહીં, જળાશયોમાં બધા જળાશયો આવી ગયા, નાના કુવાથી શરૂ કરીને સમુદ્ર સુધીના. તો જળાશયોમાં હું સાગર છું. મહર્ષિણામ ભૃગુરહમ, મહર્ષિઓ ઋષિઓ મહાન ઋષિઓ, ઋષિઓની યાદી બનાવવામાં આવે તો આપણે ત્યાં પાર નથી, જેમણે સ્વાર્થ છોડીને તપશ્ચર્યામાં લાગેલા છે, જ્ઞાનની ઉપાસનામાં લાગેલા છે. એ મહર્ષિઓની ગણના કરવામાં આવે તો એમાં ભૃગુ ઋષિ એ હું છું. ગિરામસ્મિ એકમ અક્ષરમ, 25મા શ્લોકમાં છીએ આપણે. ગિરા, ગિરા એટલે વાણી, આપણે જે બોલીએ તે ગિરા કહેવાય. પણ ગિરા ક્યારે કહી શકાય? જે કંઈ બોલાય તે બધું ગિરા ના બને. કેમ ન બને? આપણે ગમે તેવા અક્ષરો કચાટા તપા બોલવા માંડીએ તો એમાંથી કોઈ અર્થ નીકળે નહીં. જેમાંથી કોઈક અર્થ નીકળતો હોય એવું જો આપણે બોલીએ તો એ વાણી કહેવાય, નહી તો બોલવું કહેવાય. જે કંઈ આપણે બોલીએ વાણીમાંથી અક્ષરો એકઠા થઈને શબ્દ બનીને, શબ્દમાંથી પદ બનીને, પદમાંથી વાક્ય બનીને અર્થ કેવી રીતે નિષ્પન્ન થાય છે એના વિશે બહુ લાંબી લાંબી ચર્ચાઓ છે, આખા શાસ્ત્રો રચાયા છે. કારણ કે શબ્દ એટલે તો અવાજ. હું ક બોલ્યો તો કને અર્થ ન પણ હોય, અને સંદર્ભમાં મૂકવામાં આવે તો અર્થ હોય પણ ખરા. તો જેમાં કોઈક અર્થ છે એ વાણી કહેવાય. ખાલી શબ્દોથી વાણી બનતી નથી, ગમે તેવા શબ્દો, નિરર્થક શબ્દો, શબ્દોને ખોટી રીતે પ્રયોગ કર્યો હોય તેવા શબ્દો, આકાંક્ષા યોગ્યતા અને સન્નિધિ આ ત્રણ વડે જોડાયેલા શબ્દો વાક્ય બને છે, અર્થ આપે છે. વન્નીના સિંચતી અગ્નિ વડે સિંચન કરે છે એમ કોઈ કહે તો તરત જ કહેવાય કે આ શબ્દોને અર્થ નથી, ખોટું બોલાયું છે, વ્યર્થ ભાષણ છે. જેમાં અર્થ હોય એવું બોલાય તેને ગિરા કહેવાય, નિરર્થક બોલાય તેને ગિરા ન કહેવાય. તો આ ગિરા વાણી બધી એની અંદર વિભૂતિ કઈ? ઈશ્વરની વિભૂતિ કઈ? તો કહે છે કે એકાક્ષરમ, એકમ અક્ષરમ, એક અક્ષર ઓમકાર. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ, ગીતામાં જ આવી ગયું આગળ. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ, એકાક્ષર બ્રહ્મ, એક અક્ષર કે જે આપણને અર્થ આપી દે છે સીધો બ્રહ્મનો. અર્થ શબ્દના અર્થો પણ ઘણા છે અને બહુ વિચારવા જેવી વસ્તુ છે આ, કે આપણે શેને અર્થ કહીશું. ખાલી અંગ્રેજીમાં જ્યારે મીનિંગ કહે છે એને અર્થ ન કહેવાય. મારે ખાવું હોય તો ભોજનને અર્થ કહેવાય, ભણવું હોય વિદ્યા તો વિદ્યાને અર્થ કહેવાય. એટલે એ સમજવા જેવી બાબત છે. પરમ અર્થ છે એ પરમ અર્થનો દ્યોતક જે વાણીનો એક અક્ષર છે તે ઓમકાર છે. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ આગળ આવી ગયું. તો અહીંયા કહે છે કે ગિરામ

એકમ અક્ષરમ ગિરા વાણીની વાત કરવાની હોય, બધા પ્રકારની વાણી, બધાઓની વાણી, એ પરાવાણી હોય કે વૈખરી વાણી હોય, એ બધી વાણીની અંદર ઓમકાર હું છું. કારણ કે ઓમકારને અર્થ છે, અર્થનો દ્યોતક છે, બ્રહ્મનો દ્યોતક છે. યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ, જુદી જુદી પ્રકારના અનેક યજ્ઞોની વાત આપણે ભૂતકાળમાં કરી છે. દરેક માણસ કોઈ સારા કામ માટે પ્રવૃત્ત થાય છે ત્યારે આપણે એને યજ્ઞ કહીએ છીએ. જુદી જુદી પ્રકારના આ યજ્ઞોની વાત આગળ આવી ગઈ છે એટલે આપણે એમાં બહુ ઊંડાણમાં અત્યારે નહીં જઈએ, થોડુંક પાછળ ફરીને જોઈ લઈશું તો ખબર પડશે. યજ્ઞના અનેક પ્રકારો છે, એ અનેક પ્રકારના યજ્ઞની અંદર શ્રેષ્ઠતમ યજ્ઞ કયો, જેની અંદર ઈશ્વરની વિભૂતિ છે એવો યજ્ઞ કયો, તો કે જપયજ્ઞ. જપયજ્ઞ, પણ જપયજ્ઞ ક્યારે જપયજ્ઞ કહેવાય, યજ્ઞની કાંખ્યાએ ક્યારે પહોંચે, કે જ્યારે જપ કરતા કરતા આપણને એ મંત્ર સાથે એકાગ્રતા થઈ અને આપણે ઈશ્વરનું સન્નિધાન મેળવી શકીએ. તો બાકી માળા હાથમાં ફરતી હોય, મોઢામાં જીભ ફરતી હોય, મંત્ર ચાલતો હોય બોલવામાં હોઠ ઉપર, પણ મન હોય તે ચારે દિશામાં ફરતું હોય, તો એ જપયજ્ઞ ના થયો. જપ થયો, જપયજ્ઞ ના થયો. ગુજરાતી ભાષામાં કહીએ તેને જપ જ નથી, પછી જપયજ્ઞ ક્યાંથી થાય? જપયજ્ઞ એટલે જપતા જપતા, આપણે માળા જપવી એમ કહીએ છીએ એટલે એ જ શબ્દ અત્યારે લઈએ સમજવા પૂરતો, મનસા પણ થાય, માળાને લીધા સિવાય પણ થાય. પણ ઈશ્વરનું સન્નિધાન પ્રાપ્ત થઈ જતું હોય તો એ યજ્ઞની કક્ષાએ પહોંચે, નહીં તો ન પહોંચે. યજ્ઞની કક્ષાએ પહોંચવા માટે મનનો આજુબાજુની બધી જ વસ્તુઓ સાથેનો સંબંધ તૂટી જવો એ જરૂરી બને છે, એવો જપ એ યજ્ઞ બને. તો બીજું કંઈ કરવાની જરૂર નથી. વિભૂતિ તરીકે ઓળખાવી દીધો એણે, બીજા કોઈ મોટા મહાયજ્ઞો કરવાની જરૂર નથી. લઘુરુદ્રને, અતિરુદ્રને, નવચંડીને, સતચંડીને કંઈ કરવાની જરૂર નથી. જો તમે યજ્ઞની કક્ષાએ પહોંચે એવો જપયજ્ઞ કરી શકતા હો તો કરી શકે છે કેટલાક લોકો. એના માટે આપણે એમ કહીએ છીએ કે મંત્ર સિદ્ધ કર્યો છે, એ એકાગ્રતા કે જેની અંદર આપણી બધી જ ઇન્દ્રિયો સમાવિષ્ટ થઈને એકત્ર થઈને એકીકરણ એનું થઈ જાય અને કાચબાની જેમ અંદર સંકોચી લઈને એક ધ્યાનથી જપ કરવામાં આવતો હોય અને મન કશે ભટકતું ના હોય તો જપ જપયજ્ઞ થાય. અને અહીંયા કૃષ્ણ કહે છે કે જપયજ્ઞ એ મારી વિભૂતિ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ જપયજ્ઞ છે. સ્થાવરાણામ હિમાલયઃ, અનેક વખતે મેં કહ્યું છે ને કે જે કંઈ ઉત્પન્ન થાય છે તે બધાને માટે ભૂત શબ્દ વાપર્યો છે. અહીંયા ભૂત માત્રની વાત કરી રહ્યા છીએ. તો જે કંઈ સ્થાવર વસ્તુઓ છે, સ્થિર પોતાની જગ્યાએ ત્યાં ત્યાં હોય, આમ ઘર હોય તો આપણે સ્થાવર મિલકત કહીએ છીએ, કારણ કે ઘર ત્યાંથી ખસીને બીજે જવાનું નથી. સ્થાવર, સ્થિર ત્યાં છે ત્યાં. આવા સ્થાવરો જે છે નાના મોટા, એમાં હિમાલય સૌથી મોટો, હિમાલયથી મોટો પર્વત નથી, મેરુ શ્રેષ્ઠ પર્વત, પણ હિમાલય મોટો પર્વત. તો સ્થાવરોની અંદર હું હિમાલય છું. સ્થાવરાણામ હિમાલયઃ, બધા પર્વતોમાં હું હિમાલય છું. આપણે જાણીએ છીએ કે ખાલી પર્વતોની વાત કરવી હોય તો થોડીક આડ વાત થશે, છતાં હું આ વાત અત્યારે કરી લઉં છું કે આપણો આબુ છે ને એ હિમાલય કરતા જૂનો પર્વત છે. જો પૃથ્વીમાં પર્વતો ઉત્પન્ન થવા માંડ્યા એની વાત કરીએ તો હિમાલય કરતા આબુની ઉંમર વધારે છે.

0: એ જ વસ્તુ ગિરનારની છે. ગિરનાર પણ પ્રાચીન છે અને રૈવતક પર્વત કહેવામાં આવે છે. પુરાણોમાં એક કથા આવે છે કે એક સમય એવો હતો કે જે વખતે પર્વતોને પાંખો હતી એટલે સ્થાવર નહોતા, ઉડી શકતા હતા. પર્વતો ઉડે અને પછી કોઈક એક જગ્યાએ બેસી જાય, આખો ને આખો પર્વત ઉડતો ઉડતો આવીને આપણા ગામ ઉપર બેસી જાય તો ગામની શું દશા થાય? ખતમ થઈ જાય. એટલે પર્વતો ઉડતા હતા એમ કહેવાય છે. ઉડતા હતા એમાંથી પછી લોકોએ પ્રાર્થના કરી કે આ તો ના ચાલે, આમ તો અમારું જીવન ક્યારે શું થશે એ કશી ખબર જ ના પડે. એટલે વાર્તા એમ કહે કે ઇન્દ્રએ એની પાંખોને કાપી નાખી. હકીકતમાં આપણા એ પુરાણોના રચયિતાઓના પૂર્વજોએ પૃથ્વીના પેટાળમાં થતા જુદા જુદા ફેરફારોને જોયા છે. જ્યાં કંઈ નહોતું ત્યાં એકદમ પર્વત ઊભો થઈ જાય, આખો હિમાલય ઊભો થઈ ગયો છે એ રીતે, અને જ્યાં પર્વત હતો ત્યાં બીજા દિવસે કંઈ ના જોવા મળે એ પ્રકારની સ્થિતિની આપણે કલ્પના કરી છે. એ ઋષિઓએ આપણા પૂર્વ પૂર્વ પૂર્વ જઈએ ત્યારે એમણે પૃથ્વીને આ પ્રમાણે પલટાતી જોઈ છે. એનું માત્ર એક રૂપક છે. તો આ કહે છે કે આવા જે સ્થાવરો છે, પર્વતો છે, સ્થિર વસ્તુઓ જેટલી કંઈ છે એ બધામાં હું હિમાલય છું. હિમાલય છે તે હું છું. હિમાલયમાં જ આપણે શંકરનું સ્થાન પણ માનીએ છીએ, હિમાલયને પવિત્ર માનીએ છીએ. અસ્તિ ઉત્તરસ્યામ દિશિ દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ, એવું કાલિદાસે કહ્યું અને એનાથી કુમાર સંભવની શરૂઆત થઈ છે. તો ઉત્તરસ્યામ દિશિ દેવતાત્મા હિમાલયો, એ મારું સ્વરૂપ ઈશ્વરનું સ્વરૂપ છે, ઈશ્વરની વિભૂતિ છે, એમ કહીને એ શ્લોક પૂરો થાય છે. તો આપણે અત્યાર સુધી છીએ 25મા શ્લોક સુધી 10મા અધ્યાયના પહોંચ્યા છીએ. હવે પછી આપણે 26મા શ્લોકથી આગળ વધવાનું થશે જ્યારે મળશું ત્યારે. અત્યારે આપણે ઈશ્વરની વિભૂતિઓ જોઈ રહ્યા છીએ, ઈશ્વરના પોતાના કહેવા પ્રમાણે. ત્યાં આપણે થોડો વિરામ લઈએ. અન્ય વિભૂતિઓની વાત આપણે હવે પછીના સમયમાં કરશું જ્યારે મળીએ ત્યારે. ત્યાં સુધી અલ્પ વિરામ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એવા બે લોકો વિશે જેમણે આપણે ઘણીવાર સામાન્ય સમજી લઈએ છીએ, પરંતુ જેમના વગર આપણું અસ્તિત્વ અધૂરું છે. એ છે આપણા માતા પિતા. દર વર્ષે જુલાઈ મહિનાના 4 રવિવારે વિશ્વના અનેક દેશોમાં પેરેન્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર શુભેચ્છા પાઠવવાનો દિવસ નથી, પરંતુ માતા પિતાના પ્રેમ, ત્યાગ, સંસ્કાર અને તેમના અવિરત સમર્પણની યાદ કરવાનો દિવસ છે. બાળક બોલતા શીખે એ પહેલાં માતા તેની આંખો વાંચી લે છે, અને બાળક ચાલતા શીખે એ પહેલાં પિતા તેની આગળનો રસ્તો તૈયાર કરી દે છે. માતા આપણને જીવવાનું શીખવે છે, તો પિતા જીવનમાં ટકી રહેવાનું શીખવે છે. એક નાનકડી વાર્તાથી સમજીએ. એક યુવાન ખૂબ મોટી કંપનીમાં નોકરી કરતો હતો. કામના ભારમાં તે એટલો વ્યસ્ત રહેતો કે પોતાના માતા પિતાને ફોન કરવાનો પણ સમય કાઢી ન શકતો. એક દિવસ તેની માતાનો માત્ર 2 શબ્દનો મેસેજ આવ્યો, બેટા સમય મળે ત્યારે વાત કરજે. યુવાને વિચાર્યું, આજે નહીં કાલે કરી લઈશ. પણ બીજા દિવસે જ્યારે તેને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેની માતા હોસ્પિટલમાં દાખલ છે. તે દોડી ગયો. માતાએ

0: અવાજ સાંભળવાની ઈચ્છા હતી. આ શબ્દો સાંભળીને દીકરાની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. મિત્રો, ઘણી વખત માતા પિતા પૈસા નથી માંગતા, મોટી ગિફ્ટ પણ નથી માંગતા. તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે સંતાનો પાસે તેમના માટે થોડોક સમય હોય. વિચારવા જેવી વાત છે ને. આજે આપણે સોશિયલ મીડિયા પર હજારો લોકોને લાઈક આપી શકીએ છીએ, પણ શું આપણે રોજ 5 મિનિટ પોતાના માતા પિતા સાથે બેસીને વાત કરીએ છીએ? આપણે દુનિયાભરના લોકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ, પણ છેલ્લે ક્યારે માતાને કહ્યું હતું, માં તમે મારા માટે ઘણું કર્યું છે? અથવા પિતાને કહ્યું હોય, પપ્પા હું તમારા પર ગર્વ અનુભવું છું. માતા ઘરનો પ્રેમ છે ને પિતા ઘરની હિંમત, બંને સાથે હોય તો જીવનની સાચી સંપત્તિ છે. મંદિરમાં ભગવાન મળે કે ન મળે, માતા પિતાના ચરણોમાં જરૂર મળે છે. તો ચાલો આજે પેરેન્ટ્સ ડે ના અવસરે એક નાનો સંકલ્પ કરીએ. દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ માતા પિતા સાથે વાત કરીશું, તેમના સ્વાસ્થ્યની કાળજી રાખીશું, તેમના અનુભવને સાંભળીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું, અને સૌથી મહત્વનું જીવતા હોય ત્યાં સુધી તેમને પ્રેમ અને સન્માન આપીશું. કારણ કે સમય પસાર થઈ જાય પછી આભાર કહેવાની તક દરેકને મળતી નથી. મિત્રો, જો આજે તમારા માતા પિતા તમારી સાથે હોય તો આ કાર્યક્રમ પૂરો થાય પછી તરત જ તેમની પાસે જાઓ, એક સ્મિત આપો, એક વાર ગળે મળી લો અને માત્ર કહેજો, તમારા વગર હું કંઈ જ નથી. થેન્ક યુ. આ છે પેરેન્ટ્સ ડે ની સાચી ઉજવણી. હું છું આરજે અંજલી, આપની સાથે ફરી એક વાર નવા વિષય સાથે મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેપી પેરેન્ટ્સ ડે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: सीजन टू आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें। सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो, अने सांभरता रहो। रेडियो पालनपुर 90.4 एफएम।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજી પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા 70s ના ઇરાનો થી કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે,

लगा लगा लगा के धूप में।

0: મજા આવે કે નહીં.
1: હવે આપણે ચાલુ કરીએ 90s ઇરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઇરામાં

ઓલ્ડ સોંગ્સ છે ને અહીંયા, અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ. અને આ સોંગ જે છે કે જે આપણે અટક્યા છીએ, અને સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે

0: માતા દિવસ
1: નિમિત્તે આપણે એક અત્યંત મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, રક્તદાનનું મહત્વ અને જરૂરિયાત. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, આપણા શરીરમાં વહેતું રક્ત માત્ર એક પ્રવાહી નથી, પરંતુ જીવનનો આધાર છે. અકસ્માત, મોટી સર્જરી, પ્રસૂતિ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ, થેલેસેમિયા, કેન્સર અને અન્ય અનેક ગંભીર બીમારીઓમાં દર્દીઓને રક્તની જરૂર પડે છે. આવા સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું રક્ત કોઈના માટે નવું જીવન બની શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર દરેક દેશને તેના નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ રહે તે માટે સ્વૈચ્છિક રક્તદાતાઓની જરૂર હોય છે. દુઃખની વાત એ છે કે હજુ પણ ઘણા સ્થળોએ રક્તની અછત જોવા મળે છે. જ્યારે કોઈ દર્દી માટે તાત્કાલિક રક્તની જરૂર પડે છે ત્યારે પરિવારજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રક્તદાન એ એવી સેવા છે જેમાં પૈસા ખર્ચાતા નથી, પરંતુ તેનું મૂલ્ય અમૂલ્ય છે. માત્ર 15-20 મિનિટનો સમય આપીને તમે કોઈનું જીવન બચાવી શકો છો. એક યુનિટ રક્તમાંથી અલગ અલગ ઘટકો તૈયાર કરી શકાય છે, જે 3 જેટલા દર્દીઓ માટે ઉપયોગી બની શકે છે. ઘણા લોકો રક્તદાન વિશે ડરે છે અથવા ખોટી માન્યતાઓ ધરાવે છે. હકીકતમાં સ્વસ્થ વ્યક્તિ માટે રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. શરીર થોડા જ દિવસોમાં રક્તની ખોટ પૂરી કરી દે છે. યોગ્ય માર્ગદર્શન અને તબીબી દેખરેખ હેઠળ કરવામાં આવેલ રક્તદાનથી કોઈ નુકસાન થતું નથી. મિત્રો, આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આપણે સૌ એક સંકલ્પ લઈએ, જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે રક્તદાન અંગે જાગૃતિ ફેલાવીશું અને યોગ્ય સમયે રક્તદાન કરી માનવતાની સેવા કરીશું. યાદ રાખો, તમારા દ્વારા આપવામાં આવેલ રક્ત કોઈના માટે આશાની નવી કિરણ બની શકે.

માત્ર રક્તદાન એક મહાન સેવા છે, છતાં ઘણા લોકો માત્ર ભ્રમ અને અફવાઓના કારણે રક્તદાન કરતા અચકાય છે. ચાલો કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ અને તેના પાછળનું સત્ય જાણીએ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી પહેલી ગેરમાન્યતા એ છે કે રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. હકીકતમાં સ્વસ્થ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ રક્તની માત્રા શરીર થોડા જ દિવસોમાં પુનઃ બનાવી લે છે. યોગ્ય આહાર અને પૂરતું પાણી લેવાથી વ્યક્તિ સામાન્ય જીવન સરળતાથી જીવી શકે છે. બીજી ગેરમાન્યતા એ છે કે રક્તદાન કરવાથી શરીરમાં રોગો લાગી શકે છે, પરંતુ રક્તદાન પ્રક્રિયામાં દરેક વખતે નવી અને સંપૂર્ણપણે સ્ટેટાઇલ સામગ્રીનો ઉપયોગ થાય છે, તેથી કોઈ ચેપ લાગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ઘણા લોકો એવું પણ માને છે કે મહિલાઓ રક્તદાન કરી શકતી નથી. આ માન્યતા પણ ખોટી છે. જો મહિલા સ્વસ્થ હોય અને જરૂરી તબીબી માપદંડો પૂરી કરતી હોય તો તે પણ

સાચી માહિતી સમાજ સુધી પહોંચાડશું અને વધુમાં વધુ લોકોને આ મહાન કાર્ય માટે પ્રેરિત કરીશું. યાદ રાખો, એક નાની ગેરમાન્યતા કોઈનું જીવન બચાવવાની તક છીનવી શકે છે, જ્યારે એક સાચી માહિતી અનેક જીવનોમાં આશાનો પ્રકાશ લાવી શકે છે. મળીએ એક નાનકડા વિરામ.

રક્તદાન એક મહાન સેવા છે, પરંતુ દરેક વ્યક્તિ રક્તદાન માટે યોગ્ય હોય તે જરૂરી નથી. રક્તદાતાનું અને રક્ત મેળવનાર દર્દીનું આરોગ્ય સુરક્ષિત રહે તે માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સામાન્ય રીતે 18 થી 65 વર્ષની ઉંમર ધરાવતી અને ઓછામાં ઓછું 45 થી 50 કિલોગ્રામ વજન ધરાવતી સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાન પહેલાં તબીબી નિષ્ણાત દ્વારા હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને અન્ય જરૂરી તપાસ કરવામાં આવે છે. જો તમામ માપદંડો યોગ્ય હોય તો વ્યક્તિ સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. હવે વાત કરીએ કે કોણ રક્તદાન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિને તાવ, શરદી, ચેપજન્ય રોગ અથવા ગંભીર બીમારી હોય તો તેને તાત્કાલિક રક્તદાન ટાળવું જોઈએ. તેવી જ રીતે ખૂબ ઓછું હિમોગ્લોબિન ધરાવતા લોકો પણ રક્તદાન માટે યોગ્ય નથી. ગર્ભવતી મહિલાઓ અને તાજેતરમાં પ્રસૂતિ થયેલી માતાઓએ પણ તબીબી સલાહ વિના રક્તદાન કરવું જોઈએ નહીં. કેટલાક લાંબા ગાળાના રોગો જેમ કે ગંભીર હૃદય રોગ, અનિયંત્રિત ડાયાબિટીસ અથવા અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓમાં પણ રક્તદાન માટે વિશેષ માર્ગદર્શન જરૂરી બની છે. મિત્રો, રક્તદાન પહેલાં પોતાની તબીબી માહિતી સાચી આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માત્ર તમારી સુરક્ષા માટે જ નહીં, પરંતુ જે વ્યક્તિને રક્ત આપવામાં આવશે તેની સુરક્ષા માટે પણ જરૂરી છે. યાદ રાખો, રક્તદાન કોઈ સ્પર્ધા નથી. જો તમે આજે રક્તદાન માટે યોગ્ય ન હો તો નિરાશ થવાની જરૂર નથી. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને ભવિષ્યમાં પણ તમે રક્તદાતા બની શકો છો. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ આપણા આરોગ્ય પ્રત્યે જાગૃત બનીએ અને યોગ્ય સમયે રક્તદાન કરીને માનવતાની સેવા માટે આગળ આવીએ. એક સ્વસ્થ રક્તદાતા અનેક દર્દીઓ માટે જીવનદાતા બની શકે છે.

રક્તદાન કરવા તૈયાર હોય છે, પરંતુ પ્રક્રિયા વિશે પૂરતી જાણકારી ન હોવાથી થોડો સંકોચ અનુભવે છે. હકીકતમાં રક્તદાનની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ, સુરક્ષિત અને વૈજ્ઞાનિક છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌ પ્રથમ રક્તદાન કેન્દ્ર અથવા બ્લડ બેંકમાં પહોંચ્યા બાદ દાતાની નોંધણી કરવામાં આવે છે. તેમાં નામ, ઉંમર, વજન અને આરોગ્ય સંબંધિત સામાન્ય માહિતી લેવામાં આવે છે. ત્યારબાદ તબીબી નિષ્ણાત દ્વારા ટૂંકી આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તેમાં બ્લડ પ્રેશર, નાડીના ધબકારા, શરીરનું તાપમાન અને હિમોગ્લોબિનનું સ્તર ચકાસવામાં આવે છે. જો તમામ માપદંડો યોગ્ય હોય તો દાતાને રક્તદાન માટે તૈયાર કરવામાં આવે છે. રક્તદાન માટે સંપૂર્ણપણે નવી અને સ્ટેરાઇલ સોય તથા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી ચેપ લાગવાનો કોઈ ભય રહેતો નથી. રક્તદાન દરમિયાન

થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. મોટાભાગના લોકો કોઈ ખાસ તકલીફ વિના રક્તદાન પૂર્ણ કરે છે. રક્તદાન પછી દાતાને થોડો આરામ કરવા માટે કહેવામાં આવે છે, સાથે જ પાણી, જ્યુસ અથવા હળવો નાસ્તો આપવામાં આવે છે જેથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે. ત્યારબાદ વ્યક્તિ પોતાની દૈનિક કામગીરી કરી શકે છે. માત્ર ભારે કસરત અથવા ભારે વજન ઉઠાવવાનું થોડા કલાકો માટે ટાળવું જોઈએ. મિત્રો, દાન કરાયેલ રક્તને પછી વિશેષ પ્રક્રિયા દ્વારા વિવિધ ઘટકોમાં વહેંચવામાં આવે છે, જેમ કે લાલ રક્તકણો, પ્લાઝમા અને પ્લેટલેટ્સ. આથી એક જ રક્તદાન અનેક દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ બને છે. રક્તદાનની પ્રક્રિયા જેટલી સરળ છે એટલી જ અમૂલ્ય પણ છે. તમારા થોડા સમય અને ઈચ્છા શક્તિથી કોઈને જીવનની નવી આશા મળી શકે છે. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ રક્તદાનની પ્રક્રિયા વિશે સાચી માહિતી મેળવીએ અને અન્ય લોકોને પણ જાગૃત કરીએ.

જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ એવી આવે છે કે જ્યારે સમયસર મળેલું રક્ત કોઈ વ્યક્તિ માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની જાય છે. અકસ્માત, કુદરતી આપત્તિ, મોટી સર્જરી, પ્રસૂતિ દરમિયાન વધુ રક્તસ્રાવ અથવા ગંભીર બીમારીઓ જેવી કે પરિસ્થિતિઓમાં રક્તની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બને છે. વધુ રક્તસ્રાવ થવાથી તેના જીવનને જોખમ થઈ શકે છે. આવા સમયે હોસ્પિટલમાં ઉપલબ્ધ રક્તનો જથ્થો અને સ્વૈચ્છિક રક્તદાતાઓ જ તેના જીવનને બચાવી શકે છે. એ જ રીતે ભૂકંપ, પૂર, આગ જેવી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ દરમિયાન પણ મોટી સંખ્યામાં ઘાયલ લોકોને સારવાર માટે રક્તની જરૂર પડે છે. આવી સ્થિતિમાં બ્લડ બેંકોમાં પૂરતો રક્ત સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી બને છે. પ્રસૂતિ દરમિયાન કેટલીક મહિલાઓને વધુ રક્તસ્રાવ થતો હોય છે. સમયસર રક્ત ન મળે તો માતાનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. ઉપરાંત થેલેસેમિયા, કેન્સર અને અન્ય ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને નિયમિત

રક્ત અથવા તેના ઘટકોની જરૂર પડતી હોય છે. મિત્રો, રક્ત કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. તેનો એકમાત્ર સ્ત્રોત સ્વસ્થ અને સ્વૈચ્છિક રક્તદાતા જ છે. તેથી જ્યારે આપણે રક્તદાન કરીએ છીએ ત્યારે માત્ર એક યુનિટ રક્ત નથી આપતા, પરંતુ ભવિષ્યમાં કોઈ અજાણ્યા વ્યક્તિના જીવન માટે આશાનું ભંડાર તૈયાર કરીએ છીએ. આપત્તિ ક્યારે અને કેટલા અને કોને જીવનમાં આવશે તે કોઈ જાણતું નથી. આજે જે વ્યક્તિ રક્તદાન કરે છે કાલે કદાચ તેને અથવા તેના પરિવારોને પણ રક્તની જરૂર પડી શકે છે. તેથી રક્તદાન એ માત્ર સેવા જ નહીં પરંતુ સામાજિક જવાબદારી પણ છે. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે નિયમિત રક્તદાન કરીને સમાજને વધુ સુરક્ષિત અને સંવેદનશીલ બનાવવામાં પોતાનો ફાળો આપીશું. યાદ રાખો, આપત્તિના સમયે રક્તની એક બોટલ કોઈ પરિવાર માટે આશાનો દીવો બની

યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી શક્તિ હોય છે. તેમની ઉર્જા, ઉત્સાહ અને સમાજ પ્રત્યેની જવાબદારી દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. રક્તદાનના ક્ષેત્રમાં પણ યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4. આજે દેશમાં લાખો દર્દીઓને દરરોજ રક્તની જરૂર પડે છે. અકસ્માતો, સર્જરી, કેન્સર, થેલેસેમિયા અને અન્ય ગંભીર બીમારીઓમાં રક્ત જીવન બચાવનાર સાબિત થાય છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે વધુમાં વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓની જરૂર પડે છે અને તેમાં યુવાનો સૌથી આગળ રહી શકે છે. યુવાની એ જીવનનો એવો સમય છે જ્યારે મોટાભાગના લોકો શારીરિક રીતે સ્વસ્થ અને સક્ષમ હોય છે, તેથી તેઓ નિયમિત અને સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. કોલેજો, યુનિવર્સિટીઓ અને વિવિધ યુવા સંગઠનો દ્વારા યોજાતા રક્તદાન કેમ્પોમાં યુવાનોની સક્રિય ભાગીદારી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની શકે છે. પરંતુ હજુ પણ ઘણા યુવાનોમાં રક્તદાન અંગે ડર અથવા ગેરમાન્યતાઓ જોવા મળે છે. કેટલાકને લાગે છે કે રક્તદાનથી નબળાઈ આવી જશે, જ્યારે હકીકતમાં વૈજ્ઞાનિક રીતે કરવામાં આવેલ રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. યોગ્ય આહાર અને આરામ સાથે વ્યક્તિ ખૂબ જ ઝડપથી સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. મિત્રો, સ્વૈચ્છિક રક્તદાનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ સેવા છે. તમે જેને રક્ત આપો છો તેને કદાચ ઓળખતા પણ ન હો, પરંતુ તમારા આ કાર્યથી કોઈનું જીવન બચી શકે છે. આનાથી મોટી માનવ સેવા બીજું શું હોઈ શકે? આજે સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં યુવાનો માત્ર રક્તદાન જ નહીં પરંતુ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એક જાગૃત યુવાન અનેક લોકોને પ્રેરણા આપી શકે છે. ચાલો આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે રક્તદાનને એક સામાજિક ચળવળ બનાવવામાં યુવાનોને વધુમાં વધુ જોડીશું અને માનવતાની આ મહાન સેવાને આગળ વધારીશું. યાદ રાખો, યુવાનોની એક નાની પહેલ અનેક પરિવારોના ચહેરા પર ખુશી લાવી શકે.

રક્તદાન એ માત્ર બીજાના જીવનને બચાવવાનું કાર્ય નથી, પરંતુ તે સમાજ પ્રત્યેની આપણી જવાબદારીનું પણ પ્રતીક છે. ઘણા લોકો રક્તદાનના સામાજિક ફાયદાઓ વિશે જાણે છે, પરંતુ નિયમિત રક્તદાનથી મળતા કેટલાક અન્ય ફાયદાઓ વિશે પણ જાણવું જરૂરી છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે રક્તદાન દ્વારા આપણે કોઈ અજાણ્યા વ્યક્તિનું જીવન બચાવવામાં મદદરૂપ બનીએ છીએ. અકસ્માત, સર્જરી, કેન્સર અને અનેક ગંભીર બીમારીઓમાં દર્દીઓને રક્તની જરૂર પડે છે. તમારું એક રક્તદાન અનેક લોકો માટે આશાની કિરણ બની શકે છે. રક્તદાન પહેલાં દાતાની કેટલીક મૂળભૂત આરોગ્ય તપાસ કરવામાં આવે છે, જેમાં હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, નાડીના ધબકારા અને સામાન્ય સ્વાસ્થ્યની ચકાસણી થાય છે. આથી વ્યક્તિને પોતાના આરોગ્ય વિશે પણ માહિતી મળે છે. નિયમિત રક્તદાન કરનારા લોકોમાં સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવ સેવાની ભાવના વધુ મજબૂત બને છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા દ્વારા કોઈનું જીવન બચી શકે, ત્યારે એક અનોખો આત્મસંતોષ અને ખુશીનો અનુભવ થાય છે. આ લાગણી કોઈ પણ ભૌતિક વસ્તુથી વધારે મૂલ્યવાન હોય છે. રક્તદાનથી સંબંધો અને સામાજિક જોડાણો પણ મજબૂત બને છે. રક્તદાન કેમ્પોમાં ભાગ લઈને લોકો સમાજ સાથે જોડાય છે અને સેવા કાર્યમાં યોગદાન આપે છે. આથી સમાજમાં સહકાર અને સંવેદનશીલતાની ભાવના વિકસે છે. પરંતુ મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે રક્તદાન માત્ર ત્યારે જ કરવું જોઈએ જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ હોય અને તમામ તબીબી માપદંડો પૂર્ણ કરતી હોય. રક્તદાન હંમેશા માન્યતા પ્રાપ્ત બ્લડ બેંક અથવા રક્તદાન કેમ્પમાં જ કરવું જોઈએ. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે જરૂરિયાતમંદોની મદદ માટે સમયાંતરે રક્તદાન કરીશું અને અન્ય લોકોને પણ આ મહાન કાર્ય માટે પ્રેરિત કરીશું. યાદ રાખો, રક્તદાનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કોઈના જીવનમાં નવી આશા અને નવી ખુશીઓ લઈને આવે.

દુનિયામાં ઘણા એવા નાયકો છે જેઓ સમાચારની હેડલાઇનમાં નથી આવતા, પરંતુ તેમના કાર્યથી અનેક પરિવારોમાં ખુશીઓ પાછી ફરે છે. આવા નાયકો છે આપણા સ્વૈચ્છિક રક્તદાતાઓ. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત રીતે રક્તદાન કરે છે ત્યારે તે માત્ર રક્ત નથી આપતો, પરંતુ કોઈ અજાણ્યા દર્દીને જીવન જીવવાની નવી તક આપે છે. એક અકસ્માતગ્રસ્ત વ્યક્તિ, એક થેલેસેમિયા પીડિત બાળક, એક સર્જરીમાંથી પસાર થતો દર્દી અથવા પ્રસૂતિ દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલી માતા, આ બધાના જીવનમાં રક્તદાતા આશાનો કિરણ બનીને આવે છે. ઘણા રક્તદાતાઓ એવા હોય છે જેઓ વર્ષો સુધી નિયમિત રક્તદાન કરતા રહે છે. તેઓને કદાચ ક્યારેય ખબર પણ પડતી નથી કે તેમના રક્તથી કોઈનું જીવન બચ્યું હોય, પરંતુ તેમ છતાં તેઓ માનવ સેવાના આ માર્ગ પર સતત આગળ વધતા રહે છે. આજ સાચ

અનેક યુવાનો પણ રક્તદાન ક્ષેત્રે પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતાના મિત્રો, પરિવારજનો અને સમાજને રક્તદાન માટે પ્રેરિત કરે છે. ઘણા લોકો પોતાના જન્મદિવસ, લગ્ન વાર્ષિકી અથવા વિશેષ પ્રસંગે રક્તદાન કરીને અનોખી ઉજવણી કરે છે. આ પ્રકારના કાર્ય સમાજ માટે એક સકારાત્મક સંદેશ આપે છે. મિત્રો, રક્તદાતાઓની સન્માન કરવું માત્ર એક ઔપચારિકતા નથી, તે તેમની માનવતા, કરુણા અને સમાજ પ્રત્યેની જવાબદારીને બિરદાવવાનો એક માર્ગ છે. જ્યારે સમાજ રક્તદાતાઓને માન આપે છે, ત્યારે વધુ લોકો પણ આ કાર્ય માટે પ્રેરાય છે. વિશ્વ રક્તદાતા દિવસ આપણને એ યાદ અપાવે છે કે જીવન બચાવવા માટે હંમેશા મોટી શક્તિ કે મોટું ધન જરૂરી નથી. ક્યારેક માત્ર થોડો સમય, થોડી ઈચ્છાશક્તિ અને એક રક્તદાન જ પૂરતું હોય છે. ચાલો આપણે તમામ રક્તદાતાઓને હૃદયપૂર્વક અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ. તેમની સેવા અને સમર્પણને સલામ કરીએ. ફરી મળીશું એક નવી વાણી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

મેગાહર્ટ્ઝ પર હું છું આજે એઆર, આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી ભાષામાં સુંદર મજાની ગુજરાતી સાહિત્યની રચનાઓને, નવલિકા, નવલકથા તો ક્યારેક વાર્તાઓ, લોકકથાઓ અને લોક સંસ્કૃતિ સમાજનું દર્પણ દર્શાવનારી કેટલીક ઉત્તમ કૃતિઓને. આ બધી રચનાઓ થકી આપણને સુંદર મજાના જીવનના ક્યારેક પ્રતિબિંબ સાંભળવા મળે છે તો ક્યારેક આપણા જીવનમાં આવનારી મુશ્કેલીઓ અથવા પરિસ્થિતિઓમાં કેવી રીતે જીવનને આગળ વધારી શકાય તેનો આનંદ પણ મળે છે. ક્યારેક આ વાર્તાઓ એ જીવંત હોય છે, ક્યારેક કાલ્પનિક, પરંતુ આ સુંદર સાહિત્યની રચનાઓ જે ગુજરાતીમાં અનુવાદિત થઈ હોય અને આપણા સૌના માણવા માટે હોય તો રેડિયો પાલનપુર આપ સૌ સુધી પહોંચાડવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. આજે વાત કરવી છે મારે શાશ્વત ભારતીય નવલકથા અને જેનું નામ છે અવસર ચૂક. મૂળ એના લેખક એ આસામના લક્ષ્મીનંદન બોરા છે, પરંતુ તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. નવચેતન સામયિકના જૂનના અંકમાં આ વાર્તા પ્રદર્શિત એટલે કે પ્રકાશિત થઈ છે. તો આવો શરૂઆત કરીએ અવસર ચૂક વાર્તાની. વાસંતીના ઘેર પરમ દિવસે એક માણસ આવ્યો હતો, એના ભાઈને મળવા માંગતો હતો. ગમે એવો માણસ હતો, કોણ હશે, ક્યાંનો હશે પૂછાય પણ નહીં ને. માં અને ભાભી કેવું માની બેસે, આવા બધા જ વિચારો વાસંતીએ કર્યા. સાયકલ પર આવે એમ આજે પાછો આવ્યો અને સાથ કરવા લાગ્યો. ઘેર કોણ છે, ભોગરામ છે કે નહીં. વાસંતી બહાર નીકળી અને જવાબ આપ્યો, ભાઈ તો નથી, કશું કામ હતું, આવો ને અંદર. એ અંદર આવ્યો અને વાસંતીએ સંકોચ છોડીને વાત કરવા માંડી. ઠીક ઠીક વાતો થઈ અને આજે પહેલી જ વાર વાસંતીએ તેના મોંએ પોતાના રૂપની પ્રશંસા પણ સાંભળી હતી. એ શરમાઈ ગઈ અને પછી એ તો ભાઈને આપવા માટે એક કાગળ અને 5 રૂપિયા દઈ અને જતો રહ્યો. કહેતો ગયો કે પરમ દિવસે આવીને દવાઓ લઈ જશે. અચ્છા, તો એ ભાઈ પાસેથી દવાઓ ખરીદવા આવ્યો હતો અને પરમ દિવસે આવશે. ત્યારબાદ શું થયું તે વાતને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પરમ દિવસે પાછો એ ભાઈ આવશે. આ વાત વાસંતીના મનમાં એકદમ ગુમરાઈ રહી હતી. તે દિવસે વાસંતી એટલે કે પરમ દિવસ આવ્યો ત્યારે જરાક બની ઠનીને એની રાહ જોવા લાગી. ના, નવા કપડાં તો ન પહેર્યા, પરંતુ સજી ચોક્કસ હતી. ક્યાંક ભાભીને વહેમ પડી જાય તો. અને એ ભાઈ આવ્યો, તેના ભાઈને મળ્યો અને એમની વાતો પરથી ભાભી અને વાસંતીને જણાયું કે એનું નામ ધનંજય છે અને એ પાભશીલામાં જ રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આજે એઆરના સ્વરમાં અવસરચૂક શાશ્વત ભારતીય નવલકથા, જેના મૂળ લેખક આસામના લક્ષ્મીનંદન બોહરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. વાસંતીની વૃદ્ધ માતા હંમેશા બીમાર રહેતી, વળી એની આંખો સાવ નબળી પડી ગઈ હતી. એકવાર તો બહાર ગઈ અને રસ્તામાં એની માં પડી ગઈ હતી. આખરે નક્કી કરવામાં આવ્યું કે માના આંખના મોતિયા ઉતરાવવા પડશે. એ માટે ભોગરામ માતાને બળદગાડામાં બેસાડીને શહેરની હોસ્પિટલમાં જવા નીકળ્યો. ધનંજય એની સાથે ગયો. હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન થયું અને 4 દિવસ ત્યાં રહેવાનું થયું. ભોગરામ તો વેપારી માણસ, એ 4 દિવસ ધનંજય વૃદ્ધાની સાથે એટલે કે વાસંતીની મા સાથે રહ્યો. આ બધી ઘટનાઓ જોઈને વાસંતી વિચારતી કે ધનંજય કેટલો બધો પરોપકારી છે, કેવો ભલો માણસ છે. માજી એટલે કે વાસંતીની બા ઘરે આવ્યા તે પછી પણ એમની ખબર તે પૂછવા આવતો રહ્યો. પરિણામે એ ઘરનો સૌથી પ્રીતિપાત્ર વ્યક્તિ બની ગયો. બા તો ત્યાં સુધી કહેતા કે કોઈક જન્મમાં એ મારો દીકરો હશે. અને એક દિવસ વાસંતીએ પૂછી લીધું, તમને બીજાઓના કામ કરવામાં આનંદ આવે છે, સુખ મળે છે, તમે કેટલા સારા છો? ધનંજયે આટલું જ જવાબમાં કહ્યું, માણસે બધા કામ પોતાના સુખ માટે ન કરવા જોઈએ. થોડા કામ પારકાને ખાતર કરવાનું મેં શીખ્યું છે મારા માતા પિતા પાસેથી. અને આ વાત આપણા સૌ માટે પણ અગત્યની છે. બધા જ કામ કંઈક ના કંઈક ઉદ્દેશ્યથી અથવા કંઈક મેળવવા જ ન હોય, ક્યારેક કોઈક કામ બીજાના માટે અમસ્તા પણ કરવા.

વસંતીની માતાએ કહ્યું હતું કે હવે હું તારા લગ્ન જોઈને નિરાંતે મરીશ. વળતે દિવસે વહેલી સવારમાં જ નાહી ધોઈને એ કપડાં ધોવા માટે ઘાટ પર ગઈ હતી અને ભાઈની દીકરી માલચને પણ તે સાથે લઈ ગઈ હતી. મોડે સુધી તે પાછી ન આવી અને થોડા સમય પછી માલચ એકલી જ ઘરે આવી એટલે એની માતાએ તેને પૂછ્યું કે ફઈ ક્યાં ગયા. માલચે જવાબ આપ્યો કે એ તો કોઈ ઘાટ પર પપ્પાના ડૉક્ટર મિત્ર સાથે હસી હસીને વાતો કરે છે અને એની ફોઈને તું જ કહીને બોલાવતી હતી. વાસંતી આખરે ઘરે આવી અને ભાભી તરુલતા મરકમાં બોલી, ઘાટ પરથી પાછા આવતા આટલી વાર કાં લાગી? હું બધું સમજું છું વાસંતી. તરુલતા સમજતી હતી કે નણંદનો પગ લપસી રહ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આજે એઆરના સ્વરમાં આસામની નવલકથા અવસર ચૂક, જેના લેખક છે લક્ષ્મીનંદન બોરા અને જેને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. તરુલતાને સમજણ હતી આ બધી, પણ એને એ વખતે કશું જ ન કર્યું. છોકરીને સાવધાન પણ ન કર્યું, પરંતુ ઘાટ પર તો દરરોજ સમય થવા લાગ્યો અને એટલે એણે આખરે એની સાસુને તેના નણંદની આ વાત કહી. વાસંતીની માએ એને ઠપકો આપ્યો અને કહ્યું, વાતે અને ઘાટે આ મજાણે આદમી સાથે વાતો ન કરાય. પણ વાતો તો થતી જ રહી. માએ ફરી વાર

એને ઠપકો આપ્યો અને કહ્યું, હમણાં ને હમણાં તું મામાના ઘરે થોડો સમય જતી રહે. પરંતુ વાસંતીએ ધડહાર ઇનકાર કરી દીધો. સમય વીતતો રહ્યો અને એ દરમિયાન ભાઈ બહુગ્રામની આર્થિક સ્થિતિ બગડવા લાગી. ગામ સુધી પાક્કો રોડ બની ગયો, બસો દોડવા લાગી, દૂર દૂરના લોકોએ આવીને દુકાનો પણ ખોલી. નવી નવી જાકમ ઝાડવાળી દુકાનો પર ભીડ થતી અને ભોગરામની ઠઠારા વગરની દુકાનથી કાપડ ખરીદે જ કોણ? ભોગરામ ચિંતા દૂર થઈ ગયો. એવામાં તરુલતાએ વાસંતીના લગ્નની વાત છેડી. એથી તો ભોગરામને ઘણો જ ગુસ્સો આવી ગયો. એક ચિંતા તો હતી જ અને બીજી ત્યાં તો બીજી ક્યાંથી એને પોસાશે? એના મન પર એક જ ખ્યાલ સવારનો આવતો હતો, કોઈક રીતે થોડી મૂડી મળી જાય તો જરા મોટા પાયા ઉપર ધંધો હું કરી લઉં. અને વર્ષા ઋતુ પણ આવી ગઈ હતી, શણનો પાક લેવાઈ ગયો હતો. ઉગાડનારા ખેડૂતો હવે શણ વેચવા લાગ્યા હતા. આ લોકોના ગામમાં શણ ખૂબ ઉગતું અને ભોગરામે વિચાર્યું કે શણ ખેડૂતો પાસે ખરીદી લઉં ને પછી કલકત્તાના મારવાડીઓને સારા ભાવે વેચી દઈશ. પછી શું થયું તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ઓગ્રામે વિચાર્યું કે ગામના ખેડૂતોનું શણ ખરીદી લઉં ને પછી કલકત્તાના મારવાડીઓને સારે ભાવે વેચીશ. પરંતુ ખુદ મારવાડીઓ જ ગામે આવી ગયા અને ઉગાડનારા ખેડૂતો પાસે સીધું જ ખરીદવા લાગ્યા. બોગ્રામની મનમાં જ રહી ગઈ. ગામવાળાઓને તે શાપવા પણ લાગ્યો. મારા બેટાઓ બધા જ હોશિયાર થઈ ગયા છે. એણે વળી ખાસ ન ચાલતી કાપડની દુકાન ઉપર ધ્યાન પરોવ્યું. હમણાં વાસંતી બહુ બહાર નહોતી નીકળતી. ઘરના કામ કરે અને માને પોથી પુસ્તક વાંચીને સંભળાવે અને ઘાટ પર જાય તો બહુ રોકાતી પણ નહોતી. ધનંજય મળે ત્યારે બહુ વાતો ન કરતી. અલબત્ત એ નારાજ પણ ન હતી, પણ બસ વિચારો કરતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજે એઆરના સ્વરમાં આસામની એક સુંદર નવલકથા જેનું નામ છે અવસર ચૂક. તેના લેખક લક્ષ્મીનંદન બોહરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. બસ વિચારો જ કર્યા રહેતી હતી વાસંતી, અને એટલામાં ધનંજય ચારેક મહિના ગુમ થઈ ગયો. દેખાયો ત્યારે વાત કરી કે પાપશીલા ગામે કોલેરા ફેલાઈ ગયો હતો. ત્યાં તે સેવા કરવા માટે ગયો હતો અને વાત વાતમાં એણે એ પણ કહ્યું કે બોગ્રામ ચિંતાતુર દેખાય છે. એમની દુકાન ચાલતી નથી અને એટલે એક ખેતી કરવા ધારે છે. ખેતી માટે જમીન જોઈએ અને જમીન ખરીદવા નાણાં જોઈએ. કોઈકે કહ્યું કે સરકાર ખેડૂતોને નાણાં ધીરે છે. બોગ્રામ એ માટે સરકારી ઓફિસે પણ ગયો, પણ નાણાં ન મળ્યા. નિરાશ થયો અને એવામાં વળી ચૂંટણીના પડઘમ વર્તાયા. એક દિવસ એક મોટો માણસ બોગ્રામના ઘરે આવ્યો. એ શહેરનો નામી વકીલ સુબોધ સેકૈયા હતો. પૂછવા લાગ્યો, તમારું નામ શું છે ભોગરામ? અરે, તમારું નામ તો કદાચ ભોગરામ જ છે ને, કારણ કે એને પહેલાથી જ નામ જાણ્યું હતું, પણ વાતની શરૂઆત કરવા ઈચ્છતો હતો. ભોગરામે આશ્ચર્યથી જવાબ આપ્યો, હા સાહેબ, આજુબાજુના વિસ્તારમાં વગદાર આદમીની વાત નીકળતા જ સૌ તમારું નામ બોલે છે ભોગરામ. હું ઘણા વખતથી તમને મળવા માગતો હતો. ભોગરામને યાદ આવ્યું કે 42ની લડત વેળા એના પિતા જાણીતા સત્યાગ્રહી હતા. એમનો યશ હજુ પણ ટક્યો છે. સેકૈયા આગળ બોલ્યો, આ વેળા તમારે મને મદદ કરવી પડશે ચૂંટણીમાં. મને ખાતરી છે કે લોકો તમારું માનશે અને આ વેળા હું ચૂંટણીમાં ઊભો રહેવાનો છું. ભોગરામને પણ પોતાની ચિંતાઓ અને ધંધાના મંદીની વાત તો મગજમાં હતી જ. એને સેકૈયા પાક્કો ચાલાક અને પહોંચેલો રાજકારણી એવો લાગ્યો પણ ખરો. વણાટકામના ગૃહ ઉદ્યોગ માટેની લોન માટેનું અરજી કરવા પણ એને જ સૂચવ્યું હતું, એટલે હવે એની મદદ તો કરવી જ પડશે. વાતને આગળ વધારીશું આપણે રામબાગ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

સેકૈયાએ જ ભોગરામને લોર્ડ માટેનું સૂચન પણ કર્યું હતું. અને થોડા દિવસ પછી ભોગરામ સેકૈયા પાસે ગયો ત્યારે એણે જણાવ્યું કે લોન મંજૂર થઈ ગઈ છે. એ માતા સુજલા અને ભોગરામની પત્ની તરુલતાના નામે છે. આ સાંભળીને આભારવશ બનેલા ભોગરામને એણે એક સાયકલ આપી અને થોડા છાપેલા એટલે કે પેલા પેમ્ફલેટ જેવા ફરફરિયા આપ્યા. પછી પ્રચાર માટેના ખાસ મુદ્દા જણાવ્યા કહ્યું કે બોલજો કે આપણા ઇલાકાથી સિલિગુડી સુધીનો પાક્કો રસ્તો એ મારા પ્રયત્નોથી થયો છે. બસ સર્વિસ પણ સેકૈયાની ભલામણથી જ ચાલુ થઈ છે. એટલે લોકો તમારી વાતને સારી રીતે સમજશે અને માનશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજે યારના સ્વરમાં અવસરચૂક નવલકથા, જેના લેખક આસામના લક્ષ્મીનંદન બોરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. ચૂંટણીનો દિવસ નજીક આવતો ગયો તેમ તણાવ પણ વધતો ગયો. સુબોધ સેકૈયા ઉપરાંત બીજા બે ઉમેદવાર ઊભા હતા, સંજીવ બરુઆ અને લોકનાથ તામુખી. મતદાનના દિવસથી ચારેક દિવસ અગાઉ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. ખરેખરી સ્પર્ધા સુબોધ સેકૈયા અને સંજીવ બરુઆ વચ્ચે હતી. સંજીવ બરુઆએ 42ના આંદોલનમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. અચાનક આ વાતની જાણ ધનંજય સંજીવ બરુઆનો પ્રચાર કરે છે તેવી સુકૈયાને થઈ અને ભોગરામે ઘરમાં પણ આ વાત કરી. મતદાન થયું અને સેકૈયા 11,049 મતથી જીતી ગયો. ચૂંટણીની આ કામગીરીમાં ભોગરામને 1000 રૂપિયાનો લાભ થયો. અલબત્ત ચૂંટણીના નાણાંની આગી પાછીમાંથી થયેલી કટકી

ભોગરામના મનમાં ફરી પર પણ ન ઉગ્યું કે આ સાચી કમાણી નથી. એણે તો એ કમાણી વડે કોન્ટ્રાક્ટનો ધંધો શરૂ કર્યો. આ દરમિયાન જ વળી એક દિવસ વાસંતીએ ભાઈને કહ્યું કે એક માણસના મેં શબ્દો સાંભળ્યા છે સુબોધ સરને કહીને અહીં ભાવશીલામાં એક સરકારી હોસ્પિટલ શરૂ કરાવી હતો. એ પછી સંજીવ ભરવાના પ્રચારક ધનંજયની ગામ લોકોને જરૂર નહીં રહે અને પોતે જ અહીંથી જતો રહેશે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ધીરે ધીરે ભોગરામ પોતાની આબરૂ અને પોતાના માન બાબતે સભાન બનવા લાગ્યો અને એક દિવસ ઘરે આવતા જણે ઘાંટાઘાટ શરૂ કરી. મને ગામમાંથી જાણવા મળ્યું છે કે વાસંતી ધનંજય નામના રખડું સાથે વાતો કરે છે. મા બોલી કે ધનંજય તો સારો છોકરો છે, એ વાસંતી જોડે જે પણ વાત કરતો હશે એ સારી કરશે અને એ કંઈ ખોટું નહીં શીખવે. અરે આ જોડું પણ સારું છે, સુખી થશે. પરંતુ ભોગરામ તો વધારે ગુસ્સે થયો. એણે પોતાના સાહેબના હરીફનું કામ કરનાર માણસ સારો ગણાય જ કેમ? આ વાત એ મનમાં ઘૂસી ગયેલી એ કેમ નીકાળી શકે? અરે એમાં ઉમેર્યું એને કે એ તો ઘર પરિવાર વગરનો પણ માણસ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજે એઆરના સ્વરમાં અવસરચૂક નવલકથા, જેના લેખક છે લક્ષ્મીનંદન બોરા અને યશવંત મહેતાએ તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એ પછી એક દિવસ ભોગરામે માને કહ્યું કે મેં વાસંતી માટે એક છોકરો જોયો છે. શરૂઆતની વાતચીત હું નક્કી કરી આવ્યો છું. દરગિયા નામના તલાટીનો છોકરો છે, મંડલ જ્ઞાતિ છે. છોકરાનું નામ મથુર, ધનવાન ઘર છે અને મંડલ જ્ઞાતિ છે. મકાન, મા બાપ અને ભાઈ બહેન એટલો બહોળો પરિવાર છે કે આપણી દીકરીને કંઈ દુઃખ નહીં આવે. લોકો સારે દિવસે બેનને વીંટી પહેરાવવા આવશે. જેઠ સુદ એકમનો એ દિવસ નક્કી થયો અને વાસંતી ઓરડો બંધ કરીને બેસી ગઈ. મા અને ભાભીએ ખૂબ સમજાવી ત્યારે બહાર આવી. છોકરો નહોતો આવ્યો, એના મા બાપ અને બહેન આવેલા. વીંટી પહેરતી વેળા વાસંતી ધ્રુસકે ધ્રુસકે રડી હતી અને વીંટી આંગળીએ ચડતા જ વળી ઓરડે ભરાઈ ગઈ હતી. ધનંજયનું તો ઘણા દિવસો સુધી ન પડી. એ તો સાજા માંદાની સેવામાં વ્યસ્ત હતો. આખરે કોઈકે આ સંબંધની વાત કરી ત્યારે પોતાને જિંદગીભર સહેવા પડેલા અભાવોમાં એક ગણીને એણે મન વાળી લીધું અને ઉદાસ રહેવા લાગ્યો. આજકાલ એ રૂપક ડોશીને ત્યાં જમતો. ડોશીએ તેની ઉદાસી જોઈ લીધી અને ધનંજય અને વાસંતીના મન ઘણા વખતથી મળેલા છે એ વાત જાણતી હતી એ ડોશી. એટલે એને સમજાવ્યું કે નિરાશ ન થાય, મને વાસંતી સાથે વાત કરવા દે. આટલા વર્ષનો પ્રેમ અને તું મને એના પર કાગળ લખી આપ, જોઈએ કે હું એને પહોંચાડું ને પછી એ શું જવાબ આપે છે. આ વાતનું અનુસંધાન માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દિવસો પછી રૂપક ડોશી ભોગરામને ઘરે પહોંચી કામનું બહાનું કર્યું. એની માને અને તરુલતાને મળી. ધનવાન બન્યા પછી ભોગરામ કેવા કેવા અનર્થ આચરી રહ્યો છે એ જાણ્યું. અને પછી આ બધું જોઈને ધનંજયનો પત્ર વાસંતીને એને લાભ જોઈને પકડાવી દીધો. ધીરેથી કહ્યું કે તું તૈયાર હો તો ધનંજય તને પકડી જવા માગે છે. મનના માણીકર સાથે સાધવાનો આ મોકો છે. ચૂકીશ તો પસ્તાઈશ, સમજીને. તમે સાંભળી રહ્યા છો આજે એઆરના સ્વરમાં આસામની એક નવલકથા, જેના લેખક છે લક્ષ્મીનંદન બોરા, જેનું નામ છે અવસર ચૂક, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ, જે નવચેતન સામયિકના જૂનના અંકમાં પ્રકાશિત થઈ છે. ડોશીના ગયા પછી વાસંતીએ ધનંજયનો પ્રસ્તાવ વાંચ્યો, મન બનાવી લીધું અને સીધું સામાન આપવાને બહાને રૂપક ડોશીના તે ઘરે ગઈ અને કહ્યું કે આ પૂનમની પરોડે ઘાટ પર મળીને ક્યાંક જતા રહીશું. ધનંજયને કહેજો કે તૈયાર થઈને આવી જાય. પૂનમની આગલી રાતે વાસંતી આખી રાત ઊંઘવા ન પામી. મોડી રાત સુધી એ માની પોથી વાંચીને સંભળાવી રહી હતી અને વચ્ચે તક મળે ત્યારે બે ત્રણ જોડી કપડાં અને દાગીનાની પોટલી બાંધીને મૂકી આવી હતી. સવારે મરઘો બાંગ પોકારે એ પહેલાં તો ઉઠીને ઘાટ પર એને પહોંચવું હતું. કુદરતે પોતાની રીત જાળવીને મરઘાએ બાંગ પોકારીને વાસંતી ઉઠી દૂરથી ઝૂંકતી માને વંદન કર્યા અને પોટલી લઈને આસ્તેથી ખડકી ખોલી નીકળી પડી. શેરીઓ તો હજુ સૂતી હતી અને સુનકાર પણ હતી, પરંતુ એના મનમાં ખળભળાટ હતો. જઈ તો રહી છું પણ મને કેવું લાગશે?

ને કેવા મહેણા મળશે, ગામ લોકો શું કહેશે. અનાયાસ એની નજર આંગળી પરની વીંટી તરફ ગઈ. એ વીંટી વડે એક અન્ય પરિવારના સ્વજનની એ પત્ની બનવાની હતી અને ઘડી પર એને લાગ્યું કે વીંટીને કાઢીને ફેંકી દઉં, પણ એનો પારિવારિક, એના મનમાં રહેલો ભય અને એના સંસ્કારો એને યાદ આવ્યા. પાપ પુણ્યનો ખ્યાલ આવ્યો અને પોતે પરિવારની અને ઈશ્વરની સાક્ષીએ તે વીંટી પહેરી ચૂકી હતી એ વાત એને યાદ આવી. એના પગલા અટકી ગયા અને ઘરે પાછી વળીને માને બાજી પડી, રડી પડી. એ અવસર ચૂકી ગઈ હતી. પણ ત્યારે માત્ર એક જ ખ્યાલ હતો, મારો પરિવાર બદનામ ન થાય. વાતને આગળ વધારીશું આપણે રામબાગ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભાવશીલા ગામમાં રહેવાસીઓને ધનંજય ઘણો વહાલો હતો. એ ક્યાંથી આવીને અહીં રહેવા આવ્યો છે એ કોઈ જાણતું ન હતું. 50મી સાલમાં જે મોટો ધરતીકંપ આવેલો ને એ જ વેળા તે અહીં આવીને વસ્યો હતો. હવે વાસંતીના મનમાંય પણ વસવા લાગ્યો હતો. એક દિવસ એણે પોતાની સઘળી વાત વાસંતીને કહી દીધી. બાળપણમાં જ એના પિતાનું અવસાન થયું, પછી માતા પણ ચાલી નીકળી. એ અને એની બહેન મનતારા કાકાને ઘરે રહેવા લાગ્યા, પરંતુ ત્યાં એમના પર ચુલમ થતો રહ્યો. અને એક દિવસ માત્ર બહેનને કહી અને ધનંજયે કાકાનું ઘર છોડી અને નીકળી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે એઆરના સ્વરમાં સુંદર મજાની આ નવલકથા, જેનું નામ છે અવસરચૂક, જેના લેખક મૂળ આસામના લક્ષ્મીનંદન બોહરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. કાકાના ઘરેથી તે નીકળી ગયો અને દિબ્રુગઢ પહોંચી ગયો, પણ ત્યાં એના પર કોઈને દયા ન આવી. ચાની દુકાનમાં મજૂરીએ રહ્યો, પણ ત્યાં એનું મન ન ઠર્યું. વળી લક્ષ્મીપુર પહોંચ્યો, એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કંડક્ટર બન્યો અને ત્યાં કંડક્ટરી કરતો અને એક બીજો યુવાન ઘણો હોશિયાર અને સમજુ હતો

ધનંજયને એક્સટર્નલ પરીક્ષા આપવાની પ્રેરણા આપી. એ જુવાને એની ઓળખાણ એક હોમિયોપેથી ડૉક્ટર સાથે કરાવી. ડૉક્ટરને એક કમ્પાઉન્ડરની જરૂર હતી અને ધનંજય કમ્પાઉન્ડરગીરી કરવા લાગ્યો. ઘણા દિવસ લગી ઘેર ન ગયો અને પછી આવ્યો 50 સાલનો ધરતીકંપ. ઘણું બધું બરબાદ થઈ ગયું. લક્ષ્મીપુર ગયો ત્યારે જાણવા મળ્યું કે કાકાનો પરિવાર શિવસાગર તરફ જતો રહ્યો છે. જતા જતા બહેન મનતારાને એક ડોસા સાથે પરણાવીને બાંધતા ગયેલા, પણ આજે એનો પણ પત્તો ન હતો. ધનંજયની આ કરુણ કથા સાંભળીને વાસંતીને આંખો છલકાઈ આવી. અંતમાં ધનંજયે ઉમેર્યું, બધી વાત ખરી, પણ મારા જન્મનો પરિચય આપવાનું તો હું ભૂલી જ ગયો. તું જાણે છે વાસંતી કે મારી જ્ઞાતિ કઈ છે? હું બ્રાહ્મણ છું. અને એ પછીની રાતે વાસંતીની માતાની સાથે સૂતી હતી ત્યારે એની માતાએ એને ઘણી શિખામણ આપી હતી, નારીના કર્તવ્યની ઘણી સમજણ પણ આપી અને કહ્યું કે તું મોટી થઈ ગઈ છે, બસ હવે તારા લગ્ન જોઈને હું નિરાંતે મરીશ. વાસંતી ચૂપચાપ માની વાતો સાંભળતી રહી. અને હવે પછીની વાર્તા આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અવસર ચૂકેલી વાસંતીએ ઘર બહાર નીકળવાનું બંધ કરી દીધું. લગ્નની રાહ જોવા લાગી અને એ દિવસ પણ આવી ગયો અને મથુરદાસની પાલખીમાં બેસીને એ સાસરે પહોંચી. ભૂતકાળને ભૂલીને નવા જીવનમાં ભળી ગઈ. નણંદોએ મશ્કરીઓ કરીને પતિવે પાલવ ઉઠાવ્યો. વાસંતી અને મથુરદાસની જોડીની સૌ પ્રશંસા કરતા એણે સાસરીમાં આનંદ અને નવ પ્રાણનો સંચાર કર્યો હતો. એમને એમ લગ્નના ત્રણેક મહિના વીતી ગયા અને અચાનક એક રાતે શેરીમાં ટોળા વળ્યા હતા. ત્યાં શું ચાલે છે એ જાણવા મથુરદાસ નજીક ગયો અને એને જાણવા મળ્યું કે પાપશીલા ગામનો ભોગરામ પરાઈ સ્ત્રી સાથે રંગે હાથે પકડાઈ ગયો. ગામવાળાએ તેને પકડી બાંધીને ખૂબ જ માર્યો હતો. એટલું જ નહીં, કોઈકે એમ પણ કહ્યું કે એની બહેનનો એક આદમી સાથેનો સંબંધ હતો. ગામની ડોસી તો કહેતી હતી કે છોકરી એ આદમી સાથે ભાગી જવાની હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં નવલકથા અવસર ચૂક. આસામના લેખક લક્ષ્મીનંદન બોરાએ લખેલી અને યશવંત મહેતાએ 2026 નવચેતન સામયિકના અંકમાં પ્રકાશિત થઈ છે અને તેના અંશોને આપ આજે એઆરના સ્વરમાં સાંભળી રહ્યા છો. બસ મથુરદાસ આથી વધારે સાંભળી ન શક્યો અને એ દિવસથી એનું વર્તન વાસંતી તરફનું તદ્દન બદલાઈ ગયું. વર્તન તો બદલાયું પરંતુ વાણી પણ કર્કશ બની ગઈ. એ લાડ કરવા જતી તો મથુરદાસ આખરે વાસંતીએ એ બદલાયેલા વ્યવહારનું કારણ પૂછ્યું અને મથુરદાસ માત્ર એટલું બોલ્યો, ઔરત જાત પુરુષને હંમેશા મૂર્ખ માને છે અને છેતરે છે. પછી તો મથુરદાસના વ્યવહારમાં આમૂલ પરિવર્તન આવી ગયું. સતત ઉપેક્ષા અને ઉપાલંબ એટલે સુધી કે પાપશીલાથી માની ગંભીર બીમારીના ખબર આવ્યા ત્યારે એને પિયર ન જવા દીધી. અને એ જ રાતે વાસંતીએ રડી રડીને જણાવ્યું કે ધનંજય સાથેની દોસ્તી જરૂર હતી પણ સંબંધમાં કદી પણ મથુરદાસ રોકાયો નહીં ને એ હાલને હાલ ધનંજયને મળવા માંગતો હતો. પણ ધનંજય ન મળ્યો. એ ધુઆ ફુવા થતો પાછો આવી રહ્યો હતો ને એક મોટર ગાડીની હડફેટમાં આવી ગયો ને ત્યાં જ મરી ગયો. મોટર વાળો હવે પછીનું અનુસંધાન માણીશું આપણે. હા, વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પસંદી અવસર ચૂક તો કરી ચૂકી હતી, પરંતુ એના જીવનમાં લીધેલા એ નિર્ણય પણ એને સહાય ન કરી. જે ભાઈને પરિવાર માટે એને જીવનને પોતાની ઈચ્છાઓને ભાંગી નાખી ભૂલાવી દીધી.

એ જ ભાઈ ના કોઈક કૃત્યએ એનો પરિવાર તૂટ્યો. હવે આ વાર્તાનો અંત શું હશે તે પણ તમારા મનમાં ઘણા સવાલો ઉભા કરી રહ્યો હશે. પરંતુ જીવનમાં જ્યારે અધૂરા સત્યને પામવા લોકો આગલી દોટ મૂકે અને પોતાના સ્વજનો પર વિશ્વાસ ન કરે ત્યારે આ બધા વમળો સર્જાતા હોય છે. અને વમળોમાંથી સૌ પહેલા વિશ્વ જ બહાર આવે. આ વાતને સમજવા હવે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આવતા અઠવાડિયે, અને આપણે માણીશું આ વાર્તાનું અનુસંધાન અને અંત. પરંતુ એ માટે તમારે તમારા પ્રતિભાવ મને મોકલી આપવા પડશે 95129688 પર, અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, રેડિયો પાલનપુર @gmail.com મેલ પર, અને રેડિયો ગાર્ડન પર અમે ઉપલબ્ધ છીએ. સાથે સાથે અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટે છે, તેને ડાઉનલોડ કરો અને એમાં રહેલા મેસેજ બોક્સમાં જઈ તમે અથવા સોશિયલ મીડિયા પર ટેક્સ્ટ મેસેજીસથી કે પછી તમારા અવાજમાં રેકોર્ડ કરીને અમને તમારા પ્રતિભાવ મોકલી આપો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: श्रोताओं, अभी आपने सुना कार्यक्रम नमक, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
0: कुसुमलता,
1: जगबंधु,
0: चेतना
1: और मंजू जी के साथ विमलेश को अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે। જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે। ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે। તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી। 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: ખુશનુમા વાતાવરણ, સવારનો દિવસ, સમગ્ર દેશમાં એક માહોલ, દુનિયાનો માહોલ, દુનિયા લેવલે આપણા દેશના એક ચોક્કસ પર્વની ઉજવણીનો માહોલ। 26 જાન્યુઆરી 2001 નાના નાના ભૂલકાઓ, યુવાનો, તરુણો, વડીલો, વયસ્કો બધા જ આ પર્વની ઉજવણી માટે તૈયારી કરતા હતા। આવી જ તૈયારી થતી હતી કચ્છ જિલ્લાના અંજાર ખાતે। નાનું શહેર, નાનું નગર અંજાર, ત્યાં શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાના હતા, રમતગમતનું આયોજન કરવાના હતા, ઇનામ વિતરણનું આયોજન કરવાનું હતું। પણ આ બધા જ આયોજન પહેલા સૌ પ્રથમ અંજાર ગામમાં પ્રભાત ફેરી ફરવાનું આયોજન હતું। એક તરફ નાના નાના બાળકો બ્યુગલ, ઢોલ, મંજીરા, ખંજરી, ઢોલકા લઈ પ્રભાત ફેરીના સ્વરૂપમાં ભારત માતા કી જય, વંદે માતરમ, ગાંધી

बापू अमर रहो, आधी रोटी खाएंगे, देश को बचाएंगे, आवा अनेक सूत्रों साथे प्रभात फेरी लईने फरी रह्या छे। अंजार गामनी रचना प्रमाणे गाममां एक जग्याएथी बीजी कोई जग्याए प्रभात फेरी स्वरूपे अथवा गामना बीजा कोई महत्वना प्रदेशमां विस्तारमां जवानुं होय तो एक बे बिल्डिंग वच्चेथी निकळवुं पड़े। एक बिल्डिंग एक मकानना त्रण मजला, बीजा मकानना बे, वच्चे 4-5 फूटनो रस्तो। आ रस्तामांथी बबेनी हरोळमां ढोलक, हार्मोनियम, तबला, खंजीरा, ब्यूगल, प्लास्टिकनो 1 रुपियावाळो नानकड़ो राष्ट्रध्वज, आवी अनेक जुदी जुदी वस्तुओ पकड़ी विद्यार्थीओ गामनी प्रभात फेरीमां निकळ्या। कोई कहू छे ने के जुदी जिंदगी छे मिजाजे मिजाजे, जुदी बंदगी छे नमाजे नमाजे, छे एक समुंदर तोय थयू छूं, जुदा छे मुसाफिर जहाजे जहाजे। भारत माताનું નામ લઈ, ભારત દેશની સ્વતંત્રતા માટે ગૌરવ માટે જે વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીમાં નીકળ્યા છે એમના નસીબમાં શું લખેલું છે કોને ખબર। આજે બે ભવ્ય મકાનો હતા, 2 માળનું અને 3 માળનું, એના વચ્ચે 5-6 ફૂટનો રસ્તો હતો। બબ્બેની હરોળમાં બાળકો જઈ રહ્યા છે અને એ જ વખતે ધરતી ધણધણી છે, ભૂકંપ થાય છે અને એ 3 માળનું અને 2 માળનું મકાન એ જ રસ્તા ઉપર પડે છે, જે રસ્તામાંથી બાળકો પ્રભાત ફેરી માટે પસાર થઈ રહ્યા છે। કેવું દ્રશ્ય હશે, એ 20 બાળકો આ કાટવાળની નીચે દવાયા છે। કેટલાક બાળકો બચી ગયા, જેમના ઉપર કાટમાળ પડે એ પહેલા એક થોડાક દૂર હતા તો એ બચી ગયા અથવા એમને બચાવી શકાયા, પણ એક છોકરી જેનું નામ સલમા, સલમાના ઉપર એ રીતે કાટમાળ પડેલો હતો કે કાં તો એ કાટમાળ દૂર કરવામાં આવે તો જ સલમાને કાઢી શકાય, અથવા સલમાનો હાથ કાપવામાં આવે તો જ સલમાને બચાવી શકાય। 2 દિવસ સુધી આ કાટમાળ કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા, એક તરફ એ કાટમાળની નીચે સલમાને પણ સારવાર આપવામાં આવી, પણ 2 દિવસના અંતે સલમાનું શરીર કથળી ગયું। ડોક્ટરોએ વિચાર્યું કે જો આ સલમાને બચાવી છે તો એને એક જ રસ્તો છે, સલમાનો હાથ કાપવો પડશે। ભારત સરકારના યુનિસેફના કન્સલ્ટન્ટ ડોક્ટર કૃષ્ણ કલસી વિશેષ ઉપસ્થિત હતા, એમણે પણ આ કેસ જોયો, એમણે કહ્યું કે હા સલમાનો હાથ કાપવો પડશે। જ્યાં કાટમાળ હતો ત્યાં જ ઓપરેશન કરીને હાથ કાપી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। યુનિસેફના સહયોગથી, સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી, ગુજરાત સરકારના સહયોગથી તાત્કાલિક ત્યાં વ્યવસ્થા ઊભી થઈ અને સલમાનો હાથ કાપવામાં આવ્યો। મિત્રો, સલમાના ઓપરેશન માટે સલમાને બેહોશ કરી અને જ્યારે હોશમાં આવી ત્યારે એને ભૂત ખાતે ખબર પડે છે કે એનો જમણો હાથ કપાઈ ગયો છે। એને બધી જ વાતો પડતી મૂકી એક જ શબ્દ પકડી રાખ્યો, મને મારો હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈશે, હું મારા હાથ વગર નહીં જીવી શકું। ભુજની સરકારી હોસ્પિટલમાં કલ્પાંત કરતી આ સલમા, સલમાને એમ જ છે કે એનો હાથ કપાઈ ગયો છે, સલમાને એ પણ ખબર નથી કે એના પિતાજીનું અને એની માતાનું અને એના નાના ભાઈનું પણ આ ભૂકંપમાં મૃત્યુ થયું છે। સલમા અનાથ છે, સલમાની જોડે કોઈ નથી, સલમાનું કોઈ નથી, કદાચ સલમા પણ કોઈની નથી। બે દિવસ આમને આમ પસાર થયા, સલમાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, સલમાને જેવી રજા આપવા

0: આવી સલમા સીધી એ જગ્યાએ ગઈ જ્યાં એનો હાથ દટાયેલો હતો. ત્યાં ડોક્ટર કૃષ્ણ કલસી બેઠેલા હતા. સલમાએ કીધું કૃષ્ણ કલસીને કે સર, મારે મારો હાથ જોઈએ છે. હું તો જમણા હાથે લખતી હતી, મારો જમણો હાથ જ કપાઈ ગયો, હું લખીશ કઈ રીતે? ડોક્ટર કૃષ્ણ કલસી એને કહ્યું કે બેટા, હાથ તો બંને છે, જમણા હાથે પણ લખાય, ડાબા હાથે પણ લખાય. તું મહેનત કરજે, પ્રયત્ન કરજે, તું ચોક્કસથી ડાબા હાથે લખી શકીશ. સલમા કે બધી જ વાત સાચી, પણ સાહેબ મારે હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈએ છે. યુનિસેફના સહયોગથી વિશેષ સાધનો મંગાવવામાં આવ્યા, જેને કાટમાળ મલબો કહેવાય છે, કાટમાળ હટાવવા માટેના મોટા સાધનો મંગાવવામાં આવ્યા. એક તરફ કૃષ્ણ કલસી, એમની બાજુમાં સલમા, એની બાજુમાં જિલ્લાના કલેક્ટર, એની બાજુમાં અન્ય અધિકારીઓ, 10-15 વ્યક્તિઓ આ મલબો હટાવવાનું કામ, આ કાટમાળ હટાવવાનું કામ જોઈ રહ્યા છે. એક એક એક એક પથ્થર ઉપરથી લેવામાં આવે છે, એકાદ પથ્થર બાકી હશે. સલમાની પણ હવે તો હદ થાય છે. સલમા દોડતી દોડતી એકદમ ત્યાં જતી રહે છે, હવે મારો હાથ દેખાશે. ડોક્ટર કૃષ્ણ કલસી, કલેક્ટર અને અન્ય તમામ મહાનુભાવ જે ત્યાં ઉપસ્થિત છે, એ જગ્યાએ જાય છે જ્યાંથી છેલ્લો પથ્થર ઉઠાવવાથી સલમાનો હાથ દેખાવાનો. ધીમે ધીમે મશીને એ પથ્થરને પકડ્યો, પથ્થર બાંધવામાં આવ્યો, પથ્થર ઊંચો કર્યો, પથ્થરને સાઈડમાં લેવામાં આવે એ પહેલા સલમાનો હાથ દેખાયો. એ સલમાના હાથમાં ભારત માતાનો પ્લાસ્ટિકનો 1 રૂપિયાનો રાષ્ટ્રધ્વજ હજુ પણ મજબૂતાઈથી પકડેલો હતો. મિત્રો, તમને નવાઈ લાગશે, પણ એ હાથમાં રાષ્ટ્રધ્વજના ફોટાનો ઉપયોગ યુનિસેફે આફ્ટર અર્થક્વેક નામના રિપોર્ટમાં મુખપૃષ્ઠ ઉપર છાપ્યું છે. પણ વાર્તા આપણી અહીં પૂરી નથી થતી. કૃષ્ણ કલસી 20 દિવસ સુધી ત્યાં રોકાય છે. સલમાને ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ આપે છે. આ તરફ કૃષ્ણ કલસીને પણ લગ્ન જીવનના વર્ષો પછી કોઈ સંતાન નથી. કૃષ્ણ કલસી એ 3-4 ધોરણમાં ભણતી સલમાને દત્તક લે છે, મુંબઈ લઈ જાય છે. એક હાથ હાળવી સલમા ડાબા હાથે લખે છે, ભણે છે, સોફ્ટવેર એન્જિનિયર થાય છે અને આજે બેંગ્લોર ખાતે એ કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોબ કરે છે. તો આ આપણા ભારતની તાસીર છે, એ આપણા હિન્દુસ્તાનની તાસીર છે કે એક મુસલમાન અનાથ દીકરીને એક હિન્દુ કૃષ્ણ નામધારી ડોક્ટર દત્તક લે અને એ દીકરીનું ભવિષ્ય સુધારે. આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM મળીશું આપણે. 94 આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM માં મળીશું. 90.4 FM એટલે આપણો રેડિયો, આપણો અવાજ, રેડિયો પાલનપુર. તો ફરી મળીશું આવી જ વાર્તા સાથે. સાંભળતા રહો 90.4 FM.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી વાર્તા સાથે. મિત્રો, હોદ્દો એ જવાબદારી સાથે લઈને આવે છે. હવે જેમ જેમ આપણો હોદ્દો ઊંચો થાય, તે રીતે આપણે ખરેખર કેવી રીતે વર્તન કરવું જોઈએ કે જે આપણા બધા જ લોકોને મદદરૂપ થઈ શકાય. તો આજે આપણે વાત કરીશું એક અલગ કિસ્સાની. ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એમની સરકારી ગાડીમાં

જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગાડીની બારીમાંથી જ્યારે તેમણે બહાર જોઈ રહ્યા હતા ત્યારે એ સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જતા એક રહદારી પર પડ્યું. તેમને ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઈવરને કહ્યું કે ગાડી સાઈડમાં ઊભી રાખો. રસ્તા પરથી પસાર થયેલ વ્યક્તિ વર્ષો પહેલા બારડોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારની ઓળખાણ થઈ હતી. સરદાર એ વ્યક્તિની કાર્યનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત હતા. વર્ષો પછી સરદાર એક સામાન્ય પોસ્ટ માસ્ટરને ઓળખી ગયા અને સાદ પાડીને તેમણે નજીક બોલાવ્યા. પોસ્ટ માસ્ટર નજીક આવ્યા અને ગાડીમાં સરદારને જોયા એટલે એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યું? આ વિચારમાં ખોવાયેલા પોસ્ટ માસ્ટરને સરદારે પૂછ્યું, કેમ દિલ્હી આવ્યા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું રજા મૂકીને દિલ્હી જોવા આવ્યો છું, ફરવા આવ્યો છું. સરદારે બીજો સવાલ પૂછ્યો, ક્યાં રોકાયા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું, એક નાની હોટલમાં રોકાયો છું. સરદારે કહ્યું, મને તમારી કાર્યનિષ્ઠાની અને તમારી પ્રમાણિકતાની ખબર છે, તમને હોટલ ના પોષાય. તમારો સામાન લઈ અને મારે બંગલે આવી જજો. તમારે મારા મહેમાન બનીને મારા ત્યાં જ રોકાવાનું છે. પોસ્ટ માસ્ટર તો બિચારો સરદારના પ્રેમને જોઈ અને ગળગળો થઈ ગયો અને એ ત્યાં એમના ઘરે પહોંચી ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાત વાતમાં પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું હમણાં બનાસકાંઠામાં નોકરી કરું છું. પાકિસ્તાનની સરહદ ત્યાંથી સાવ નજીક છે, કોઈ પોલીસ ચોકી કે પોલીસ પહેરો છે જ નહીં અને ઘૂસણખોરો માટે તો સાવ રીડા ઘર જેવું છે. સરદારે એ વખતે તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ સુધી પોસ્ટ માસ્ટર સરદારના મહેમાન બનીને રહ્યા અને દિલ્હી ફરીને જ્યારે એ પોતાની નોકરી પર પાછા ફર્યા ત્યારે પાકિસ્તાનની સરહદ પર પોલીસનો પહેરો જોઈ અને સરદારની માનવતાનો અને એની સાથે સાથે સરદારની મહાનતાનો પણ પરિચય તેમને થયો. પોસ્ટ માસ્ટર જીવ્યા ત્યાં સુધી બધાને સરદારની મહાનતા અને તેમની માનવતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસ સાથેના સંબંધને ન ભૂલવું જોઈએ. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે તે માણસ જ લોકોના હૃદય પર રાજ કરે છે અને તેમના અવસાન બાદ પણ તે લોકોના હૃદયમાં જીવિત રહે છે. સરદાર કહેતા હતા, સુંદર વસ્ત્રોથી માણસ શોભતો નથી પરંતુ સુંદર આચરણ એ જ માણસની સાચી શોભા છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજી જ્યોતિની શુભકામનાઓ. ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો 90.4 FM.

0: બાળ મિત્રો, મજા પડીને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 એફએમ રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડાપડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો, પણ

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો। પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એવા બે લોકો વિશે જેમણે આપણી ઘણીવાર સામાન્ય સમજી લઈએ છીએ, પરંતુ જેમના વગર આપણું અસ્તિત્વ અધૂરું છે. એ છે આપણા માતા પિતા. દર વર્ષે જુલાઈ મહિનાના

0: તેની યાદ કરવાનો દિવસ છે. મિત્રો, બાળક બોલતા શીખે એ પહેલાં માતા તેની આંખો વાંચી લે છે, અને બાળક ચાલતા શીખે એ પહેલાં પિતા તેની આગળનો રસ્તો તૈયાર કરી દે છે. માતા આપણને જીવવાનું શીખવે છે તો પિતા જીવનમાં ટકી રહેવાનું શીખવે છે. એક નાનકડી વાર્તાથી સમજીએ. એક યુવાન ખૂબ મોટી કંપનીમાં નોકરી કરતો હતો. કામના ભારમાં તે એટલો વ્યસ્ત રહેતો કે પોતાના માતા પિતાને ફોન કરવાનો પણ સમય કાઢી ન શકતો. એક દિવસ તેની માતાનો માત્ર બે શબ્દનો મેસેજ આવ્યો, બેટા સમય મળે ત્યારે વાત કરજે. યુવાને વિચાર્યું, આજે નહીં કાલે કરી લઈશ. પણ બીજા દિવસે જ્યારે તેને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેની માતા હોસ્પિટલમાં દાખલ છે. તે દોડી ગયો. માતાએ હસીને કહ્યું, બેટા મને કંઈ નથી, બસ તારો અવાજ સાંભળવાની ઈચ્છા હતી. આ શબ્દો સાંભળીને દીકરાની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. મિત્રો, ઘણી વખત માતા પિતા પૈસા નથી માંગતા, મોટી ગિફ્ટ પણ નથી માંગતા. તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે સંતાનો પાસે તેમના માટે થોડોક સમય હોય. વિચારવા જેવી વાત છે ને. આજે આપણે સોશિયલ મીડિયા પર હજારો લોકોને લાઈક આપી શકીએ છીએ, પણ શું આપણે રોજ 5 મિનિટ પોતાના માતા પિતા સાથે બેસીને વાત કરીએ છીએ? આપણે દુનિયાભરના લોકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ, પણ છેલ્લે ક્યારે માતાને કહ્યું હતું, માં તમે મારા માટે ઘણું કર્યું છે? અથવા પિતાને કહ્યું હોય, પપ્પા હું તમારા પર ગર્વ અનુભવું છું. માતા ઘરનો પ્રેમ છે ને પિતા ઘરની હિંમત, બંને સાથે હોય તો જીવનની સાચી સંપત્તિ છે. મંદિરમાં ભગવાન મળે કે ન મળે, માતા પિતાના ચરણોમાં જરૂર મળે છે. તો ચાલો આજે પેરેન્ટ્સ ડે ના અવસરે એક નાનો સંકલ્પ કરીએ. દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ માતા પિતા સાથે વાત કરીશું, તેમના સ્વાસ્થ્યની કાળજી રાખીશું, તેમના અનુભવને સાંભળીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું, અને સૌથી મહત્વનું જીવતા હોય ત્યાં સુધી તેમને પ્રેમ અને સન્માન આપીશું. કારણ કે સમય પસાર થઈ જાય પછી આભાર કહેવાની તક દરેકને મળતી નથી. મિત્રો, જો આજે તમારા માતા પિતા તમારી સાથે હોય તો આ કાર્યક્રમ પૂરો થાય પછી તરત જ તેમની પાસે જાઓ, એક સ્મિત આપો, એકવાર ગળે મળી લો અને માત્ર કહેજો, તમારા વગર હું કંઈ જ નથી. થેન્ક યુ. આ છે પેરેન્ટ્સ ડે ની સાચી ઉજવણી. હું છું આરજે અંજલી, આપની સાથે ફરી એકવાર નવા વિષય સાથે મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેપી પેરેન્ટ્સ ડે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

गले, कभी आना तू मेरी गले, समझ गया।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

લોકપ્રિય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એવા બે લોકો વિશે જેમણે આપણે ઘણીવાર સામાન્ય સમજી લઈએ છીએ, પરંતુ જેમના વગર આપણું અસ્તિત્વ અધૂરું છે. એ છે આપણા માતા પિતા. દર વર્ષે જુલાઈ મહિનાના ચોથા રવિવારે વિશ્વના અનેક દેશોમાં પેરેન્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર શુભેચ્છા પાઠવવાનો દિવસ નથી, પરંતુ માતા પિતાના પ્રેમ, ત્યાગ, સંસ્કાર અને તેમના અવિરત સમર્પણની યાદ કરવાનો દિવસ છે. મિત્રો, બાળક બોલતા શીખે એ પહેલાં માતા તેની આંખો વાંચી લે છે, અને બાળક ચાલતા શીખે એ પહેલાં પિતા તેની આગળનો રસ્તો તૈયાર કરી દે છે. માતા આપણને જીવવાનું શીખવે છે, તો પિતા જીવનમાં ટકી રહેવાનું શીખવે છે. એક નાનકડી વાર્તાથી સમજીએ. એક યુવાન ખૂબ મોટી કંપનીમાં નોકરી કરતો હતો. કામના ભારમાં તે એટલો વ્યસ્ત રહેતો કે પોતાના માતા પિતાને ફોન કરવાનો પણ સમય કાઢી ન શકતો. એક દિવસ તેની માતાનો માત્ર બે શબ્દનો મેસેજ આવ્યો, બેટા સમય મળે ત્યારે વાત કરજે. યુવાને વિચાર્યું, આજે નહીં કાલે કરી લઈશ. પણ બીજા દિવસે જ્યારે તેને ફોન કર્યો

0: દોડી ગયો. માતાએ હસીને કહ્યું, બેટા મને કંઈ નથી, બસ તારો અવાજ સાંભળવાની ઈચ્છા હતી. આ શબ્દો સાંભળીને દીકરાની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. મિત્રો, ઘણી વખત માતા પિતા પૈસા નથી માંગતા, મોટી ગિફ્ટ પણ નથી માંગતા, તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે સંતાનો પાસે તેમના માટે થોડોક સમય હોય. વિચારવા જેવી વાત છે ને. આજે આપણે સોશિયલ મીડિયા પર હજારો લોકોને લાઈક આપી શકીએ છીએ, પણ શું આપણે રોજ 5 મિનિટ પોતાના માતા પિતા સાથે બેસીને વાત કરીએ છીએ? આપણે દુનિયાભરના લોકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ, પણ છેલ્લે ક્યારે માતાને કહ્યું હતું, માં તમે મારા માટે ઘણું કર્યું છે? અથવા પિતાને કહ્યું હોય, પપ્પા હું તમારા પર ગર્વ અનુભવું છું. માતા ઘરનો પ્રેમ છે ને પિતા ઘરની હિંમત, બંને સાથે હોય તો જીવનની સાચી સંપત્તિ છે. મંદિરમાં ભગવાન મળે કે ન મળે, માતા પિતાના ચરણોમાં જરૂર મળે છે. તો ચાલો આજે પેરેન્ટ્સ ડે ના અવસરે એક નાનો સંકલ્પ કરીએ, દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ માતા પિતા સાથે વાત કરીશું, તેમના સ્વાસ્થ્યની કાળજી રાખીશું, તેમના અનુભવને સાંભળીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું, અને સૌથી મહત્વનું જીવતા હોય ત્યાં સુધી તેમને પ્રેમ અને સન્માન આપીશું. કારણ કે સમય પસાર થઈ જાય પછી આભાર કહેવાની તક દરેકને મળતી નથી. મિત્રો, જો આજે તમારા માતા પિતા તમારી સાથે હોય તો આ કાર્યક્રમ પૂરો થાય પછી તરત જ તેમની પાસે જાઓ, એક સ્મિત આપો, એક વાર ગળે મળી લો અને માત્ર કહેજો, તમારા વગર હું કંઈ જ નથી. થેન્ક યુ. આ છે પેરેન્ટ્સ ડે ની સાચી ઉજવણી. હું છું આરજે અંજલી, આપની સાથે ફરી એકવાર નવા વિષય સાથે મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેપી પેરેન્ટ્સ ડે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને

પાછા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કલ્યાણપુર, હું છું આરજે અંજલિ. અહીંયા આપણી સાથે સ્ટુડિયોમાં પૂજા બેન છે, જે આજે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે. તો પૂજા બેન આપણને જણાવશે કે આજે શું લઈને આવ્યા છીએ. પૂજા બેન નું રેડિયો પાલનપુર સ્ટેશન માં સ્વાગત છે. પૂજા બેન, શ્રોતા મિત્રો ને બતાવો કે તમે કઈ વાનગી લઈને આવ્યા છો આજે.
1: હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચન માં. આજે આપણે બનાવીશું મગની દાળની કચોરી. આ કચોરી એકદમ ટેસ્ટી, આપણે આમાં લસણ કે ડુંગળી નહીં વાપરીએ. તો આ જીન કચોરી પણ તમે કહી શકો છો, એવી એકદમ સ્વાદિષ્ટ કચોરી એકદમ ફરસાણની દુકાનમાં મળતી હોય એવી બનાવીશું. જો તમે ક્યારેય કચોરી ઘરે ન બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે આપણે પહેલાં એક બાઉલમાં અડધો કપ મગની દાળ, તમે અડધો બાઉલ લીધો છે, એને સારી રીતે ધોઈ અડધો કલાક માટે આપણે એને પલાળી દઈશું. તો અડધો કલાકમાં દાળ પલળે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. એક બાઉલમાં 1.5 કપ મેંદો, તો મેજર કરી 1.5 કપ મેંદો લઈ લઈશું. એમાં આપણે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. વચ્ચે ખાડો કરી એમાં 3 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખીશું. તો 1 કપે 2 ટેબલ સ્પૂન હોય, તમારે વધારે બનાવી હોય તો એ રીતે તમારે લોટ બાંધવાનો. આપણે પહેલા મોણને આ રીતે હલકું મિક્સ કરી દઈશું અને એમાં આપણે 1 મોટા લીંબુનો રસ નીચોવી દેવાનો. તો લીંબુના રસથી તમારા કચોરી છે એ ખસ્તા બનશે. જો લીંબુ નાના હોય તો 2 નાખી દેવાના. એકદમ સારી રીતે આપણે મોણ અને લીંબુ

0: લીંબુના રસને મિક્સ કરી દઈશું લોટ સાથે અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે પૂરીનો જેવો લોટ બાંધીએ એવો લોટ બાંધીશું, તો રોટલીના લોટ કરતા થોડો કડક રાખીશું. તો થોડું પાણી છાંટવાનું આ રીતે લોટને મિક્સ કરવાનો, પાણી બહુ ઓછું પણ નહીં છાંટવાનું, લોટને મસળવાનું, થોડું પાણી ઉમેરવાનું, એ રીતે લોટ બાંધવાનો. તો અડધો કપ જેટલા પાણીની તમને જરૂર પડશે 1.5 કપ મેંદા માટે. અને મેંદો છે એ તમે લોટ બાંધી થોડી વાર માટે સાઈડમાં મૂકશો એટલે થોડો એ કઠણ થાય છે, એટલે આપણે લોટને આ રીતે ફેલાવી દઈશું. અને પછી આપણે એમાં થોડું પાણી, તો બહુ જ ઓછું આ રીતે પાણી છાંટી દઈશું અને એને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. તો અડધો કલાકમાં દાળ આપણી પલળી ગઈ છે. હવે આપણે દાળને બાફીશું. તો દાળને એક કડાઈમાં લઈ લઈશું, એમાં 1 કપ પાણી ઉમેરી દઈશું અને દાળને 10 મિનિટ માટે થવા દઈશું. તો દાળ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને બાફવાની છે. તો લગભગ 10 મિનિટમાં મીડિયમ ગેસ પર દાળ સારી રીતે બફાઈ જશે. તો આ રીતે દાળ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એને પાણી નિતારી લઈશું અને એને હું સાઈડમાં મૂકી દઈશ. હવે આપણે કચોરીના સ્ટફિંગ માટે આપણે એક કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન વરિયાળે, 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. વરિયાળી અને જીરાનો કલર થોડો બદલાવા દઈશું. તો કચોરીમાં વરિયાળીનો ટેસ્ટ મેઇન છે, વરિયાળી નાખવી જરૂરી છે, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો હલકો કલર આ રીતે બદલાઈ જાય એટલે આપણે બેસન કે ચણાનો લોટ, તો 1/2 વાટકી મેં લીધો છે, જેટલી મગની દાળ લીધી છે એટલો જ મેં બેસન લીધો છે, થોડો થોડો કરી આ રીતે ઉમેરી અને આપણે એને શેકીશું. તો જેમ મોહનથાળમાં આપણે લોટ શેકીએ એ જ રીતે આપણે આ લોટને હવે શેકવાનો છે. હલકો લાલ કલર થાય ત્યાં સુધી સ્લો ગેસ પર કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહી આપણે લોટને શેકી લેશું. લોટ એકવાર શેકાશે એટલે એની જે સુગંધ છે, અરોમા, એ બહુ સારી એવી આવશે. આ રીતે ચલાવતા રહી હું શેકી લઈશ. તો લોટ એકદમ સારી રીતે શેકાવવો જરૂરી છે તો કચોરીનો ટેસ્ટ છે બહુ સારો એવો આવશે. તો લગભગ 3 મિનિટમાં આપણો લોટ છે શેકાઈ ગયો છે. હવે આપણે એમાં 1/2 ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ, જો તમે જૈન કચોરી બનાવવા માંગતા હોય તો આદુની પેસ્ટ નહીં નાખવાની, નહીંતર 1 લીંબ મરચાની પેસ્ટ જ નાખવાની. મેં અહીંયા આદુ મરચાની પેસ્ટ 1/2 ટેબલસ્પૂન જેટલી નાખી છે, મિક્સ કરીશું. એને પણ લોટ સાથે સારી રીતે શેકી લઈશું. આદુ મરચાં તમે જેવા નાખશો એવું આ રીતે બેસન છે એ જાડો આ રીતે થઈ જશે અને ડ્રાય થઈ જશે. એકદમ સારી રીતે 1 મિનિટ જેવું શેકાવા દેવાનું. શેકાઈ જાય એટલે આપણે બીજા મસાલા કરી લઈશું. તો આપણે આમાં હિંગ નાખીશું 1/4 ટીસ્પૂન. જો તમે લીલા મરચાં તીખા લીધા હોય તો તમારે લાલ મરચું નહીં નાખવાનું, નહીંતર 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દેશું, 1 ટીસ્પૂન સંચળ પાવડર નાખીશું, મિક્સ કરીશું અને મસાલાને 1 મિનિટ જેવું સાતળી લઈશું. મસાલો સતળાઈ જાય એટલે બાફેલી જે મગની દાળ આપણે નિતારીને રાખી છે એ નાખી દઈશું, મિક્સ કરીશું અને મિક્સર કોરું પડે ત્યાં સુધી થવા દઈશું. જો ભીનું હોય તો થોડું કોરું થવા દેવાનું.
1: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

મગની દાળ એકદમ સારી રીતે બફાઈ જવી જોઈએ, એકદમ મેશ થઈ જાય નહીં એવી પણ ન હોવી જોઈએ અને કાચી પણ ન રહેવી જોઈએ. મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું. એક ટીસ્પૂન ગરમ મસાલો, એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખીશું, મિક્સ કરી દેશું. તો આમાં હું શુગર અને લીંબુ વાપરું છું. યુઝ્યુઅલી રાજસ્થાની કચોરીમાં લીંબુ અને ખાંડ હોતા નથી, પણ હું ગુજરાતી ટેસ્ટ માટે એક ટેબલ સ્પૂન શુગર અને અડધો લીંબુનો રસ નીચોવી દઈશ. મિક્સ કરી દેશું અને આપણો મસાલો તૈયાર છે. લાસ્ટમાં આપણે 2 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દઈશું. મસાલાને મિક્સ કરી અને ઠંડો કરવા સાઈડમાં મૂકી દેશું. તો લોટને રેસ થતાં 15 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને આપણે થોડો મસળી લઈશું. તો આ લોટથી લગભગ 8 જેટલી કચોરી બનશે, એટલે આપણે 8 એક સરખા લુવા કરી લેશું. મસાલો ઠંડો થઈ ગયો છે, આ રીતે મસાલાને મસળી લેશું અને એના પણ લુવા એક જેવા કરી લેશું. આ રીતે કચોરી ભરવા માટે પહેલેથી આ રીતે તમે જો લુવા બનાવશો તો કચોરી ભરવામાં ઈઝી પડશે. તો લુવા તૈયાર છે અને લોટના લુવા પણ તૈયાર છે. તો આપણે આ રીતે એક લુવો લઈ આ રીતે હાથથી ફેલાવીશું. તો કિનારીઓ પાતળી કરતી જવાની

0: માં સ્ટફિંગનો ગોળો કે લુઓ મૂકી દઈશું અને આ રીતે કચોરીને પેક કરીશું. એકદમ સારી રીતે મેં પેક કરી લીધી છે. આ રીતે ગોળ સ્મૂધ લુઓ કરી અને આપણે રોટલાની જેમ થેપી આ રીતે કચોરી મોટી ફેલાવી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તમે કચોરી બનાવી શકશો. તો આ જ રીતે આપણે બધી જ કચોરી બનાવી લઈશું. તો એકદમ ઇઝીલી લોટને થોડો ઢીલો રાખવાનો, તમને જો લાગે કઠણ થઈ ગયો છે તો પાણી થોડું છાંટી અને પછી તમારે એને ઢીલો કરી લેવાનો. તો આ રીતે બધી કચોરી રેડી થઈ જાય એટલે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકવાર તમારું ગરમ થઈ જાય એટલે તમારે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની. બિલકુલ તેલ તમારું ગરમ વધારે ન હોવું જોઈએ, નહીંતર કચોરી છે એ ફાટી જશે, એટલે તમારે ધ્યાન રાખવાનું. આ રીતે ત્રણ કચોરી કડાઈમાં આવે એટલે આપણે કચોરી નાખી દઈશું અને આપણે એને સ્લો ગેસ પર તળીશું. તો એકદમ તો હળવા હાથે આપણે અડધી મિનિટ જેવું થાય એટલે કચોરીની સાઈડ ચેન્જ કરીશું અને આપણે કચોરીને લગભગ 7-8 મિનિટ જેવું સ્લો ગેસ પર તળાતા થશે. આપણે કચોરીને ફૂલી જશે અને ગોલ્ડન જેવો કલર આવશે. તમારે વધારે ડાર્ક કલર થવા દેવો હોય તો વધારે પણ થઈ શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો ગોલ્ડન થઈ ગયું છે. હું એને કિચન પેપર પર કાઢી લઈશ. જો આ રીતે તમારી કચોરી ફાટે તો એકદમ એ ખસ્તા બની છે. તો આ રીતે તમારો લોટ છે એકદમ પરફેક્ટ બંધાણો હોય જો તમારી કચોરી આ રીતે ખુલે તો. તો આ રીતે આપણી કચોરી તૈયાર છે. હું તમને ખોલીને પણ બતાવી દઈશ. તો તમે આમલીની ચટણી સેવ સાથે અને લીલી ચટણી સાથે આ કચોરીને સર્વ કરો. તો તમે લોકડાઉનમાં જો તમને કચોરી ખાવાનું મન થાય તો ઘરે જ આવી મગની દાળની ખસ્તા કચોરી એકવાર જરૂરથી ટ્રાય કરજો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એવા બે લોકો વિશે જેમણે આપણી ઘણીવાર સામાન્ય સમજી લઈએ છીએ, પરંતુ જેમના વગર આપનું અસ્તિત્વ અધૂરું છે. એ છે આપણા માતા પિતા. દર વર્ષે જુલાઈ મહિનાના ચોથા રવિવારે વિશ્વના અનેક દેશોમાં પેરેન્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર શુભેચ્છા પાઠવવાનો દિવસ નથી, પરંતુ માતા પિતાના પ્રેમ, ત્યાગ, સંસ્કાર અને તેમના અવિરત સમર્પણની યાદ કરવાનો દિવસ છે. મિત્રો, બાળક બોલતા શીખે એ પહેલાં માતા તેની આંખો વાંચી લે છે, અને બાળક ચાલતા શીખે એ પહેલાં પિતા તેની આગળનો રસ્તો તૈયાર કરી દે છે. માતા આપણને જીવવાનું શીખવે છે, તો પિતા જીવનમાં ટકી રહેવાનું શીખવે છે. એક નાનકડી વાર્તાથી સમજીએ. એક યુવાન ખૂબ મોટી કંપનીમાં નોકરી કરતો હતો. કામના ભારમાં તે એટલો વ્યસ્ત રહેતો કે પોતાના માતા પિતાને ફોન કરવાનો પણ સમય કાઢી ન શકતો. એક દિવસ તેની માતાનો માત્ર બે શબ્દનો મેસેજ આવ્યો, બેટા સમય મળે ત્યારે વાત કરજે. યુવાને વિચાર્યું, આજે નહીં કાલે કરી લઈશ. પણ બીજા દિવસે જ્યારે તેને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેની માતા હોસ્પિટલમાં દાખલ છે. તે દોડી ગયો. માતાએ હસીને કહ્યું, બેટા મને કંઈ નથી, બસ તારો અવાજ સાંભળવાની ઈચ્છા હતી. આ શબ્દો સાંભળીને દીકરાની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. મિત્રો, ઘણી વખત માતા પિતા પૈસા નથી માંગતા, મોટી ગિફ્ટ પણ નથી માંગતા. તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે સંતાનો પાસે તેમના માટે થોડોક સમય હોય. વિચારવા જેવી વાત છે ને. આજે આપણે સોશિયલ મીડિયા પર હજારો લોકોને લાઈક આપી શકીએ છીએ, પણ શું આપણે રોજ 5 મિનિટ પોતાના માતા પિતા સાથે બેસીને વાત કરીએ છીએ? આપણે દુનિયાભરના લોકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ, છેલ્લે ક્યારે માતાને કહ્યું હતું, માં તમે મારા માટે ઘણું કર્યું છે? અથવા પિતાને કહ્યું હોય, પપ્પા હું તમારા પર ગર્વ અનુભવું છું. માતા ઘરનો પ્રેમ છે ને પિતા ઘરની હિંમત, બંને સાથે હોય તો જીવનની સાચી સંપત્તિ છે. મંદિરમાં ભગવાન મળે કે ન મળે, માતા પિતાના ચરણોમાં જરૂર મળે છે. તો ચાલો આજે પેરેન્ટ્સ ડે ના અવસરે એક નાનો સંકલ્પ કરીએ. દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ માતા પિતા સાથે વાત કરીશું, તેમના સ્વાસ્થ્યની કાળજી રાખીશું, તેમના અનુભવને સાંભળીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું, અને સૌથી મહત્વનું જીવતા હોય ત્યાં સુધી તેમને પ્રેમ અને સન્માન આપીશું. કારણ કે સમય પસાર થઈ જાય પછી આભાર કહેવાની તક દરેકને મળતી નથી. મિત્રો, જો આજે તમારા માતા પિતા તમારી સાથે હોય તો આ કાર્યક્રમ પૂરો થાય પછી તરત જ તેમની પાસે જાઓ, એક સ્મિત આપો, એક વાર ગળે મળી લો અને માત્ર કહેજો, મારા વગર હું કંઈ જ નથી. થેન્ક યુ. આ છે પેરેન્ટ્સ ડે ની સાચી ઉજવણી. હું છું આરજે અંજલી, આપની સાથે ફરી એકવાર નવા વિષય સાથે મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેપી પેરેન્ટ્સ ડે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.

આયુષ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઇશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે અમને ફરમાઇશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે બિંતી. બિંતી આપણને ફરમાઈશ કરી છે 90s ફેમસ સોંગ હમ તેરે પ્યાર મે. આ સોંગ એ લતા મંગેશકરના અવાજ મૂવી હતું દિલ એક મંદિર. આ ગીત એ બહુ જ ફેમસ છે અને સ્પેશિયલી અત્યારના ટ્રેન્ડિંગ રીલ્સમાં જોઈએ ને તો આ ગીત અત્યારે વધારે ફેમસ છે. જો કે લતા મંગેશકરના અવાજની અંદર ગવાયેલા દરેક ગીતોનો એક જાદુ એક ઓરા જ અલગ છે. તમારું શું માનવું છે?

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મિતેશ. મિતેશે આપણને ફરમાઈશ કરી છે શિવ સમા રહે. આ મિતેશ આપણને કહે છે કે મહાદેવના બહુ મોટા ભક્ત છે અને મહાદેવની ભક્તિ એમણે ઘણા આગળ લાવવામાં મદદ કરી છે. અત્યારે એમની પાસે જો સરકારી નોકરી છે, સારું કામકાજ છે, તો એ ફક્ત અને ફક્ત મહાદેવના કારણે, અને એ માટે એ મહાદેવની ભક્તિના કારણે જ તેઓ આગળ છે. એટલા માટે તેઓ મહાદેવને અનુલક્ષીને આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. આ ગીત જે છે શિવ સમા રહે એ ગાવામાં આવે છે હંસરાજ રઘુવંશીના અવાજમાં. જો કે આ ગીત બહુ ફેમસ છે અને ગીતના લિરિક્સ

કાંચને આપણને ફરમાઈશ કરી છે જૈસે તું હે પાસ મેરે. આ સોંગ હમણાં જ રિસેન્ટમાં એક મૂવી આવેલું છે મેં વાપસ આઉંગા, અને આ મૂવીની અંદર આવેલું આ ફેમસ સોંગ. અત્યારે કરંટની અંદર જો કોઈ ફેમસ સોંગ હોય તો મેં વાપસ આઉંગા મૂવીના દરેક સોંગ છે. એની અંદર કિસમિસ યારા હોય, મેં પછી જૈસે તું હે પાસ મેરે હોય, કે ઘણા બધા ગીતો, બધા જ ગીતો એ અત્યારે કરંટની અંદર બહુ ફેમસ થયેલા છે. જો કે બેઝિકલી આ મૂવીની વાત કરીએ તો જે આપણા ભાગલા પડેલા 1947ની અંદર એ ભાગલાની અંદર ઘણી એવી પ્રેમ કહાનીઓ હતી કે જે એ ભાગલાની અંદર જ તૂટી ગઈ, એમના પણ ભાગ પડી ગયા. અને આ મૂવીની અંદર આવી જ એક લવ સ્ટોરી બતાવવામાં આવી છે. ઇમ્તિયાઝ અલીની મૂવી હોય અને એની અંદર લવ સ્ટોરી ના હોય એવું બને જ નહીં. અને ઇમ્તિયાઝ અલીની મૂવીની અંદર આની અંદર સૌથી વધારે મહત્ત્વની વસ્તુ એ બતાવી છે કે મોહબ્બત કરવી એ બહુ આસાન છે, પરંતુ એને આજીવન યાદ રાખવી એ બહુ મુશ્કેલ છે. તો ચાલો સાંભળીએ

ઘણી એવી ટ્રાયંગલ સ્ટોરી બતાવવામાં આવી હતી. તો આ મૂવીની અંદર આ જે ઘણા બધા સોંગ હતા એની અંદરથી ચંદ્રે ચંદ્રે ફેમસ સોંગની ફરમાઈશ આવી છે. વાત કરીએ સોંગની તો આ સોંગ ગાવામાં આવી છે અનુરાધાના અવાજમાં અને અભિજીત ભટ્ટાચાર્યના અવાજમાં.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે સુરીલી. સુરીલી આપણને ફરમાઈશ કરી છે સોંગ ચુનરી ચુનરી. આ સોંગ બીવી નંબર 1 મૂવી આવેલું જેની અંદર સલમાન ખાન, કરિશ્મા કપૂર અને

ફરમાઈશ કરતા છે પવન. પવને આપણને ફરમાઈશ કરી છે, પ્યાર કર લે ઘડી દો ઘડી. આ બહુ જ ફેમસ સોંગ છે. મૂવી આવેલું હતું એક ક્રાંતિ, અને આ ક્રાંતિ મૂવીની અંદર મનોજ કુમાર અને હેમા માલિની હતા. બહુ સારું એવું મૂવી હતું, અને આ મૂવીની અંદર આવેલું આ સોંગ અત્યારે બી બહુ ફેમસ થયું છે. અને રિસેન્ટમાં પલક મુચ્છલના અવાજમાં પણ આ સોંગ ગાવામાં આવેલું હતું. જોકે એ તો ફેમસ થયું, પણ આ સોંગની જે પોપ્યુલારિટી છે અત્યાર સુધી પણ એવી જ કાયમ છે. અને એને એક એક શબ્દો, પહેલાંના સોંગની વાત જ અલગ હતી કે એના શબ્દો પણ તમારા દિલને અડી જતા હતા. આ સોંગ ગાવામાં આવે છે

0: તો શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાંના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ મોટા પડકાર ની વાતો, નાનકડા નિર્ધાર ની વાતો, દુનિયાને દેખાઉં નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધાર ની વાતો, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદાર ની વાતો તમે જોઈ રહ્યા છો. વાતો વાતો વિથ સંજય ત્રિવેદી.

0: મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતો સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું. એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહમત છું. હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ કહું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો, જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે,
1: આર્ક,
0: એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક,
1: કેરેક્ટર આર્ક,
0: એ પિક્ચરથી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે તો પેલું ખુદ કે હું મિયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે, જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે. અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજાઓ આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારે સંઘર્ષ પતે નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એને હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકું. હા, તો સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થયા?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછો તમે. હું છું બેચલર્સ ઇન, ના ના, છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010 સપ્ટેમ્બરમાં. વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે. 2010 એની બર્થડેના 2 દિવસ પછી મને ફોન કર્યો. મેં કીધું વિદ્યા આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક

0: આવીને રાખેલી કે મારે જો 11 કેટીઓ
1: ક્લિયર કરવાની બાકી ક્લિયર
0: કરવાની બાકી છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત હે,
0: હવે વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવા વાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે, એ ક્યાં મળે, ભાભી ક્યાં મળે?
0: સુરતની છે.
1: ઓકે, ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા અને ક્યાં કુછ કુછ ક્યાં હુઆ?
0: ઓકે, તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈશ એવું છે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો, એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
1: પપ્પાને આપેલા પ્રોમિસ.
0: હા, અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાના પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આવ્યા અને અકાઉન્ટમાં 80. એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ, સીએ. એટલે સીપીટી મેં કર્યું. મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આવ્યા. એટલે મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેક નું વ્હાઈટ. ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચીનો ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005માં પપ્પા ગુજરી ગયા ને, તેના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર. રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર્ધ જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા. અને એ જોઈને મેં સમય વિતાવ્યો. અને એ જ સમયે રસલ પીટર્સ નું પણ સ્પેશિયલ આવ્યું હતું કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું.
1: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ
0: ના, ઇલીગલી
1: ઇલીગલી
0: ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરન્ટ ચાલતું હતું ને.
1: ઓકે, હા.
0: મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ, મને રસલ બીટર થોડી કશું કહે છે. એનીવેઝ, તો હું મારા અને મારા મમ્મી માટે ધેટ વોઝ
1: ધ ટાઈમ ટુ કમ આઉટ ઓફ ધ શોક.
0: હા, એટલે સ્ટેન્ડ અપ કોમેડી વોઝ વેરી ક્લોઝ. ત્યારથી જ મને બહુ જ ગમવા લાગ્યું આર્ટ ફોર્મ, કારણ કે એ એકમાત્ર સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ,
1: કમલેશભાઈ, રિતેશ,
0: રિતેશભાઈ, પછી સુનિલભાઈ ને, આ બધા ઉપર ડિપેન્ડન્ટ છે કે એ બરાબર શોટ લેશે, એ બરાબર કેમેરા સેટ કરશે. શી ઇઝ ઓલ્સો ડિપેન્ડન્ટ ઓન ધ સન, રાઈટ? એવી રીતે તો હું પણ ડિપેન્ડન્ટ છું મારા લાઈટ વાળા સાઉન્ડ વાળા પાસે.
1: આઈ એમ ડિપેન્ડન્ટ ઓન ડોટર, શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન સન.
0: પણ સ્ટેન્ડ અપ કોમેડી એકમાત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% કંટ્રોલ તમારી પાસે, કે તમે સ્ટેજ પર શું બોલશો, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો. તમને કોઈ ઉપર કહેનારું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમે કે ચાલુ એવી એક કળા કે જેમાં
1: આપણા જાતના હોય,
0: આપણા જાતના હોય, આપણે જ રમી શકીએ. એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની અમે જેમની મિમિક્રી કરી.
1: ઓકે,
0: અને આઈ વોઝ અ ક્લાસ ક્લાઉન
1: નાનપણથી. સો હુ વોઝ યોર ફેવરિટ ટીચર હુમ યુ યુઝ ટુ મિમિક?
0: મારા ફેવરિટ ટીચર ઘણા બધા. એક મારા પીટીના સર રંજીત સર, અદભુત સર, એ ખાસા લાંબા, લાઈક 6'5" ઓર સમથિંગ હતા.
1: ઓકે,
0: અને આવે સ્પ્લેન્ડર પર. એટલે એ જ્યારે સ્પ્લેન્ડર પર આમ ચલાવે ને તો આમ સેજ વધારે વળી જાય ને તો એમનું ઘૂંટણ લાગી જાય. ગવર્નર ને, આઈ લવ ધ વર્ડ ગવર્નર, બાય
1: ગવર્નર, યસ,
0: ગવર્નર બહુ સુંદર શબ્દ છે,
1: એકદમ મસ્ત આપણી જનરેશન નો શબ્દ છે.
0: અને એ પછી
1: લીવર પર પગ દબાવો ને
0: પછી એમની
1: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે.

0: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા, કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા. બેન્ડ ડાઉન કરાવે તમારા બરડા પર ચોક મૂકે ને જે કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી નાખે.
1: અંગ્રેજોના જમાનાના હશે.
0: અને એ લિટરલી માઇક ટાયસન હતા અમારા સ્કૂલના. એક સેકન્ડમાં 3-5 વાગી જાય તમને ખબર ના પડે ધબ ધબ ધબ શું થઈ ગયું, એકદમ મળી જાય તમારાથી. અને વેરી સ્ટ્રિક્ટ સર. તો એ પીટી સરના મારા રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા. એ મને જોઈને કે એ ગધેડી અહીંયા. અને એમનાથી જ આપેલું જતી રહેજે, મને આમ અહીંયા લાફો મારે જતી રહેજે એવું કે, એટલે ત્યાંથી જતી રહેજે ની શરૂઆત થઈ, જે મારો
1: પંચલાઈન
0: બહુ તક્યા કલામ ફ્રેઝ છે. અને એના પછી જયારે આ રેડિયો મિર્ચીના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્ર કહ્યું કે આ જોકર જ છે.
1: રંજીત સર ની એક આઈટમ કહો.
0: રંજીત સર સાથે વ્યાસ સર પણ છે. તો વ્યાસ સર પીટીના સર છે, પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં. તો હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે, બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર વાંદરા આવ્યા. બીજા આમ છે ધ્યાન જાય તમારું, હું બહાર જોઈ રહ્યો હતો, ટાકું કરીને મને અહીંયા ચોક વાગી. તો વ્યાસ સર મને કે Why are you looking at those monkeys when I'm here? સાહેબ તો એટલે આવું થતું હોય છે. પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમણે શું કીધું કે સરને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ, સર કે આઈ હેવ ટુ ડોટર્સ બોથ આર ગર્લ્સ. આપણે એ ટાઈમે હસી રાખતા હતા, પણ 2025માં ખબર પડે છે કે સર કેટલા દીર્ઘ દ્રષ્ટિ વાળા છે. ચોખવટ કરવી પડે આજની
1: તારીખમાં,
0: હજુ ગર્લ્સ જ છે, કાલનું ખબર નહી. એને કોઈને અંદરથી પુરુષ ફીલ થાય, કોઈને બિલાડી ફીલ થાય, નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે. બટ એનીવે, સો આ ફેઝ હતો. આ બધા અખતરો હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રંજીત સર, ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું,
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન.
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે.
1: ઓકે,
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શિખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું, પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી
1: એ ટાઈમે સાચી હતી. ત્યાંથી રેડિયો મિર્ચી.
0: હા, પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો, કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડી ઇઝ લોસ ઇઝ સમબડી ઇઝ ગેઇન.
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન. અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી
0: અમદાવાદ ગયો, રેડિયો મિર્ચી આનંદનગર જ ને,
1: આનંદનગર.
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીના બાજુબાજુમાં ટાવર છે મોટો, ત્યાં ગયો. પહેલી વખત જાનવીને મળ્યો અને હિરેન ને મળ્યો, જે અત્યારે
1: હિરેન પટેલ.
0: હા, હિરેન પટેલ,
1: એચપી.
0: યસ, એચપી, એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ. અને એ લોકોએ પહેલા દિવસે મારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચીને લોન્ચ.
0: અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ, 2nd of January 2007.
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ.
1: ઓકે,
0: શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત.
1: ઓકે,
0: તો એ સુરત થી આવી, વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માયકામાં. 15 દિવસ માટે અમને માયકામાં સિલ્વર ઓકમાં

0: આવેલો, એની અંદર અમે રોકાયા હતા અને સપના વ્યાસથી લઈને તાપસ સેન, જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય, એ લોકોએ અમને ટ્રેન કર્યા. એ લોકોને અમને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, જેમને કંઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. બે ત્રણ મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાડીઓ વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું નથી. અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે, છોકરીઓ સાથે વાત કરવું એ તો જરાય નથી શીખવાડતું,
1: હજી પણ નથી
0: શીખવાડતું, હજુ પણ
1: હજુ પણ નથી શીખવાડતા.
0: આ તો મને મારું ભાગ્ય સારું છે કે બને, મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માઇકામાં ટ્રેનિંગ લીધું પોતપોતાના ઘરે, અને ત્યાં સુરતમાં.
1: તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે, વડોદરા ઇવનિંગ શો. ઓકે. આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત,
0: ઓફ ધ કન્ટ્રી.
1: ઓ,
0: ટુ ડુ અ પ્રાઇમ ટાઈમ શો.
1: આઈ વોઝ ઓન્લી નોન ગ્રેજ્યુએટ,
0: નોન ગ્રેજ્યુએટ, ઓન્લી 19 યર્સ ઓલ્ડ.
1: વાવ,
0: 19 યર્સ ઓલ્ડ, અને હું પ્રાઇમ ટાઈમ બમ્પર ટુ બમ્પર શો કરી રહ્યો છું, જે પછી નામ ચેન્જ થઈને કેટલી કલ્ચર થયું.
1: ઓરિજિનલ બમ્પર ટુ બમ્પર,
0: બમ્પર ટુ બમ્પર મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન બને.
1: ઓકે.
0: અને
1: કોણે આપ્યું હતું?
0: મેં પોતાને જ આપ્યું.
1: અચ્છા, પોતે જ આપ્યું હતું.
0: હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન. પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે,
1: ઓબ્વિયસલી.
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો છે, બહુ સરસ, બમ્પર મેન બને. આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ, એટલે સારું લાગે કે લોકોએ આ જર્ની જોયેલી છે. ન્યૂઝ ને બધું જનરલ નોલેજ ની પણ વાત થાય, પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસ વાઇફ, કે જે ઘરે રાંધતા રાંધતા સાંભળે એ ટાઈપ, કોન્ટેસ્ટ રન કરાવે બધું. તો પછી 6-1 મહિના થયા અમે બંને વાત કરતા, એ ટાઈમે મારા પાસે નોકિયા 1100 નું ડબલ્યુ હતું, એના પછી બી એવું થયું, અને SMS પેકમાં વાતો થતી હતી, અને પછી ફોન પર વાત થવાની શરૂ થઈ, કલાકો સુધી વાતો કરી. પછી મેં એને પ્રપોઝ કર્યો, અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો.
1: એ પહેલા બી કરી હતી લોકોને, અને બીજી છોકરીઓને?
0: બહુ બધી છોકરીઓ.
1: તમે કીધું પહેલી વાર,
0: મને હજુ પણ યાદ છે એક છોકરી જેનો હું ઘણો પ્રેમ કરતો હતો એ સમયે, એના લગ્નમાં ગયેલો મારા પરમ મિત્ર સાથે, સંકિત સાથે, અને મારા કરતા વધારે સંકિત રડેલો કે મને એને જોઈ કેમ નથી શકતી, તું એને આટલો બધો પ્રેમ કરે છે, તને જોઈ નથી શકતી, બીજા ના તો પણ આપણે એને લઈ જઈએ ભાઈ, એવો સંકિત મારો એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો.
1: વડોદરામાં?
0: વડોદરામાં, હવે અમદાવાદ છે. એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકિત ની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું, અને એના પછી મેં વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત, મને મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડેના દિવસે, 2007 19 ઓક્ટોબર, આટલું મોટું ગિફ્ટ બોક્સ, એમાં અલગ અલગ ગિફ્ટ આપી. એમાં એક બુકલેટ આવી ડર્ટી જોક્સ, એના સાથે પેલી ડબલ મિનિંગ વાળી જોક્સ બહુ કરતો હતો, કે વિચિત્ર જોક્સ ઇમ્પ્રેસ કરવા માટે જે છોકરાઓ કરે ને યુઝ્યુઅલી છોકરીઓને,
1: એ તમામ પ્રકારની.
0: પછી એને એક રેડિયો મોકલેલો, જે એક છોકરો આમ હોલ્ડ કરીને, એટલે એક અલગ પ્રકારનો શોપીસ રેડિયો હતો. અને 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું. હા, જેમાં એવું વિચાર્યું કે હવે થશે કે નહીં,
1: અને જવાબદાર,
0: કારણ કે સાઉથ ઇન્ડિયન ને, એ તમિલ, તો એ બેંગ્લોરની છે.

0: બોર્ન એન્ડ રેઝડ ઇન
1: સુરત.
0: સુરત એટલે મેઇન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નથી સારી, જ્યારે હું એમના અંકલ કરીને બોલાવતો હતો. અને એક છોકરી ખાસ સુરતથી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા અને એમના મિત્રો વડોદરા હતા, તો જેના પપ્પા મિસ્ટર જાનકી રમન એ જ્યારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું સાથે. અને એક છોકરી બહુ એક શહેરથી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડને ટ્રાવેલ કરીને મળવા જવું, એ ટાઈમે કોઈ સાંભળ્યું નથી.
1: કરેક્ટ.
0: એવું કોણ કરે, કઈ કઈ છોકરી કરે,
1: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
0: એટલે હું ગાંડો પ્રેમમાં પડી ગયો,
1: ભગવાઈ જવાય.
0: ધીસ ઇઝ લાઈક
1: ક્રેઝી.
0: આવો નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે? હું હતો નપાવટ, હું નાલાયક હતો, એટલે એના સાથે સારો હતો, પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની, એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું નહીં લાગે. અને હી વોઝ જેન્યુઅલી ઇન અ વેરી બેડ શેપ એટ ધેટ ટાઈમ. એટલે પછી પ્રોબ્લેમ થયો, ઇશ્યુ થયો, બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું. અને છ મહિનોનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતા વધારે અમારા મિત્રોને થવા લાગી કે તમે એને કેમ બ્રેકઅપ કર્યું, બહુ થોડી હોય કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કહે છે કે એક જન્માક્ષર કઢાય અમારા ને કશું ખોટું બનાવી લે છે, પણ હિરલ દેસાઈ. અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું સુરત આવ ને, પહેલી વખત એને આટલા વર્ષોમાં કીધું,
1: છ મહિના પછી ના બ્રેકઅપ પછી.
0: હા, પછી એક બે વખત વાત થઈ, મને એ પણ ખબર છે કે એ કોઈને ડેટ કરી છે, ત્યારે હું પણ કોઈને ડેટ કરી રહ્યો. અને પછી એકદમ દિને બોલા, અને સીસીડીમાં સવારનો પેલો કોફી મશીન સાફ કરી રહ્યો છે, ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ.
1: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ? હા, એટલે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો, એ ટ્રુ ફેમિનિસ્ટની જેમ વિદ્યાએ બ્રેક કરીને બહાર ચાલીને જઈ રહ્યા હતા. અમે બહાર જઈ રહ્યા હતા અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, દસ એક મિનિટ થઈ, પાંચ દસ પંદર મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું. અને પછી મેં કીધું કે વિદ્યા, પણ હું હજુ એને ડેટ કરી રહ્યો છું, ધેટ્સ ઓલસો સિરિયસ. મને ચિંતા થઈ પેલી છોકરીની
1: જેની સાથે યુ આર ડેટિંગ.
0: હા, કારણ કે શી વોઝ ઓલસો નાઇસ ગર્લ. કારણ કે એમાં શું હોય કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય કે પેલીએ મને દોગો આપ્યો, કે પેલીએ મારી સાથે આવું કર્યું, કે પેલીએ. પણ મારું થોડું ઊંધું હતું, મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું જ્યાં સમકીતે રડારડ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જો,
1: ધેટ્સ હર લાઈફ.
0: હા, ધેટ્સ હર ચોઈસ. ઠીક છે. હવે તો
1: રમેશ પરેખનો શેર યાદ આવે મને, એમના કહીએ રમેશ કે આજ વરસાદ નથી, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.
0: ભાગ્યમાં હું વધારે પલળી ગયો છું. તો પછી મેં કીધું કે આ અનુભવ છે તો શું કરવું જોઈએ. અને ધેટ્સ વાય આઈ લવ વિદ્યા. વિદ્યા જરાય ગુસ્સે ના થઈ, એકદમ કામલી ને કીધું, ઇટ્સ અપ ટુ યુ, યુ ડિસાઈડ, સુપર, તું નક્કી કર. એટલે ધેટ એબ્સોલ્યુટલી, એન્ડ ધેટ ઇઝ આ વિદ્યાનો કોર નેચર છે કે મારી દરેક રોંગ ડુઈંગ્સ

0: તમારી દરેક કરેલી ભૂલોને એ કરેક્ટ કરવાનું મને કહે છે, પણ ડિરેક્ટલી નથી કહેતી. એનો એક સ્ટાઇલ છે. અને આઈ થિંક દેટ્સ હાઉ વિદ્યા એન્ડ આઈ વર્ક ટુગેધર. મારું એમ્બિશન અને એનું ઇન્ટ્યુશન એ મારા જિંદગીની જીપીએસ છે.
1: ક્યાં બાત છે,
0: મને ખબર છે મારે ત્યાં જવાનું છે, પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે. એન્ગેજમેન્ટ થઈ ગયા, માર્ચ મહિનાની વાત, મે માં એન્ગેજમેન્ટ અને નવેમ્બર માં લગ્ન.
1: મમ્મી નું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મી નો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જયારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીઝ અ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય,
1: ઓબ્વિયસલી.
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે કે આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો હતો, પેલો પ્રોબ્લેમ થયો હતો. એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે, વિચારી લે કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું બધું રડેલો હતો
1: ફોર ધ સેમ ગર્લ.
0: હા, એટલે ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન? પણ પછી શી નોઝ નાઉ દેટ ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી, કારણ કે વિદ્યાના આવ્યા પછી લિટરલી પ્રગતિ જ થઈ છે. અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ એને હવે કલ્મિનેટ કરીએ કે મેં સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી, મારું બીકોમ 1180 છે. અને હું રેડિયો જોકી હતો ત્યારે, વન ઓફ ધ ટોપ રેડિયો જોકીઝ ઓફ વડોદરા. અને હું એક્ઝામ આપવા જઉં તો એ લોકો મને ઓળખી જાય. હું કોવિડ પહેલાં માસ્ક પહેરીને જતો હતો, એ પણ 2010ની સાલમાં. એસવાયમાં 5 હતી, ટીવાયમાં 6 હતી. અને વિદ્યા એ વખતે પણ જેવો પહેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખતે એવો જ જવાબ આપ્યો એને, જોઈ લે તારે કરવું હોય તો કર, ગ્રેજ્યુએશન તારી મરજી, તારે જે કરવું. એટલે પણ પછી તું લગ્નની, એટલે લગ્ન છે મને એમ ડર લાગે. ના ના, પણ ખાલી મમ્મી પપ્પાને નહીં કહીએ આપણે, સા ઓકે. એટલે મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગ્ન થયા પછી મળી.
1: ક્યાં બાત હે.
0: અને એ પણ વિદ્યા સાથે લગ્ન કરવા માટે. એટલે લિટરલી મારું ઊંધું થયું છે કે સોટી વાગી ચમચમ, વિદ્યા આવી ગમગમ. મને એવું લાગે છે કે કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારીને વિદ્યાની છે, એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી. એક્ચ્યુઅલી સંગીત જુમાડાની છે.
1: એટલે તમે કહ્યું પહેલા કે વિદ્યા, વિદ્યાબેન, વિદ્યા ભાભી તમારા જીવનમાં આવ્યા, એ પહેલા તમે નલાયક, નપાવટ હતા, થોડાક સુધર્યા, એટલે વિદ્યા આવ્યા પછી જ્ઞાન આવ્યું એવું થયું.
0: આઈ થિંક કે જીવનમાં તમે જે લાઈફ પાર્ટનરને ચૂઝ કરો ને, એ સૌથી અગત્યનું ડિસિઝન છે તમારા જીવનમાં. મેં અને વિદ્યા એ 23 વર્ષના જ, એટલે વિદ્યા 24ની હતી ત્યારે, હું 23નો, આટલી નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા. એટલે અમે અમારી આખી વેલ્યુ સિસ્ટમ સાથે બિલ્ડ કરી. આમ કેવું હોય કે ભાઈ જ્યારે લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય, અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. હું પ્રોપર માવડિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
1: ડબલ રોલ કરવું.
0: હા, અને બહુ ખતરનાક. મારી મમ્મીએ પણ જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નહોતું લાગતું.
1: મમ્મીનું નામ
0: કૌશિકા દેસાઈ. કૌશિકા દેસાઈ
1: મસ્ત નામ છે.
0: હા,
1: એને
0: અને મમ્મી હજુ પણ ચિંતિત છે. એટલે હજુ પણ મને કહે કે મનન, તું થોડી મારી વાત માન, જરા ફેસ પર બોલતાની માટી લગાડ. મમ્મી તરત જ કલર મળ્યો છે, પાકો છે, નહીં જાય.

0: એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે કે એની ચિંતામાં જીવતી હોય છે. જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી, અને એ માનસિકતા હું આજ સુધી એ સમજી નતો શકતો. મને આ બહુ લેટથી સમજાયો કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય. એક સમય આવશે જયારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે,
1: બિલકુલ
0: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે, બાળકની જેમ જ. ના તું જેન્ઝી છે એટલે એટલો પણ ભરોસો નથી.
1: લાલ બાલ જનરેશન.
0: મારા કપડાની ઘડી મમ્મી વાળી રહી હતી, અમારા ઘરની કપડાની ઘડી. અમુક મમ્મી અમુક ઘરના કામ હજુ પણ ઘરે 70-80 વર્ષની થઈ જાય,
1: એ અમુક પેટર્ન હોય જ.
0: હા, એ પેલું શું છે કે મારી અંડરવેર પણ કે કોઈની પણ અંડરવેર વાળે તો આમ પોકેટ બનાવેનું,
1: હા,
0: એ ટાઈપની ઘડી વાળે, એકદમ પર્ટિક્યુલર ઘડી વાળાની. પણ મમ્મીએ જે પરિશ્રમ કરેલો છે, મમ્મીની જે આપવીતી છે, એ હું બદલવાનો બહુ પ્રયત્ન કરું છું. અને એ જ મારા જનરેશન એટલે કે મિલેનિયલ જનરેશનની સૌથી મોટી ભૂલ એ જ છે કે પોતાના મા બાપને બદલવાનો પ્રયત્ન કરે છે. અને દરેક જનરેશનનો આ પ્રોબ્લેમ છે. એટલે મને એવું લાગે છે કે મારા મમ્મીના સ્ટ્રગલ્સ અને મારા મમ્મીના જે સંઘર્ષનો સમય રહ્યો છે.
2: નમસ્કાર, રેડિયો પાલનપુર પર તમારા બધાનું સ્વાગત છે. આપણે ગયા અંકમાં સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચાલો આગળ આપણે આજના એપિસોડની શરૂઆત કરીએ. લાસ્ટ એપિસોડમાં આપણે સાંભળ્યું કે જવાબમાં સુપ્રિયા સહેજ હસી, તેની આંખો ચમકી અને મને કલ્પના પણ ન હોય તેવા શબ્દો તેને મને કહ્યા. સંસ્થામાં પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે. હું સમસમી ગયો. સુપ્રિયા પાછી ફરીને ઘરમાં જવા કહેતી ગઈ. જબલપુર જઈ આવો, પછી કમળાને અક્ષર જ્ઞાન તમારે જ આપવાનું થશે. મારે એને ભણાવી હતી પણ કામ આડે હું ન કરી શકી, તમે કરી શકશો, અને અંદર ચાલી ગઈ. આપણે ગયા અંકમાં અહીંયા આ વાતને લઈને અટક્યા હતા. હવે શરૂઆત કરીએ આગળ. તે દિવસે જબલપુર જવા નીકળતા અગાઉ ડાયરી લખી, પછી નિયમ તૂટ્યો. આજે ફરી પીપળાના વૃક્ષ હેઠળ બેસીને ડાયરી લખું છું. લ્યુસીને પણ પોસ્ટ કર્યાને દિવસો થયા. તેનો જવાબ કેન્દ્ર પર આવ્યો હશે. હું ક્યારે કેન્દ્ર પર જઈ શકીશ તે ખબર નથી. કિકોવેત કહે છે કે હવે એકાદ અઠવાડિયામાં તો હું દોડતો થઈ જઈશ. જબલપુર જવા નીકળ્યો ત્યારે વહેલી સવારના 5 વાગે બીતુબંગા મારો સામાન લેવા આવેલા. સામાનમાં તો ખભા થેલામાં 2 જોડ કપડાં, કેમેરા, બાયનોક્યુલર અને કામના કાગળો. છતાં તે લોકોએ મને સામાન ઉપાડવા ન દીધો. 5:30-6 સુધીમાં તો અમે ખાખરાખોની ધાર ઓળંગી ગયા. અજવાળું ડોકાવાની તૈયારીમાં હતું. 15 ડગલા આગળ ચાલતા બીતુ એ હવે દેખી શકાતો નહોતો. આગળ જતો બીતુ ઊભો રહી ગયો અને બોલ્યો, બંગા કાલેવાલીમાં જા રહી હે. કોણ? બંગા કંઈ કહે તે પહેલાં મેં પૂછ્યું. આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. કાલેવાલીમાં વાં પર જા રહી હે, બીતુબંગા એક સાથે બોલ્યા અને નીચેના ઢોળા પર એક ખુલ્લી જગ્યા તરફ આંગળી ચિંતા આગળ કહ્યું, ઓ પથ્થર તલા પર દીખેગી. આટલે દૂર કોઈ ચાલ્યું જતું હોય તેનો અવાજ કદાચ આ બંને વનવાસીઓના કાન પકડી શકે, પરંતુ કોઈ નિશ્ચિત વ્યક્તિ જ જાય છે, અમુક દિશામાં જ જાય છે અને અમુક સ્થળે હમણાં દેખાશે તેની ખબર સી રીતે પડે? તે મને સમજાયું નહીં, પણ કાલેવાલીમાં શબ્દે મારી જિજ્ઞાસા સતેજ કરી દીધી. મેં પેલી પથ્થરતલા નામધારી જગ્યા પર નજર માંડી. હમણાં જ માથા પર પીંછા કે પાંદડા ખૂસેલી આદિવાસી ભૂવા માફક હાથમાં ઝાડુ દંડો લઈને તેમની કાળી દેવી દ્રશ્યમાન થશે તે આશાએ મેં દૂરથી પૂરું સૂજે તેવો ઉજાસ ન હોવા છતાં જોયા કર્યું. થોડી વારે બે ઊંચા લંગોટધારીઓ ઝાડીમાંથી ખુલ્લી જગ્યામાં આવ્યા. બંનેના ખભા પર તીર કામઠા હોય તેવું લાગ્યું. વળતી ક્ષણે જ કાળા વસ્ત્રો પરિધાન કરી મોં પર ઘૂંઘટ ખેંચેલી સ્ત્રી આકૃતિ બહાર આવી અને તરત પાછળ બીજા બે લંગોટધારી આદિવાસી બધા જ એક લાઇનમાં ચાલ્યા જતા હતા. પેલી સ્ત્રીની ચાલવાની ઢબ, તેણે પહેરેલા વસ્ત્રો અને આગળ ચાલતા નમીને કાંટા ઝાંખરા ખસેડવાની તેની રીત પરથી મને એ અરણ્યવાસીની ન લાગી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કોણ હતો? એકવાર જવાબ મળી ગયો હોવા છતાં જિજ્ઞાસાવશ હું ફરી પૂછી બેઠો. કાલેવાલીમાં બીતુબંગા પાસે આથી આગળનો જવાબ ન હતો. તમારા દેવી છે? મેં પૂછ્યું. સબનકા દેવી પૂરા જંગલ માને હે. બસ આવો અણઘડ ઉત્તર. બીતુ, મેં પૂછ્યું, તને શી રીતે ખબર પડી કે કાલેવાલી માં જ ચાલી જાય છે? પાઉં પકડ લેવે સાઠ સાલિકા, બંગાએ કહ્યું. હો, પાઉં પકડ લેવે, બીતુએ પણ એ શબ્દો દોહરાવ્યા. વચ્ચે પગ પકડવાની અને સાઠ સાલી જેવા શબ્દોની વાત ક્યાંથી આવી? મારા મગજમાં કંઈ ઉતર્યું નહીં. મને બીતુબંગાની વાત કરવાની આગવી લાક્ષણિકતા અકળાવતી હતી. તેમની વાત સમજવા માટે મારે ખાસી મહેનત કરવી પડતી. લ્યુસી સાથે હોત તો સરળ પડત. તેને તો અજાણ્યા પ્રદેશોમાં રખડતા, ભાષા વગર વાત કરતા આવડી ગયું હતું. મેં કોશિશ ચાલુ રાખી. ધીમે ધીમે પૂછીને સ્ટેશને પહોંચતા સુધીમાં હું આટલું જાણી શક્યો. અરણ્યોમાં આદિવાસીઓની અનેક જાતિઓ વસે છે. તેમાંના દરેકની ચાલવાની બોલવાની ઢબ અલગ અને આગવી હોય છે. આ બધા એકબીજા સાથે જ રહેતા હોવા છતાં તેમની પોતાની આગવી ઢબ છટામાં ખાસ લઢણ જાળવી રાખતા હોય છે. હા, કેટલાક ગામમાં ડાયા અને તેમના ચોરંટા જરૂર પડે તો બીજી જાતિના માણસની ચાલ અને બોલીની નકલ કરવામાં માહેર હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બધામાં એક અલગ અને અનોખી જાતિ છે. 60 સાલી, ખૂબ ઊંડા વનમાં રહે છે. બીજી જાતિ સાથે કોઈ વ્યવહાર ભાગ્યે જ રાખે છે અને ખાસ જરૂર વગર તે લોકો પોતાનો વિસ્તાર છોડીને ક્યાંય જતા નથી. નથી કોઈની એમની રજા વગર તેમના ઇલાકામાં જતું. તેઓ પોતાની જાતને નબળાના રક્ષણહાર અને વનોના રક્ષકો ગણે છે. આજે

ઉઠવાનો અવાજ સાંભળીને ભીતુભંગાને ખબર પડી કે 60 સાળીઓ આ તરફ ચાલ્યા આવે છે, અને 60 સાળી આ તરફ આવે તો કાલીવાલી માના રક્ષકો તરીકે આવવું પડે એટલે જ આવ્યા હોય। તે ધારણા પર તેમણે વધુ ધ્યાન આપ્યું તો કાલીવાલી માના પગલાંનો અવાજ પણ ઓળખી શક્યા। મારા આશ્ચર્યનો પાર ન રહ્યો, મને સ્પષ્ટ સમજાયું કે આ સહેલું નથી। અરણ્યો ગમે તેટલા શાંત અને અબોલ હોય, આટલે દૂરથી ક્યાં કોણ જાય છે તે પારખી લેવું હોય તો વનોમાં જ જન્મવું પડે, અહીં ઉછરવું પડે। મારા જેવા યાયાવર માટે આ શક્ય નથી। સ્ટેશન આવ્યું ન આવ્યું ને ભીતુભંગા ભાગ્યા, કહે કાલીવાલી માં કા દર્શન કરેંગે। મેં કહ્યું મારા પણ પ્રણામ કહેજો તમારા દેવીને। તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી। નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

स्टेशन आवियो ना आवियो ते भी तो बंग्या भाग्या, कहे काले वाली माँ का दर्शन करेंगे। मैं कहियो मारा पण प्रणाम कहजो तमारा देवी ने। ओ तो नहीं बोले हे, तेमणे जवाब आप्यो। આટલા ટૂંકા વાક્યમાં મારે સમજી લેવાનું હતું કે કાલેવાલી માં કાં તો મૌન પાળે છે, કાં તો બીજી આદિવાસી કોમના માણસો સાથે બોલતી નથી, અથવા મૂંગી છે। મારા મન પર રહસ્યનો બોજ લાદીને બંને જણ ગયા ટ્રેનના

અને હજી એકાદ કલાક હતો. મેં થોડું વાંચ્યું, પછી લટાર મારવા નીકળ્યો. સ્ટેશનની થોડે આગળ નાનું ઘરનાળું છે, તેની પેલી તરફ સિગ્નલ લાઇટનો થાંભળો. ત્યાં સુધી જઈને પાછા ફરવાનું વિચારીને હું ચાલતો જતો હતો. ટ્રેક પાસે ઉગેલા ઘાસમાં ચાલ્યો જતો હતો. ચાલવા માટે આવી સપાટ જગ્યા આ અરણ્યમાં ભાગ્યે જ ક્યાંક મળતી હોય. ગરનાળા પાસે પહોંચીને હું ઊભો રહ્યો. આગળ જવું હોય તો મારે આ ઘાસ કેડી છોડવી પડે, નાળું ઓળંગવા વચ્ચેના સ્લીપર પર જવું પડે. મેં અહીંથી જ પાછા ફરવા વિચાર્યું. થોડી વાર નાળાના થાંભલા પર ઊભા રહીને મેં નીચે વહેતું ઝરણું નિહાળા કર્યું. પથ્થરો વચ્ચેથી વહી જતું શુદ્ધ પારદર્શક પાણી, શાંત અરણ્યો અને પ્રભાતનો કૂણો તડકો. સામે છેડેથી એક નોળિયો પાણી પીવા ઉતર્યો. મેં જોડીમાંથી કેમેરો કાઢ્યો. નોળિયો ઝરણાના કિનારે નાના પથ્થર પર બેઠો, આગળના પગ અને શરીર ઊંચું કરીને તેને આસપાસ જોયું અને પછી નમીને ઝરણામાં મોઢું બોળીને તરત ચપળતાથી પાછો ઘાસ પાછળ અદ્રશ્ય થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

મારા સંગ્રહમાં અલભ્ય એવી થોડી તસવીરો મળ્યાના સંતોષ સાથે હું પાછો ફરવા વળ્યો. કેમેરા થેલીમાં મૂકવા સાથે મેં ડગલું ભર્યું. મારું ધ્યાન ચાલવામાં ન હતું. થાંભલા પર નિશાની માટે ખોસેલો પાટાનો ટુકડો મારા પગમાં ભરાયો. હું પડું છું એવું ભાન થતાં જ મેં જાત સંભાળવા પ્રયત્ન કર્યો. દૂરથી કોઈનો એ હે એવો સ્વર સંભળાયો. પછી શું થયું તે મને યાદ નથી. ભાન આવ્યું અને આંખો ખોલી ત્યારે હું ખાટલા પર સૂતો હતો. ચારે તરફ નિર્જન એકાંત. મેં સૂતા સૂતા જ ડોક ફેરવી. થોડું દર્દ થયું અને મારી નજર સમક્ષ પૃથ્વીનું એક ભવ્યતમ સ્વરૂપ ખુલ્લું થયું. હું સૂતો હતો ત્યાં સામે પથ્થરની 70-80 ફૂટ ઊંચી અર્ધચંદ્રાકારી પથરાયેલી કરોડોમાં પોતાના મૂળ જમાવીને ટકી રહેલા અને કરાડોની તળે હું જે ચોક જેવા ભાગમાં સૂતો હતો ત્યાં સામે નાનકડું શિવ મંદિર તથા પથ્થરમાંથી જ કોતરીને સર્જ્યો હોય તેવો વિરાટ નંદી. બીજી તરફ નજર દોડાવું તો આ વિશાળ ચોકના છેડે લોખંડની રેલિંગ, રેલિંગ પાછળ દૂર કોઈ નદીનો સામો કિનારો હોય તેમ હાર બંધ ચાલી જતી પથરાળ કરાડો અને રેલિંગ પાછળથી વહી આવતો વહેતા જળનો ખળભળાટ. મારા દર્દની હું ક્યાં છું તેની અને મારું શું થશે તેની ચિંતા ન હોત તો આ સ્થળની ભવ્યતાને એના એકાંતને મન ભરીને માણતો રહે. પરંતુ તે સમયે તો મારી પહેલી ઈચ્છા કોઈ માણસને મળવાની હતી. મંદિરની પાછળ પથ્થર પર કંઈક વટાતું હોય તેવો અવાજ આવતો હતો. થોડી વારે કોઈ પુરુષનો સ્વર સંભળાયો. દવાખાને નહીં લઈ જવો પડે. આ કીકોવે દર્દીને અડે ને એને ખબર પડી જાય કે દેહમાં ક્યાં તકલીફ છે. થોડીવાર મૌન છવાયું ને ફરી એ સ્વર સંભળાયું. મારી 7મી પેઢીએ પોપટ વેદ થઈ ગયા. એ તો નજર માંડીને રોગ પારખતા ને ઉપચાર કરતા. મહારાજ, વૈદુ તો અમારા કુટુંબના લોહીમાં. મારો દર્દી સાજો જ થશે, ચિંતા ન કરશો. કંઈ ભાગ્યું તૂટ્યું નથી. હા, જીભ દાંત વચ્ચે આવી ગઈ એ ઘા છે, પણ દવાખાને નહીં જવું પડે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે અહીંયા જ મળીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મને ચીસ પાડીને પેલા માણસોને બોલાવવાનું મન થયું, પણ ગળામાંથી અવાજ કાઢવા સિવાય કંઈ થઈ શક્યું નહીં. જીભ અને હોઠ પર અસહ્ય વેદના થઈ. માથામાંના પાછળના ભાગે સણકો આવી ગયો. મારો અવાજ પેલા માણસોને પહોંચ્યો હશે? તે બંને જણ મંદિર પાછળથી લગભગ સાથે જ આવ્યા. કેકાવેદને મેં ત્યારે પહેલા વહેલા જોયા. ગોઠણ સુધી ધોતી, ઉપર બાય વગરની બંડી, આખા અરણ્ય પથમાં શોધ્યો ન ચડે તેવો ઉજળો વાન અને કીકા નામને સાર્થક કરે તેવી બેઠી દડી, હાથમાં વટાયેલી દવાનું પાત્ર, ઉતાવળી ચાલે તે મારા તરફ આવ્યા. સહેજ પાછળ ધીર ગંભીર પગલે સ્વસ્થ ચહેરે ચાલતો, અરણ્યોએ ઘડેલો હોય તેવો બ્રાહ્મણ ચાલ્યો આવતો હતો. અડધા ઉઘાડા શરીર પર જનોએ ચમકતી આંખો, કપાળ પર ત્રિપુંડ, નિર્ણાયક ભાવ બંને મારી પાસે આવ્યા. સૂતો રહેજે, તને સારું જ છે, પણ બોલવાની કોશિશ ન કરતો, આ કેકો તારી દવા કરે છે, પેલા બ્રાહ્મણે કહ્યું. કેકા વૈદે મારી નાડ તપાસી પીઠ તળે હાથ નાખીને દબાવી જોયું, પગ હાથ હલાવી જોયા, અને નર્મદાની કૃપા છે આટલેથી પડ્યો પણ બહુ વાગ્યું નથી કહીને તેણે સાથે લાવેલો લેપ મારી હડપચી પર લગાવ્યો. પછી કોઈ કડવા ઉકાળામાં પલાળ્યું હોય તેવું કપડું મારા હોઠ પર નીચોવ્યું અને પેલા બ્રાહ્મણ તરફ ફરીને દાડામાં 6-7 વખત આ ટીપા મોંમાં નાખજો કહી હાથ જોડી મંદિરમાં દર્શન કરીને ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહું મારી સાથે.

સુપ્રિયાને કહેવાયું છે, પેલા બ્રાહ્મણે શુદ્ધ શબ્દો કહ્યા, તે બહાર ગઈ છે, આજે આવી જવી જોઈએ. મેં હાથના ઇશારાથી હું ક્યાં છું તેવો પ્રશ્ન કર્યો તો કહે, નર્મદાની ખોળી. કાલેવાલી માં તને અહીં મૂકી ગયા, હવે તું તારા ઘરમાં જ છે તેવું માન અને કોઈ વિચારો કર્યા વગર સૂઈ રહે, કહીને મને પાતળું વસ્ત્ર ઓઢાડી તે મંદિર પાછળ ગયા. એના સિવાય અહીં બીજું કોઈ હોય તેવું લાગ્યું નહીં તો હું નર્મદાને ખોળે હતું. અહીં આ નર્મદાના સમયાથી પ્રવાહે કોતરી કાઢેલી વળાંક લઈને ફેલાયેલી માતાના ખોળા જેવી ઘાટીમાં એકલો સૂતો હતો. આ દેશના માનવીને હોય છે તેટલું મારું મમત્વ મને નથી. મારી માનો ખોળો પણ મને સ્પષ્ટ યાદ નથી. તે ખોળામાં સુવા ન મળ્યાનો અફસોસ પણ મને નથી. છતાં આ બ્રાહ્મણે નર્મદાને ખોળે તેમ કહ્યું ત્યારે હૃદયમાં કોઈ ખૂંડો અજાણ ભાવ જાગીને સમી ગયો. કાલેવાલી માં મને મૂકી ગઈ. એ અજાણી અદિતિ સ્ત્રી અને તેના 60 સાલી રક્ષકો મને પેલા નાળા પરથી અહીં લઈ આવ્યા હશે. પોતાના મલીર પાછળ ચિંતિત ચહેરો છુપાવીને તે મને જોડેમાં નાખીને ઉચકી લાવતા 60 સાલીઓ પાછળ ચાલતી અહીં સુધી આવી હશે. તેનું નર્મદા સ્નાન કે બીજું અગત્યનું કામ મૂકીને તે મારી સેવા કરવામાં પડી હશે. પછી કીકો વેદ આવ્યો હશે જેના કુટુંબમાં વેદુ લોહીમાં છે. તે વેદ મને શહેરના દવાખાને લઈ જવાની જરૂર નથી તેમ કહીને મારી દવા કરવામાં પડ્યો હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આ શબ્દ કીકાવેદના અવાજમાં કેવો મધુર લાગતો હતો. મારે કુટુંબ નથી. જે દેશમાં હું વસ્યો, મોટો થયો, ત્યાં કુટુંબ જેવો ખાસ કંઈ છે નહીં. ગ્રાન્ડપાનું નામ પણ માંડ યાદ રાખનારી પ્રજાને સાતમી પેઢીના પૂર્વજોનું ગૌરવ લેવાની ટેવ તો ક્યાંથી હોય? કીકાની જેમ દાદા અને પિતા સાથે જંગલોમાં રખડીને વનસ્પતિઓ ઓળખવાનું, વીણવાનું તથા બાપ દાદા સ્વસ્થતા અને આત્મવિશ્વાસથી દર્દીઓનો ઉપચાર કરતા હોય તે જોઈ સમજીને શીખવાનું સદભાગ્ય કેટલા જણને મળતું હશે. કદાચ આ કુટુંબ પ્રથા અને કૌટુંબિક પરંપરાની પ્રથા તો આ દેશને ટકાવનારું બળ નહીં હોય. એ વિચાર આવતા જ મને ફરી પાછું નાની માને ત્યાં ગાળેલું બચપણનું એક વર્ષ યાદ આવી ગયું. મહેશ મામાના મિત્ર રમણીક મામા અમારે ત્યાં આવતા ત્યારે નાની માને અચૂક પૂછતા, બા એકો કેવો હાલે છે? પછી મહેશ મામાને કહેતા, તારા બાપુ જીવતા હોય તો ગાડું કેમ ગબડે છે એમ પૂછત. હવે બા એકલા ખેંચે છે એટલે એકો કહેવો પડે. ઢાંડો હાલતો રહે એટલું બસ છે, નાની માં જવાબ આપતા. એકો એની મેળે ખેંચાતો રહે. આટલા નાના વાક્યમાં નાની માની સંસાર ચલાવવાની, કુટુંબ સાચવવાની રીતથી માંડીને તેમની વ્યથા, તેમની એકલતા, તેમના મનોમંથનો બધું સમાઈ જતું. કુટુંબના સભ્યો સમજણના એક અદ્રશ્ય દૂરથી જોડાયેલા હતા. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટલીથી તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે આ વાત ચાલુ રાખીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કુટુંબના સભ્યો સમજણના એક અદૃશ્ય દોરથી જોડાયેલા હતા. દેવતા નાના અને નાની વચ્ચે તો અલૌકિક સમજણ પ્રવૃત્તિ હતી. તે મને આજે સમજાય છે. મને બરાબર યાદ છે કે હું નાની માને ત્યાં પહોંચ્યો તેના બીજે જ દિવસે સવારે મારે નહાવા માટે ફળિયામાં ડોલ મુકાઈ. મેં જરા આનાકાની કરી તો મામી કહે, આપણે ન્યા નાયા વિના ચા દૂધ પીવાતા નથી, નાઈ લો જોઉં, નીકર બાને નહીં ગમે. પણ ખુલ્લામાં નાવા બેસવાની મારી તૈયારી નહોતી. હું ત્યાં જ ઊભો રહ્યો અને ઉઘાડામાં નાવાની ટેવ ન હોય ભાણાને ખાટલો આડો મૂકી દો. પાણિયારા પાસે પૂજામાં બેઠેલા નાની માએ કહ્યું. ઉમેશે ખાટલો ઊભો કર્યો. ખાટલાની આડે જ રહીને મેં માંડ માંડ કપડાં ઉતારીને શરીર પર કળસો ઢોળ્યો અને ઢોળ્યોને ઓસરીમાં બેઠેલા દેવતા નાના ઊભા થયા. કોઈ કશું સમજે વિચારે ત્યાં મારી પાસે આવતા વેગ એકદમ ખાટલો ખેંચીને બોલ્યા, ખલ્લાસ શેમ શેમ. હું ધ્રુજી ઉઠ્યો. હોરે ઓરે દિગંબર, ચંદ્રમાસીની રેણુ સામે થાંભલી પાસે બેસીને માથું ઓળાવતી હતી તે તાળીઓ પાડીને બોલી, માસીએ ચૂપ મર ચાંપી કહી તેના વાંસામાં ધબ્બો માર્યો. હું જ્યાં ઊભો હતો ત્યાં જ ઉભડક પગે ટૂંટી વાળીને બેસવા ગયો. ત્યાં ધક્કાથી ડોળ ઢોળાઈ ગઈ. મારા ક્રોધની સીમા ન રહી. મેં હાથમાં કાદવ ઉઠાવ્યો અને દેવતા નાનાના મોં પર ફેંકતા બોલ્યો, લે લે તો જા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો મારી સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. આપણે સાંભળી રહ્યા હતા ધ્રુવપટ લિખિત તત્વમસી. નાનીમાં પૂજા પડતી મૂકીને દોડતા આવ્યા. પોતાના સાડલામાં મને વીંટળાતા અંદરની ઓડીમાં લઈ ગયા. મને આભાસ થયો કે નાનીમાની આંખમાં પાણી આવી ગયા છે. મને અંદર એકલો મૂકીને તે બહાર નીકળ્યા. દેવતા નાના હજી ત્યાં જ ઊભા છે તે બારણામાંથી દેખાતું હતું. નાનીમાં તેમની સામે ગયા, ખોળો પાથર્યો, માથું જમીન પર અડાડીને તેમને પગે લાગ્યા અને કંઈ જ બોલ્યા વગર પાછા પૂજા કરવા બેસી ગયા. ચંદ્રામાસી મારા કપડાં લઈને ઓડીમાં આવ્યા. મને કપડાં પહેરાવતા કહે, બેટા, દેવતા નાના પર હાથ ન ઉપાડાય, એ તો દેવતા છે, એને કાંઈ ખબર થોડી પડે. પછી ઉમેરેલું, બાને કેટલું બધું ન ગમે એવું થયું. જોકે ચંદ્રમાસીના છેલ્લા વાક્ય સાથે હું સહમત નહોતો. વાંક કંઈ મારું નહોતું. બાએ પણ પછી ચોખ્ખું કહેલું, ભાણાને કોઈ કાંઈ કહેશોમાં એનો વાંક કાંઈ નથી. ત્યાં પછી કોણ જાણે કેમ પણ હું એકદમ ડાયો થઈ ગયેલો. બાને નહીં ગમે એવું લાગતા જ હું કઠિનમાં કઠિન પરિસ્થિતિ જીરવી જતો, કડવી દવા પી જતો, બાજરાનો રોટલો અને ભાજી ખાઈ જતો, વહેલો ઊઠીને રામ આતાના કુએ નહીં પણ આવતો. પેલો ઘીવાળો પ્રસંગ નાની મની સમજણનું કુટુંબ એટલે શું? કુટુંબના સબળા નબળાની એકબીજા પ્રત્યેની જવાબદારી શું? તેનું સ્પષ્ટ દર્શન કરાવી ગયેલો તે ત્યારે નહોતું સમજાયું, આજ સમજી શકું છું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો સાથે.

દિવસે મામીએ 15 દિવસે થોડું ઘી તાવેલું. અમને બધાને કહેલું કે સાંજે અમને ઘી ગોળ ભાખરીનો લાડુ ખાવા મળશે. ચૂલા પરથી ઉતારીને માટીનો ઘાડવો મામીએ રસોડાના ઉમરા બહાર પાણિયારા પાસે ઠરવા મૂક્યો. એટલામાં દેવતા નાના પાણિયારે પાણી પીવા આવ્યા. ગાડવો તેમની નજરમાં આવ્યો કે તરત જ તેમને જય ભોલેનાથ કહેતા બંને હાથે ઉચકી લીધો. ગરમ છે, ગરમ છે. મર્યાદા રાખતા હોવા છતાં મામી રસોડામાંથી દોડતા બહાર આવીને બોલ્યા, પરંતુ ત્યાં સુધીમાં તો ગાડવાનો ઘા થઈ ચૂક્યો હતો. ફાળિયાની માટીમાં ફીણાઈને ઘી ઠરી ગયું. મહેશ તપેલીમાં પાણી ભરીને દાદાના હાથ બોળી દે. નાની માં જરા પણ અસ્વસ્થ થયા સિવાય ઊભા થતા બોલ્યા, મહેશ મામા તો હવેલીએ જતા રહેલા. ચંદ્રામાસીએ દાદાના હાથ પર પાણી રેડીને ઉપર દૂધની તર લગાવી નાના કંઈ ભૂલ્યા વગર ખૂણામાં જઈને બેસી ગયા. બપોરે મામા હવેલીએથી આવ્યા. મામી રસોડામાં તેમને જમાડતા હતા. હું બહાર બેસીને પલાખા લખતો હતો. અંદર મામા મમ્મી ધીમે અવાજે કંઈક વાગતો કરતા હોય તેવું લાગતા મેં પલાખા પડતા મૂકીને કાન માંડ્યા. ઈ દેવતા માણસ છે, શું કહીએ એને, મામાએ કહ્યું. એને નો કહેવાય, એ સમજુ છું. મામી કદાચ રડતા રડતા બોલતા હતા. અભાણો કાંઈ ખાતો નથી અને એને લાડવો કરી દેવો તો એ વાતે મને મનમાં લાગ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આખો દિવસ કોઈ કંઈ બોલ્યું નહીં. હું માનતો હતો કે મામી રડેલા તે મારા સિવાય કોઈને ખબર નથી. મેં રેણુને આ વાત કરવાનું નક્કી કરેલું. ઉમેશ તો મોટો ને નાનિયાને કંઈ એમ થોડું કહેવાય કે તારી મા રડેલી. પણ રાત્રે જ મારો ભ્રમ ભાગી ગયો. અમે બહાર ખાટલા ઢાળીને સૂતેલા. અમને ઊંઘી ગયેલા જાણીને નાની મા દેવતા નાનાના ખાટલા પાસે આવ્યા અને કહ્યું, હાથ બતાવો જો કેવા દાજ્યા છો. નાનાએ આજ્ઞાંકિત બાળકની જેમ હાથ ફેલાવ્યા. થોડે દૂર રહી લાજ આઘી કરીને નાની માએ નમીને ચાંદીના અજવાળે જોઈ શકાય તેટલું જોયું અને કહ્યું, અરે રે, ભગવાને તમને આવું સે સુજાડ્યું? આ હાથ આખા કકડી ગયા છે. પછી પરાણે બોલતા હોય તેમ આગળ બોલ્યા, અને મારી સાંતા વહુ રોઈ એ વધુ કુ. ખલાસ, નાની માના દુઃખે મારું હૃદય ચીરાઈ ગયું. મેં ક્યારે તેમને મોઢે કોઈને ઠપકો અપાયા જાણ્યું ન હતું. તે રાત્રે ચાંદનીના અજવાળી એક માનસિક રીતે નબળા માણસને જેણે પોતાનું વડીલ માનતા હતા તેને ઠપકા ભર્યા વેણ કહીને પોતાનું વ્રત ભંગ કર્યાની પીડા તે વૃદ્ધ સ્ત્રી કેમ સહી શકી હશે તે મને અત્યારે પણ સમજાતું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સમયે દેવતાનાની નાનીમાના હૃદયોએ જે અનુભવ કર્યો હશે તે વિશે આજ પહેલાં મેં ક્યારેય વિચાર્યું નથી. મેં તો સંબંધોમાં તણાઈ ન જવાની, સ્વસ્થ રહેવાની અને લાગણી વેડાથી દૂર રહીને જાતનું રક્ષણ કરવાની વ્યવસાયિક તાલીમ લીધી છે. અત્યારે આ અરણ્યોની સાક્ષીએ તે બંને હૃદયોની વેદના હું એક સામથી અનુભવું છું. દેવતા નાનાએ તે પ્રસંગ પછી ડેલીએ જ બેસી રહેવાનું કેમ રાખેલું તે હવે સમજાય છે. પેલા બ્રાહ્મણે આવીને ઉકાળાના ટીપા હોઠ પર નાખ્યા ત્યાં સુધી હું વિચારોમાં ખોવાયેલો રહ્યો. બહુ વિચારો ન કરીશ, બ્રાહ્મણ જાણે મારા મનોભાવને જાણી ગયો હોય તેમ બોલ્યો. ઊભા થવાશે તો ચાલ અંદર, એમ કહીને તેણે મને ટેકો કર્યો. ધીરે ધીરે અમે મંદિર પાછળ ગયા. સામે જ ગુફાના મુખ આગળ દિવાલ ચણીને બનાવેલા ત્રણેક કમરા હતા. વચ્ચેના કમરાનું બારણું ખોલીને બ્રાહ્મણે મને અંદર લીધો. વિશાળ ગુફાઘરમાં સુખડની સુગંધ મહેકતી હતી. સામે નાના મેજ પર પથ્થરની દિવાલને ટેકવીને મૂકેલી સિતાર, બાજુમાં તબલાની જોડ, હાર્મોનિયમ અને કોઈ ત્રીજું વાજિંત્ર. મારું મન ભરાઈ આવ્યું. આવા વાજિંત્રોને ખરા સ્વરૂપે હું પહેલીવાર જોતો હતો. ફિલ્મ કે ટેલિવિઝનમાં જોયા હોય તો પણ સાચા સ્વરૂપે આ વાદ્યો મેં અહોભાવથી જોયા કર્યું. સાંભળવું છે, બ્રાહ્મણે કહ્યું. સુપ્રિયા આવે પછી વગાડીએ, કહીને તે દિવાલ પાસે ગોઠવેલા કબાટ તરફ ગયો. કબાટ ખોલીને થોડી ચોપડીઓ કાઢી. મારી નજર કબાટ પર ટાંગેલી તસવીર પર ગઈ. કદાચ સુપ્રિયાનો સાથે કોઈ યુવાનનો ફોટોગ્રાફ ત્યાં ટીંગાતો હતો. અચાનક મારા ગળામાંથી પ્રશ્નાર્થ ભાવે સ્વર નીકળી ગયો અને મેં ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વનિતા અને સુરેશ છે, પેલા બ્રાહ્મણે કહ્યું. સુપ્રિયાના બા બાપુ. અરે, ફોટો ઉતારીને મને હાથમાં આપતા આગળ બોલ્યા, એના જેવો સિતારવાદક ભાગ્યે જ ચડે. એ સિતારને જીવી ગયું. આ મંદિર સામે બેસીને અમે વગાડતા, સવાર પડી જતી તો પણ ખબર ન રહેતી. મેં ધ્યાનથી ફોટો જોયો. સુપ્રિયાની માતાનો ચહેરો સુપ્રિયાને વારસામાં મળ્યો છે. ક્યાં હશે આ સ્ત્રી વનિતા? પોતાની પુત્રીને એકલી છોડીને ક્યાં અને શા માટે ચાલી ગઈ હશે? અને તેનો ફોટો અહીં બ્રાહ્મણ પાસે સાથે? આમાંના થોડા પ્રશ્નોનો ઉકેલ તો સાંજે સુપ્રિયાના આવતા સાથે જ મળી ગયો. તે આવી બીતુબંગા મંદિરની પરસાળમાં રોકાઈ ગયા. સુપ્રિયા સીધી જ અંદર આવી. એક હાથે સાડીનો છેડો માથા પર ઢાંકતી, બીજો હાથ પેલા બ્રાહ્મણના પગ તરફ લંબાવી નવીને બોલી, પ્રણામ શાસ્ત્રી કાકા. આવો બેટા. ગણેશ શાસ્ત્રીએ તેને આવકારી, ઘણું જીવો અને સારા કામ કરો. પછી સુપ્રિયા મારા તરફ ફરી અને પૂછ્યું, કેમ છે હવે? મેં હથેળી ઊંચી કરીને કહ્યું, સારું છે ની નિશાની. કરી સુપ્રિયાએ મારા પાસે આવીને મારા મોંનું નિરીક્ષણ કર્યું અને શાસ્ત્રીજીને પૂછ્યું, શહેર લઈ જવા છે? જરૂર નથી, શાસ્ત્રીએ જવાબ આપ્યો. સારું થઈ જશે, થોડા દિવસ ભલે રહે, મને પણ ગમશે. આપણે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. આગળના અંકમાં આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: હું સાંભળો છું ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you love this one. Let me know what you think in the comments. See you soon.
1: रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन मित्रों જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો.

0: પૂજાબેન છે જે આજે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે. તો પૂજાબેન આપણને જણાવશે કે આજે શું લઈને આવ્યા છીએ. પૂજાબેન નું રેડિયો પાલનપુર સ્ટેશન માં સ્વાગત છે. પૂજાબેન, શ્રોતા મિત્રો ને બતાવો કે તમે કઈ વાનગી લઈને આવ્યા છો આજે.
1: હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચન માં. આજે આપણે બનાવીશું મગની દાળની કચોરી. આ કચોરી એકદમ ટેસ્ટી, આપણે આમાં લસણ કે ડુંગળી નહીં વાપરીએ. તો આ જીન કચોરી પણ તમે કહી શકો છો, એવી એકદમ સ્વાદિષ્ટ કચોરી એકદમ ફરસાણની દુકાનમાં મળતી હોય એવી બનાવીશું. જો તમે ક્યારેય કચોરી ઘરે ન બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે આપણે પહેલાં એક બાઉલમાં અડધો કપ મગની દાળ, તો મેં અડધો બાઉલ લીધો છે, એને સારી રીતે ધોઈ અડધો કલાક માટે આપણે એને પલાળી દઈશું. તો અડધો કલાકમાં દાળ પલળે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. તો એક બાઉલમાં 1.5 કપ મેંદો, તો મેજર કરી 1.5 કપ મેંદો લઈ લઈશું. એમાં આપણે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. વચ્ચે ખાડો કરી એમાં 3 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખીશું. તો 1 કપે 2 ટેબલ સ્પૂન હોય, તમારે વધારે બનાવી હોય તો એ રીતે તમારે લોટ બાંધવાનો. તો આપણે પહેલા મોણને આ રીતે હલકું મિક્સ કરી દઈશું અને એમાં આપણે 1 મોટા લીંબુનો રસ નીચોવી દેવાનો. તો લીંબુના રસથી તમારા કચોરી છે એ ખસ્તા બનશે. જો લીંબુ નાના હોય તો 2 નાખી દેવાના. એકદમ સારી રીતે આપણે મોણ અને લીંબુના રસને મિક્સ કરી દઈશું લોટ સાથે અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે પૂરીનો જેવો લોટ બાંધીએ એવો લોટ બાંધીશું. તો રોટલીના લોટ કરતા થોડો કડક રાખીશું. તો થોડું પાણી છાંટવાનું આ રીતે લોટને મિક્સ કરવાનો. પાણી બહુ ઓછું પણ નહીં છાંટવાનું. લોટને મસળવાનું, થોડું પાણી ઉમેરવાનું, એ રીતે લોટ બાંધવાનો. તો 1/2 કપ જેટલા પાણીની તમને જરૂર પડશે 1.5 કપ મેંદા માટે. અને મેંદો છે એ તમે લોટ બાંધી થોડી વાર માટે સાઈડમાં મૂકશો એટલે થોડો એ કઠણ થાય છે. એટલે આપણે લોટને આ રીતે ફેલાવી દઈશું અને પછી આપણે એમાં થોડું પાણી, તો બહુ જ ઓછું આ રીતે પાણી છાંટી દઈશું અને એને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. તો 1/2 કલાકમાં દાળ આપણી પલળી ગઈ છે. હવે આપણે દાળને બાફીશું. તો દાળને એક કડાઈમાં લઈ લઈશું. એમાં 1 કપ પાણી ઉમેરી દઈશું અને દાળને 10 મિનિટ માટે થવા દઈશું. તો દાળ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને બાફવાની છે. તો લગભગ 10 મિનિટમાં મીડિયમ ગેસ પર દાળ સારી રીતે બફાઈ જશે. તો આ રીતે દાળ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એને પાણી નિતારી લઈશું અને એને હું સાઈડમાં મૂકી દઈશ. હવે આપણે કચોરીના સ્ટફિંગ માટે આપણે એક કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. વરિયાળી અને જીરાનો કલર થોડો બદલાવા દઈશું. તો કચોરીમાં વરિયાળીનો ટેસ્ટ મેઇન છે, વરિયાળી નાખવી જરૂરી છે, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો હલકો કલર આ રીતે બદલાઈ જાય એટલે આપણે બેસન કે ચણાનો લોટ, તો 1/2 વાટકી મેં લીધો છે, જેટલી મગની દાળ લીધી છે એટલો જ મેં બેસન લીધો છે, થોડો થોડો કરી આ રીતે ઉમેરી અને આપણે એને શેકીશું. તો જેમ મોહનથાળમાં આપણે લોટ શેકીએ એ જ રીતે આપણે આ લોટને હવે શેકવાનો છે. હલકો લાલ કલર થાય ત્યાં સુધી સ્લો ગેસ પર કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહી આપણે લોટને શેકી લેશું. લોટ એકવાર શેકાશે એટલે એની જે સુગંધ છે, અરોમા, એ બહુ સારી એવી આવશે. તો આ રીતે ચલાવતા રહી હું શેકી લઈશ. તો લોટ એકદમ સારી રીતે શેકાવવો જરૂરી છે તો કચોરીનો ટેસ્ટ છે બહુ સારો એવો આવશે. તો લગભગ 3 મિનિટમાં આપણો લોટ છે શેકાઈ ગયો છે. હવે આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, જો તમે જીન કચોરી બનાવવા માંગતા હોય તો આદુની પેસ્ટ નહીં નાખવાની, નહીતર 1 લીંબ મરચાની પેસ્ટ જ નાખવાની. મેં અહીંયા આદુ મરચાની પેસ્ટ 1/2 ટેબલ સ્પૂન જેટલી નાખી છે, મિક્સ કરીશું. એને પણ લોટ સાથે સારી રીતે શેકી લઈશું. આદુ મરચાં તમે જેવા નાખશો એવું આ રીતે બેસન છે એ જાડો આ રીતે થઈ જશે અને ડ્રાય થઈ જશે. તો એકદમ સારી રીતે 1 મિનિટ જેવું શેકાવા દેવાનું. શેકાઈ જાય એટલે આપણે બીજા મસાલા કરી લઈશું. તો આપણે આમાં હિંગ નાખીશું 1/4 ટીસ્પૂન. જો તમે લીલા મરચાં તીખા લીધા હોય તો તમારે લાલ મરચું નહીં નાખવાનું, નહીતર 1 ટી

0: ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દેશું,
1: 1 ટીસ્પૂન સંચર પાવડર નાખીશું, મિક્સ કરીશું અને મસાલાને 1 મિનિટ જેવું સાતળી લેશું.
0: મસાલો સતળાઈ જાય એટલે બાફેલી જે મગની દાળ આપણે નિતારીને રાખી છે એ નાખી દઈશું, મિક્સ કરીશું અને મિક્સર કોરું પડે ત્યાં સુધી થવા દઈશું. જો ભીનું હોય તો થોડું કોરું થવા દેવાનું.
2: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

0: તો મગની દાળ એકદમ સારી રીતે બફાઈ જવી જોઈએ, એકદમ મેશ થઈ જાય નહીં એવી પણ ન હોવી જોઈએ અને કાચી પણ ન રહેવી જોઈએ. મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું. એક ટીસ્પૂન ગરમ મસાલો, એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખીશું, મિક્સ કરી દેશું. તો આમાં હું શુગર અને લીંબુ વાપરું છું. યુઝ્યુઅલી રાજસ્થાની કચોરીમાં લીંબુ અને ખાંડ હોતા નથી, પણ હું ગુજરાતી ટેસ્ટ માટે એક ટેબલસ્પૂન શુગર અને અડધો લીંબુનો રસ નીચોવી દઈશ. મિક્સ કરી દેશું અને આપણો મસાલો તૈયાર છે. લાસ્ટમાં આપણે 2 ટેબલસ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દઈશું. મસાલાને મિક્સ કરી અને ઠંડો કરવા સાઈડમાં મૂકી દેશું. તો લોટને રેસ થતાં 15 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને આપણે થોડો મસળી લઈશું. તો આ લોટથી લગભગ 8 જેટલી કચોરી બનશે, એટલે આપણે 8 એક સરખા લુવા કરી લેશું. મસાલો ઠંડો થઈ ગયો છે, આ રીતે મસાલાને મસળી લેશું અને એના પણ લુવા એક જેવા કરી લેશું. આ રીતે કચોરી ભરવા માટે પહેલેથી આ રીતે તમે જો લુવા બનાવશો તો કચોરી ભરવામાં ઈઝી પડશે. તો લુવા તૈયાર છે અને લોટના લુવા પણ તૈયાર છે. તો આપણે આ રીતે એક લુવો લઈ આ રીતે હાથથી ફેલાવીશું. તો કિનારીઓ પાતળી કરતી જવાની અને આ રીતે ફેલાવતા જવાનું. તમે વણીને પણ કરી શકો છો, પણ કચોરી યુઝ્યુઅલી ટ્રેડિશનલ રીતે આ રીતે બનતી હોય છે. આપણે કચોરીને આ રીતે ફેલાવી વચ્ચે સ્ટફિંગનો લુવો મૂકીશું અને આ રીતે એને ભરીશું. તો આ રીતે ઉપર સુધી આ રીતે આવવાનું અને એકદમ સારી રીતે પેક કરી ગોળો વાળી લેવાનો. બિલકુલ ખુલ્લો ન રહી જાય એ ધ્યાન રાખવાનું, નહીંતર કચોરી છે તેલમાં છૂટી પડી જશે. આ રીતે ગોળો વાળી હાથેથી જેમ રોટલો આપણે થાપીએ એ રીતે આપણે કચોરીને પૂરીની જેમ રેડી કરી લેવાની. એ જ રીતે બીજો લુવો લઈ લઈશું અને આ રીતે ફેલાવી દઈશું. એમાં સ્ટફિંગનો ગોળો કે લુવો મૂકી દઈશું અને આ રીતે કચોરીને પેક કરીશું. એકદમ સારી રીતે મેં પેક કરી લીધી છે. આ રીતે ગોળ સ્મૂધ લુવો કરી અને આપણે રોટલાની જેમ થેપી આ રીતે કચોરી મોટી ફેલાવી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તમે કચોરી બનાવી શકશો. તો આ જ રીતે આપણે બધી જ કચોરી બનાવી લઈશું. તો એકદમ ઇઝીલી લોટને થોડો ઢીલો રાખવાનો. તમને જો લાગે કઠણ થઈ ગયો છે તો પાણી થોડું છાંટી અને પછી તમારે એને ઢીલો કરી લેવાનો. તો આ રીતે બધી કચોરી રેડી થઈ જાય એટલે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકવાર તમારું ગરમ થઈ જાય એટલે તમારે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની. બિલકુલ તેલ તમારું ગરમ વધારે ન હોવું જોઈએ, નહીંતર કચોરી છે એ ફાટી જશે, એટલે તમારે ધ્યાન રાખવાનું. આ રીતે 3 કચોરી કડાઈમાં આવે એટલે આપણે કચોરી નાખી દેશું અને આપણે એને સ્લો ગેસ પર તળીશું. તો એકદમ તો હળવા હાથે આપણે 1/2 મિનિટ જેવું થાય એટલે કચોરીની સાઈડ ચેન્જ કરીશું અને આપણે કચોરીને લગભગ 7-8 મિનિટ જેવું સ્લો ગેસ પર તળાતા થશે. આપણે કચોરીને ફૂલી જશે અને ગોલ્ડન જેવો કલર આવશે. તમારે વધારે ડાર્ક કલર થવા દેવો હોય તો વધારે પણ થઈ શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો ગોલ્ડન થઈ ગયું છે. હું એને કિચન પેપર પર કાઢી લઈશ. જો આ રીતે તમારી કચોરી ફાટે તો એકદમ એ ખસ્તા બની છે. તો આ રીતે તમારો લોટ છે એકદમ પરફેક્ટ બંધાણો હોય જો તમારી કચોરી આ રીતે ખુલે તો. તો આ રીતે આપણી કચોરી તૈયાર છે. હું તમને ખોલીને પણ બતાવી દઈશ. તો તમે આંબલીની ચટણી સેવ સાથે અને લીલી ચટણી સાથે આ કચોરીને સર્વ કરો. તો તમે લોકડાઉનમાં જો તમને કચોરી ખાવાનું મન થાય તો ઘરે જ આવી મગની દાળની ખસ્તા કચોરી એકવાર જરૂરથી ટ્રાય કરજો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: મસ મોટા પડકાર ની વાતો, નાનકડા નિર્ધાર ની વાતો. દુનિયાને દેખાઉં નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધાર ની વાતો, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદાર ની વાતો. તમે જોઈ રહ્યા છો વાતો, વાતો વિથ સંજય ત્રિવેદી.

0: મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું. એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહેમત છું. હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે, કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવે પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ છું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો અને જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે, એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક, એ પિક્ચરથી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે તો પેલું ખુદ કે મુમિયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપણે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે, જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે. અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજાઓ આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે. અત્યારે મારે સંઘર્ષ પતે નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એને હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકું. હા, તો સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થઈ?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછ્યો તમે. હું છું બેચલર્સ ઇન, ના ના છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મને ફોન કર્યો. આપણે નવેમ્બરમાં લગ્ન છે પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી, કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની બાકી
0: છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત હૈ,
0: તો વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવા વાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળ્યા, ભાભી ક્યાં મળ્યા?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, અને ક્યાં કુછ કુછ ક્યાં હુઆ?
0: ઓકે, તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈશ. પણ હું રેડિયો મિર્ચીમાં હતો.
1: ઓકે.
0: એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
1: પપ્પાને આપેલા પ્રોમિસ.
0: હા, અને પપ્પાએ બાઇકની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાના પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આયા ના અકાઉન્ટમાં આવ્યા. એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ, સીએ. એટલે સીપીટી મેં કર્યું. મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આવ્યા. મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેકનું વ્હાઈટ થશે. પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો, 98 પતી ગયો. એટલે પછી સીએ છોડી દીધું અને બીકોમ શરૂ કર્યું. જ્યારે હું 19 થયો ને ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચીનું ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે. બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005માં પપ્પા ગુજરી ગયા ને, તેના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચાલે, જેમાં રાજુ શ્રીવાસ્તવ

0: ਰਾਜਪਾਲ
1: ਜਾਵੇਦ ਜਾਫਰੀ
0: ਨਾ ਜਾਵੇਦ ਜਾਫਰੀ ਜਿਵੇਂ ਸਿੱਧੂ ਅਤੇ ਸੁਮਨ ਸ਼ੇਖਰ ਸੁਮਨ ਵਰਦਾ ਜੱਜਿਸ અને એમાં રાજુ શ્રીવાસ્તવ સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશીને આ બધા અને એ જોઈને મેં સમય વિતાવ્યો અને એ જ સમયે રસલ બીટર્સનું પણ સ્પેશિયલ આવ્યું હતું કોમેડી સેન્ટ્રલ વાળું જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું
1: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ
0: ના ઇલીગલી
1: ઇલીગલી
0: કર્યું ઇલીગલી કર્યું કારણ કે એ વખતે ટોરેન્ટ ચાલતું હતું ને
1: ઓકે હા
0: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ મને રસલ બીટર થોડી કશું કહેશે એનીવેઝ તો હું એકમાત્ર સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ એકમાત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% નો કંટ્રોલ તમારી પાસે કે તમે સ્ટેજ પર શું બોલશો કઈ જગ્યાએ પોઝ લેશો કઈ રીતે બોલશો તમને કોઈ ઉપર કહેવાનું છે જ નહીં કે તું આવું બોલ તું આવું ના બોલ તારે આવી રીતે કરવું પડશે આવી રીતે એક્ટ કરવું પડશે એવું કોઈ નથી એટલે મને કંટ્રોલ બહુ ગમે કે ખાલી એવી એક કળા કે જેમાં
1: આપણા જાતના હોય
0: આપણા જાતના હોય આપણે જ રમી શકીએ એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની અમે જેમની મિમિક્રી કરી
1: ઓકે
0: અને આઈ વોઝ અ ક્લાસ ક્લાઉન
1: નાનપણથી સો હુ વોઝ યોર ફેવરિટ teacher whom you used to mimic
0: mara favorite teacher ghana bada hai mara pt na sir ranjit sir adbhut sir e khasa lamba like 6 foot 5 or something hata
1: okay
0: ane aave splendor par etle e jare splendor par am chalave ne to am sed vadhare vadi jaye ne to emno ghutan lagi jaye governor ne I love the word governor by the way
1: governor yes
0: governor bahut sundar shabd hai
1: ekdam mast આપણી જનરેશન નો
0: સાહેબ અને એ પછી
1: લીવર પર પગ દબાવો ને
0: પછી એમની જે
1: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે
0: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા બેન્ડ ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે મેં કહે કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી નાખે રંજીત સર બહુ ફેવરેટ હતા કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા એ મને જોઈને કે એ ગધેડી અહીંયા એમનાથી જ આપેલું જતી રેજે મને આમ અહીંયા લાફો મારે જતી રેજે એવું કે એટલે ત્યાંથી જતી રેજે ની શરૂઆત થઈ જે મારો બહુ તક્યા કલામ ફ્રેઝ છે અને એના પછી જયારે આ રેડિયો મિર્ચી ના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્ર કે આ જોકર જ છે
1: રંજીત સર ની એક આઈટમ કો
0: રંજીત સર ની
1: રંજીત સર ની એક આઈટમ
0: રંજીત સર રંજીત સર સાથે વ્યાસ સર પણ છે તો વ્યાસ સર પીટીના સર છે પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે હવે બોલે ગુજરાતીમાં તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા લીમડી હતી ત્યાં તો લીમડી પર વાંદરા આવ્યા બીજા આમ છે ધ્યાન જાય તમારું એટલે હું બહાર જોઈ રહ્યો હતો ટાકો કરીને મને અહીંયા ચોક વાગ્યો વ્યાસ સર મને કે Why are you looking at those monkeys when I'm here? સાહેબ એટલે આવું થતું હોય છે પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમણે શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ સર કે આઈ હેવ ટુ ડોટર્સ બોથ આર ગર્લ્સ આપણે આપણે એ ટાઈમે હસી રાખતા હતા પણ 2015

0: કે સર કેટલા દીર્ઘ દ્રષ્ટિ વાળા છે, ચોખવટ કરવી પડે આજની તારીખમાં. હજુ ગર્લ્સ જ છે, કાલનું ખબર નહીં એને. કોઈને અંદર થી પુરુષ ફીલ થાય, કોઈને બિલાડી ફીલ થાય, નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે. બટ એનીવે, સો આ આ ફેઝ હતો અને આ બધા અખતરો હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રંજીત સર, ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું,
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન.
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે.
1: ઓકે,
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શિખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું. પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી.
1: ત્યાંથી રેડિયો મિર્ચી,
0: હા, પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો, કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડીઝ લોસ ઇઝ સમબડીઝ ગેઇન.
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન. અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી અમદાવાદ
0: ગયો, રેડિયો મિર્ચી આનંદનગર જ,
1: આનંદનગર,
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીનો બાજુબાજુમાં ટાવર છે જે મોટો, ત્યાં ગયો. પહેલા દિવસે મારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચીને લોન્ચ,
0: અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ. 2nd of January 2007
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ. ઓકે, શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત.
1: ઓકે,
0: તો એ સુરત થી આવી, વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માઇકામાં. 15 દિવસ માટે અમને માઇકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો, એની અંદર અમે રોકાયા હતા. અને જેમને કઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાડીઓ વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: નથી.
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે, છોકરીઓ સાથે વાત કરવું એ તો જરાય નથી શીખવાડતું,
1: હજી પણ નથી
0: શીખવાડતું,
1: હજુ પણ નથી શીખવાડતું.
0: આ તો મને, મારું ભાગ્ય સારું છે કે મને, મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. 3-4 મહિના થયા પછી અમે માઇકામાં ટ્રેનિંગ લીધું પોતપોતાના ઘરે, અને ત્યાં સુરતમાં.
1: તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે, વડોદરા ઇવનિંગ શો.
1: ઓકે,
0: આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત,
0: ઓફ ધ કન્ટ્રી.
1: ઓ,
0: ટુ ડુ અ પ્રાઇમ ટાઈમ શો.
1: આઈ વોઝ ઓન્લી નોન ગ્રેજ્યુએટ,
0: નોન ગ્રેજ્યુએટ, ઓન્લી 19 યર્સ ઓલ્ડ.
1: વાવ,
0: 19 યર્સ ઓલ્ડ, અને હું પ્રાઇમ ટાઈમ બમ્પર ટુ બમ્પર શો કરી રહ્યો છું, જે પછી નામ ચેન્જ થઈને કેટલી કલ્ચર થયું.
1: ઓરિજિનલ બમ્પર ટુ
0: બમ્પર, બમ્પર ટુ બમ્પર, મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન બનાવ.
1: ઓકે,
0: અને
1: કોણે આપ્યું હતું?
0: મેં પોતાને જ આપ્યું.
1: અચ્છા, પોતે જ આપ્યું
0: હતું. હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન. પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે,
1: ઓબ્વિયસલી,
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો છે.
1: બમ્પર મેન,
0: બમ્પર મેન બનાવ. આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ, એટલે સારું લાગે કે લોકો આ જર્ની જોયેલી છે. એક મહિના થયા
1: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા?
0: ખૂબસૂરત,

0: બપોરના 11 થી 2 નો લેડીઝ પ્રોગ્રામ, કે જેમાં બ્યુટી, ફેશન ટિપ્સ, કુકિંગ ને ન્યૂઝ ને બધું, જનરલ નોલેજની પણ વાત થાય, પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઇફ્સ, કે જે ઘરે રાંધતા રાંધતા સાંભળે એ ટાઈપ કોન્ટેસ્ટ રન કરાવે બધું. તો પછી 6-1 મહિના થયા અમે બંને વાત કરતા, એ ટાઈમ અમારા પાસે નોકિયા 1100નું ડબલ્યુ હતું, એના પાસે બી એવું જ કંઈક SMS પેકમાં વાતો થતી હતી, પછી ફોન પર વાત થવાની શરૂ થઈ, કલાકો સુધી વાતો કરી. પછી મેં એને પ્રપોઝ કર્યો, અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો.
1: એ પહેલા બી કરી હતી લોકોને, એટલે બીજી છોકરીઓને,
0: બહુ બધી છોકરીઓને.
1: તમે કીધું પહેલી વાર,
0: મને હજુ પણ યાદ છે એક છોકરી જેનો હું ઘણો પ્રેમ કરતો હતો એ સમયે, એના લગ્નમાં ગયેલો મારા પરમ મિત્ર સાથે, સંકિત સાથે, અને મારા કરતા વધારે સંકિત રડેલો. તો મને એને જોઈ કેમ નથી શકતી, તું એને આટલો બધો પ્રેમ કરે છે તને જોઈ નથી શકતી, બીજા હાથે પર આપણે એને લઈ જઈએ ભાઈ, એવો સંકિત મારો એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો મિત્ર.
1: વડોદરામાં,
0: વડોદરામાં, હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયો.
1: સંકિત શું નામ?
0: સંકિત શાહ. જૈન છે,
1: જુગાનાનો હસબન્ડ.
0: ના ના, એ અલગ,
1: એ અલગ, એનું નામ પણ.
0: હા, સંકિત, એ અલગ, સંકિત જુગાના પણ મિત્રો જ છે. સંકેત આ તો મારો એકદમ બાળપણનો ગાઢ મિત્ર, જે હજુ સુધી પણ એવો ગાઢ મિત્ર, એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકેતની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું, અને એના પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડેના દિવસે 2007 19 ઓક્ટોબર. છોકરાઓ કરે ને યુઝ્યુઅલી છોકરીઓને,
1: એ તમામ પ્રકારની.
0: પછી એને એક રેડિયો મોકલેલો,
1: અરે વાહ,
0: જે એક છોકરો આમ હોલ્ડ કરીને, એટલે એક અલગ પ્રકારનો શોપીસ રેડિયો હતો. અને 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું. હા, જેમાં એવું વિચાર્યું કે હવે થશે કે નહીં,
1: અને જવાબદાર,
0: કારણ કે સાઉથ ઇન્ડિયન ને, એ તમિલ છે,
1: ઓકે,
0: તો એ બેંગ્લોરની છે પણ બોર્ન એન્ડ રેઝ્ડ ઇન
1: સુરત.
0: સુરત એટલે મેઇન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નહોતી સારી, જ્યારે હું એમના અંકલ ઘરે બોલાવતો હતો. એક છોકરી ખાસ સુરત થી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા, અને એમના મિત્રો વડોદરા હતા, તો જેના પપ્પા મિસ્ટર જાનકી રમન, એ જ્યારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું. અને એક છોકરીનું એક શહેરથી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડને ટ્રાવેલ કરીને મળવા જવું, એ ટાઈમે કોઈ સાંભળ્યું નહોતું.
1: કરેક્ટ,
0: એવું કોણ કરે, કઈ કઈ છોકરી કરે,
1: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
0: એટલે હું ગાંડો પ્રેમમાં પડી ગયો,
1: ભગવાઈ જવાય.
0: ધીસ ઇઝ લાઈક
1: ક્રેઝી,
0: કે આવા નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે. હું હતો નપાવટ, હું નાલાયક હતો, એટલે એના સાથે સારો હતો, પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી, અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની, એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું નહીં લાગે. અને હી વોઝ જેન્યુઅલી ઇન અ વેરી બેડ શેપ એટ ધેટ ટાઈમ. એટલે પછી પ્રોબ્લેમ થયો, ઇશ્યુ થયો, અને બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું. અને 6 મહિનાનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતા વધારે અમારા મિત્રો થવા લાગી, કે તમે એને કેમ બ્રેકઅપ કર્યો, બહુ થોડી હોય કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કહે છે કે જન્માક્ષર કઢાય અમારા, ને કશું ખોટું બનાવી લે છે પણ હિરલ દેસાઈ, અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું

0: બતાવો ને, પહેલી વખત અને આટલા વર્ષોમાં કીધું,
1: 6 મહિના પછી ના બ્રેકઅપ પછી,
0: હા પછી એક બે વખત વાત થઈ, મને એ પણ ખબર છે કે કોઈને ડેટ કરી છે, ત્યારે હું પણ કોઈને ડેટ કરી રહ્યો. અને પછી એકદમ દીનો બોલા અને સીસીડી માં સવારનો પેલો કોફી મશીન સાફ કરી રહ્યો છે, ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ.
1: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ? હા, એટલે જે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો,
1: હા,
0: એ ટ્રુ ફેમિનિસ્ટની જેમ વિધેય બ્રેક કરીને બહાર ચાલીને જઈ રહ્યા હતા, બહાર જઈ રહ્યા હતા, અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, 10-15 મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું. અને પછી મેં કીધું કે વિદ્યા, પણ હું હજુ એને ડેટ કરી રહ્યો છું, ધેટ્સ ઓલસો સિરિયસ. મને ચિંતા થઈ પેલી છોકરીની,
1: જેની સાથે યુ વર ડેટિંગ.
0: હા, કારણ કે શી વોઝ ઓલસો નાઇસ ગર્લ. કારણ કે એમાં શું હોય કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય. પેલીએ મને દોગો આપ્યો કે પેલીએ મારી સાથે આવું કર્યું કે પેલીએ, પણ મારું થોડું ઊંધું હતું. મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું, જ્યાં સમકી તે રણારણ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જો,
1: દેટ્સ હર લાઈફ.
0: હા, દેટ્સ હર. ઠીક છે. હવે તો
1: રમેશ પર એકનો શેર યાદ આવે મને, એમ ના કહીએ રમેશ કે આજ વરસાદ નથી, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.
0: મારા ભાગ્યમાં હું વધારે પલળી ગયો છું. તો પછી મેં કીધું કે આ આનું આવું છે તો શું કરવું જોઈએ, અને ધેટ્સ વાય આઈ લવ વિદ્યા. વિદ્યા જરાય ગુસ્સે ના થઈ, એકદમ કામલી એને કીધું, that absolutely, and that is our vidyano core nature, ke mari darek wrong doings ke mari darek kareli bhulo ne ek correct karvanu mane kehe che, pan directly nahi kehti, e e eno ek style che, and I think that's how vidya and I work together. Maru ambition અને એનું ઇન્ટ્યુશન, એ મારા જિંદગીની જીપીએસ છે.
1: શું વાત છે!
0: મને ખબર છે મારે ત્યાં જવાનું છે, પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે.
1: વાહ, કે ના ના, આગળ બ્યુટીફુલ એક્સપ્રેશન.
0: અહીંયાથી લેફ્ટ જા, પછી રાઈટ મારીને, પછી યુટર્ન મારીને ત્યાં પહોંચ, તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકે. એટલે પછી નક્કી થયું, ચકમંગની પડ્યા એના જેવું. મેમાં અમારે એન્ગેજમેન્ટ થઈ ગયા, આ માર્ચ મહિનાની વાત. મેમાં એન્ગેજમેન્ટ, નવેમ્બરમાં લગન.
1: મમ્મીનું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મી નો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જ્યારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ ધ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય.
1: ઓબ્વિયસલી
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે, આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો તો, પેલો પ્રોબ્લેમ થયો તો. એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે, વિચારી લે, કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું આટલું બધું રડેલો હતો
1: ફોર ધ સેમ ગર્લ,
0: હા, એટલે ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન? પણ પછી શી નોઝ નાઉ દેટ ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી, કારણ કે વિદ્યાના આવ્યા પછી લિટરલી પ્રગતિ જ થઈ છે. અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ, એને હવે કલ્મિનેટ કરીએ કે મેં સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી, 11-80 કેટી છે. અને હું રેડિયો જોકી હતો ત્યારે, વન ઓફ ધ ટોપ રેડિયો જોકી ઓફ વડોદરા. અને હું એક્ઝામ આપવા જઉં તો એ લોકો મને ઓળખી જાય. હું કોવિડ પહેલાં માસ્ક પહેરીને જતો હતો, એ પણ 2010 ની સાલમાં. SY માં 5 હતી, TY માં 6-6 હતી.

0: પણ જેવો પેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખત એવો જ જવાબ આપ્યો એને. જોઈ લે તારે કરવું હોય તો કર ગ્રેજ્યુએશન, તારી મરજી તારી જે કહે છે. ના એટલે પણ પછી તું લગનની એટલે લગન છે મને એમ ડર રાખે. ના ના પણ ખાલી મમ્મી પપ્પાને નહીં કહીએ આપણે. સારું ઓકે, એટલે મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગન થયા પછી મળી. કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારી ને વિદ્યાની છે. એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી. સંગીત જોવાની છે
1: એટલે તમે કહ્યું પેલા કે વિદ્યા, વિદ્યા બેન, વિદ્યા ભાભી તમારા જીવનમાં આવ્યા એ પહેલા તમે નલાયક નપાવટ હતા, પછી થોડાક સુધર્યા એટલે વિદ્યા આવ્યા પછી જ્ઞાન આવ્યું એવું
0: થયું. આઈ થિંક કે જીવનમાં તમે જે લાઈફ પાર્ટનરને ચૂઝ કરો ને એ સૌથી અગત્યનું ડિસિઝન છે તમારા જીવનમાં. મેં અને વિદ્યા એ 23 વર્ષના જ, વિદ્યા 24 ની હતી ત્યારે, હું 23 નો, એટલી નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા. એટલે અમે અમારી આખી વેલ્યુ સિસ્ટમ સાથે બિલ્ડ કરી. આમ કેવું હોય કે ભાઈ જ્યારે લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય, અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. પ્રોપર માવળિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
1: ડબલ રોલ કરવો.
0: હા, અને બહુ ખતરનાક. મારી મમ્મીએ પણ એને જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નહોતું લાગતું.
1: મમ્મીનું નામ
0: કૌશિકા દેસાઈ. કૌશિકા દેસાઈ
1: મસ્ત નામ છે.
0: હા ને, અને હજુ પણ ચિંતિત છે અને હજુ પણ મને કહે કે મનન તું થોડી મારી વાત માન, જરા ફેસ પર મુલતાની માટી લગાડ. મમ્મી તરાથી જ કલર મળ્યો છે, પાકો છે નહીં જાય. એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે કે એની ચિંતામાં જીવતી હોય છે. જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી, અને એ માનસિકતા હું આજ સુધી સમજી નતો શક્યો. મને આ બહુ લેટથી સમજાયો કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય છે. એક સમય આવશે જ્યારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે,
1: બિલકુલ
0: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે, બાળકની જેમ જ. ના તું જેન્ઝી છે એટલે એટલો પણ ભરોસો નથી.
1: લાલ બાલ જનરેશન.
0: મારા કપડાની ઘડી મમ્મી વાળી રહી હતી, અમારા ઘરની કપડાની ઘડી. અમુક મમ્મી અમુક ઘરના કામ હજુ પણ કરે છે, 70-80 વર્ષ થઈ જાય.
1: અમુક પેટર્ન હોય છે.
0: હા, એ પેલું શું છે કે મારી અંડરવેર પણ કે કોઈની પણ અંડરવેર વાળે ને તો આમ પોકેટ બનાવેનું, એ ટાઈપની ઘડી વાળે, એકદમ પર્ટિક્યુલર ઘડી વાળાની. પણ મમ્મીએ જે પરિશ્રમ કરેલો છે, મમ્મીની જે આપવીતી છે, એ હું બદલવાનો બહુ પ્રયત્ન કરું છું. અને એ જ મારા જનરેશન એટલે કે મિલેનિયલ જનરેશનની સૌથી મોટી ભૂલ એ જ છે કે પોતાના મા બાપને બદલવાનો પ્રયત્ન કરે છે. અને દરેક જનરેશનનો આ પ્રોબ્લેમ છે. એટલે મને એવું લાગે છે કે મારા મમ્મીના સ્ટ્રગલ્સ અને મારા મમ્મીના જે સંઘર્ષનો સમય રહ્યો છે એ ટાઈમે જે એની મનોસ્થિતિ બંધાઈ ગઈ છે એને બદલવી હવે અશક્ય છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત અને હોસ્ટ રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર, સામુદાયિક રેડિયો સ્ટેશન પર આપ સૌના હૃદયની વાતો કરવા અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા આ બંનેના

સંવર્ધનના એક નાનકડા પ્રયાસ રૂપે પણ હું કેટલીક સુંદર મજાની નવલકથાઓને આપ સૌને સંભળાવું છું, એના અંશોને અહીંથી રજૂ કરું છું મારા સ્વરમાં. આપ સૌએ પણ આ નવલકથા અને એના અંશો કેવા લાગે છે એ વાત મારા સુધી પહોંચાડવાની છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ડોલર વહુ, જેના રચયિતા છે સુધામૂર્તિ, અને આ નવલકથાનો ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે સુધા મહેતાએ. સુંદર મજાની નવલકથામાં એટલા બધા ભાવોને વણ્યા છે કે જે આપણને આજે પણ વર્ષો પહેલા લખાઈ હોવા છતાં પણ હયાત આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ એટલા જ પોતિકા લાગે છે. અહીં વાત શ્યામ અને મીનાક્ષીની છે. મીનાક્ષી હવે પોતાના જીવનમાં શ્યામના નાના ભાઈ ગિરીશ સાથે એકદમ સુંદર રીતે નાનકડી પોતાની શિક્ષિકાની કાયમી થયેલી નોકરી સાથે સુખી જીવન જીવી રહી છે, અને શ્યામ અમેરિકામાં ગુમ થઈ પોતાના અસ્તિત્વને ક્યાંક શોધીને ઉજાગર કરીને પીઆર થવાની રાહમાં, ગ્રીન કાર્ડ મળવાની રાહમાં થોભાયેલો છે. જોઈએ છે કે આ બંને વચ્ચેનું મિલન કેવું રહે છે અને એ મિલનના અંતે જીવનમાં કેટલા ફેરફાર આવે છે. મીનાક્ષીને પોતાના સુંદર પતિના સાથેના એ વ્યવહારુ સંબંધો બહુ જ ગમે છે, અને માત્ર પતિ પ્રત્યે એક નાનકડી અપેક્ષા રહી જાય છે કે એમને સંગીત ઓછું ગમે છે, પણ સસરા સંગીતને બિરદાવે છે. સાસુ શિસ્તના આગ્રહી છે તો નણંદ એક રાજકુમારીની જેમ ઉછેરવી એવો પણ તેમનો આગ્રહ છે, પણ આ બધામાં તે ખુશીથી જીવન જીવી રહી છે. હવે શું થશે એ વાતને આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શાળામાં મીનાક્ષીની નજીકની સખી હતી શશિકલા. તે બંનેને સાથે જઈ નોકરી મળી હતી. જોકે શશિની નિમણૂકને સરકારી સ્વીકૃતિ મળવાની હજી બાકી હતી. બંને જણીઓ પોતાના સુખ દુઃખની વાતો કરતા રહેતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન પર નવલકથા ડોલર વહુના અંશોને આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેના ગુજરાતીમાં ભાષાંતર કરનાર વ્યક્તિ છે સુધા મહેતા. તે દિવસે જ્યારે શશિકલા શાળાએ આવી ત્યારે તેનો ચહેરો ખીલી ઉઠેલો જણાયો. મીનાક્ષીએ પૂછી લીધું, કેમ રે શશી, શું વાત છે? મીનુ, હમણાં હું તને કહી શકું તેમ નથી. આપણે લંચ ટાઈમે સામેના પવિત્રા રેસ્ટોરાંમાં જઈશું. બપોરે બંને જણા પવિત્રામાં પહેલા માળે ચડી ગયા અને મીનાક્ષીએ તરત જ કહ્યું, શશી અભિનંદન. અરે, તને કેવી રીતે ખબર પડી? તે તો તારા મો ઉપરથી જ મને જણાવી દીધું હતું. વળી કોણ છે છોકરો? આમ પણ શશી ઘણી રૂપાળી હતી અને આ સાંભળીને તો શરમની માર્યા તેના ગાલ પર લાલ લાલ ચકામા થઈ ગયા. તેનો ચહેરો એકદમ ગુલાબી અને સુંદર લાગવા માંડ્યો. તેણે કહ્યું, એ તો મારા પિતાના મિત્રનો છોકરો છે, એનું નામ છે શંકર. તો હવે લગ્ન ક્યારે કરો છો? કદાચ 2-3 મહિના પછી. આજે જ એના પિતા અમને મળવા

કરવાના છે, પણ તાત્કાલિક તો કોઈ શુભ મુહૂર્ત તો છે જ નહીં. કે પછી લગ્નની વાડી મળતી નથી હે? મીનાક્ષી એને હેરાન કરવા કહેવા લાગી. મીનુ, મારે આ નોકરી કદાચ છોડી દેવી પણ પડે. કેમ ભાઈ, શંકર ક્યાં રહે છે? તે શું કામ કરે છે? વાસ્તવિક પરિસ્થિતિમાં જ્યારે જીવનમાં કેટલાક ઘટનાક્રમ બને ત્યારે સ્ત્રીઓએ પોતાના કેટલાક મનગમતા કામ, વ્યવસાય અને જીવનને પરિવર્તિત કરવા પડે છે. એવો જ ઘટનાક્રમ આ શશિકલાના જીવનમાં આવ્યો છે. શું થશે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મીનું, મારે આ નોકરી કદાચ છોડી દેવી પણ પડે. કેમ ભાઈ, શંકર ક્યાં રહે છે? તે શું કામ કરે છે? શશીનો ચહેરો ફિક્કો પડી ગયો. ધીમેથી તે બોલી, આજકાલ શંકર વડોદરા છે. એમએસસીમાં તેને ચોથી રેન્ક આવી છે, પણ કોણ જાણે કોઈ સારી નોકરી મળતી નથી. હમણાં તો તે કોઈ કોચિંગ ક્લાસમાં ભણાવે છે. પણ તો પછી કાયમી નોકરી મળ્યા વિના તે લગ્ન માટે કેમ રાજી થયો? તમે સાંભળી રહ્યા છો સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. આ લગ્નનો પ્રસ્તાવ ઘણા વખતથી આવ્યો હતો અને બહુ ચર્ચા પણ થઈ છે. મારી માએ તો એ લોકોને કહ્યું

કે જો નોકરીની વાત જે કંઈ પ્રશ્ન હોય તો તેમણે ચિંતા ન કરવી. છેવટે મીનુ, હું પણ તો લગ્ન પછી નોકરી કરી શકું અને તેને મદદ પણ કરી શકું એમ છું જ ને, નહીં તો પછી અમે અમારા પોતાના કોચિંગ ક્લાસીસ શરૂ કરીશું. તારી માં સાચું જ કહે છે, મીનાક્ષીએ કહ્યું. આજે નહીં તો કાલે તેને પણ સારી નોકરી મળી જશે, લગ્નને શું કામ પાછું ઠેલવું જોઈએ. તો હવે સગાઈનું ક્યારે નક્કી કરવાનું ઠેરવ્યું છે? પેલા લોકોના કુટુંબમાં તો સગાઈનો રિવાજ જ નથી, અમારે બસ સીધા જ લગ્ન કરી નાખવાના. મીનુ, મને ઘણી વાર બીક લાગે છે. હો, લગ્ન પછી શું થશે? શું તને લાગે છે કે બધું સમસૂત્રુ રહેશે? મને ખાતરી છે કે બધું સારું જ થશે. મારા પોતાના અનુભવથી કહું છું, તમારે ફક્ત ખૂબ મહેનત કરવાની તૈયારી રાખવી પડશે અને શ્રદ્ધા પણ રાખવી પડશે. બંને ઊભા થયા ત્યારે શશીએ કહ્યું, મારે 2 મહિનાની નોટિસ પણ તો આપવી પડશે, હું મારું રાજીનામું આજે જ આપી દેવાની છું. જીવનના નિર્ણયો ક્યારે અને કેવી રીતે લેવા એમાં સખી ભાઈબંધો એ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. અહીં પણ શશિકલાએ મીનાક્ષી સાથે એટલી જ તો આ વાત વહેંચી હતી. હવે શું થશે એમના જીવનમાં તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શશીએ શાળા છોડી દીધી. આ અચાનક આવી પડેલી એકલતા સાથે મીનાક્ષી બાત ભીડવા લાગી. છતાં જો શશી સુખી થતી હોય તો બીજી કશી વાતનું મહત્વ તેને મન વધુ નહોતું. પોતાની વહાલી સખી માટે લગ્નની ભેટ શું આપવી તે વિશે મીનાક્ષી એક

સંભળાવી રહ્યો છું. ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શું તું જાણે છે કે શશીનું લગ્ન કેન્સલ થયું છે? સુશીલાએ લાગલું જ પૂછ્યું. હે, ના ભાઈ, મને તો એની કશી જ જાણ નથી, સ્તબ્ધ બનીને મીનાક્ષીએ કહ્યું. તમે બંને તો નજીકની સખીઓ છો, છતાં તને ખબર નથી? તે બહુ દુઃખી થઈ ગઈ છે. મીનાક્ષીનું તો મગજ બહેર મારી ગયું. જે કંઈ વાત હવે સુશીલા કરી રહી હતી તે કશી તેને સાંભળવામાં આવી નહીં. તેના વિચારો વમળે ચડ્યા હતા. શું થયું હશે? શું કોઈ અકસ્માત? શું તેને કોઈ બીજો છોકરો પસંદ હશે? પણ એ તો એક લવ મેરેજ હતા, ગોઠવેલા નહીં. તો આમ તે તૂટી પડવાનું કારણ શું હોઈ શકે? શાળા પૂરી થયા બાદ મીનાક્ષી સીધી જ શશીના ઘરે જઈ પહોંચી. દરવાજો શશીએ પોતે જ ઉઘાડ્યો અને તરત જ રડવા લાગી. પોતાની સખી સાથે એ શું વાત કરશે અને શા માટે એના લગ્ન તૂટી પડ્યા એ તમારે પણ જાણવું છે અને મારે પણ કહેવું છે. પણ આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. વિરામ બાદ હું વાતને લઈને ફરી પાછો ફરીશ. રેડિયો પાલનપુર.

કે લગ્નની તૈયારી પૂરજોશમાં થઈ રહી હતી. ઘરમાં રંગરોગાન ચાલતા હતા, સજાવટ થઈ રહી હતી અને એક બાજુ અનાજના કોથળા મુકાઈ ગયા હતા. શશીની માએ મીનાક્ષીને કહ્યું, બેટા આ છોકરીને જરા સમજાવજે કે આ વાતથી આટલી બધી દુઃખી ન થાય. પેલા કુટુંબમાં જવાનું તેના નસીબમાં જ નહીં હોય, કોણ જાણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અને હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. પેલા કુટુંબમાં જાણે એનું જવાનું નહીં લખ્યું હોય. અમારું પણ ભાગ્ય નહીં હોય કે આ લગ્ન કરાવી શકીએ, પણ આ વાતને હવે તેણે સ્વીકારી લેવી જોઈએ. આટલો બધો શોક શા માટે? બે દિવસથી તેણે ખાધું પણ નથી, જાણે છે. અહીં નહીં, ઉપર ચાલ, શશીએ પોતાની સખીનો હાથ ખેંચતા કહ્યું અને પોતાના ઓરડા ભણી દોરી ગઈ. અહીં બારીમાંથી સરસ પવન આવી રહ્યો હતો અને શહેરનો દેખાવ પણ સુંદર જણાતો હતો. એક જાજમ પર બેસતા મીનાક્ષીએ ધીમેથી પૂછ્યું, શશી, શું શંકરને કંઈ થયું છે? એક જ ક્ષણમાં શશીના ચહેરા પરનું દુઃખ અલોપ થઈ ગયું અને તેણે તે બદલ ખૂબ જ ગુસ્સો દેખાડ્યો. એને વળી શું થાય? એ દાનવ તો પથ્થર જેવો મજબૂત છે. અમારા બધાનું તેણે અપમાન કર્યું અને મારા કુટુંબનું પણ અને મારું પણ. હું તને સાચું કહું છું મીનાક્ષી, હું તો જિંદગીથી ખરેખર તંગ આવી ગઈ છું. મેં એવી વ્યક્તિને વળી પ્રેમ કર્યો કે જે વિશ્વાસ કરવાની પણ લાયક નથી. આમ જો તું આમ ગોળ ગોળ ના બોલ અને મને કહે કે થયું છે શું, તારા લગ્નને કેમ કેન્સલ કરવું પડ્યું? આ સવાલ ગૂંગળા તો તમારા ને મારા મનમાં પણ છે અને મારે તમને કહેવાનો છે, પણ આ સુંદર વિરામ બાદ. હા, સુંદર વિરામ એટલે કે અહીં તમારા મનમાં અને મારા મનમાં એક સવાલ ઘણા બધા અંદેશાઓ લઈને ચર્ચાતો રહેશે અને એ જ તો આપણો સંબંધ છે. તો ચાલો મળીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એણે પોતાની જાતને વેચી નાખી. ખૂબ જ ક્રોધમાં આવીને શશી બોલી, ઘણા ઇન્ડિયન લોકો અમેરિકામાં હવે વસવા લાગ્યા છે, જાણે છે ને? આવો એક માણસ ભારત આવ્યો પોતાના 20 વર્ષની દીકરી માટે વરની શોધમાં, અને એ સાથે વળી દીકરીને પણ લઈને આવ્યો. તેણે પેપરોમાં જાહેર ખબરો પણ છપાવી કે જે કોઈ વ્યક્તિ તેની દીકરી સાથે લગ્ન કરશે અને તે સાથે અમેરિકા જશે તો તેની પસંદગી પોતાની દીકરી માટે તે કરશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJAR-ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથા ડોલર વહુના અંશોને. એટલે શંકર તે છોકરી જોવા ગયો. એકલો નહીં, ઘણા બીજા છોકરાઓ પણ ગયા, જેમાં ડોક્ટરો, ઇજનેરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ હતા. આમ તો શંકર કહે છે કે તેણે મસ્તીમાં જ એ જાહેર ખબરનો જવાબ આપ્યો હતો, પણ છેવટે પેલી છોકરીએ એના ઉપર જ કળશ તોડ્યો. પણ આ તો જાણે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જેવું થયું. સાંભળતો ખરી, હજી ઘણું બધું બાકી છે. શંકરે મને માફી માગતો એક કાગળ લખ્યો છે. પોતાની આ દગાખોરી માટે તે શું તર્ક કરે છે જાણે છે? તે લખે છે, મારી આખી જિંદગી જો હું પ્રયત્નો કરું તો પણ હું કદી અમેરિકા જવા પામીશ નહીં, અને મારા જેવા સામાન્ય માણસ માટે આ એક સોનેરી તક ગણાય. મને પ્લીઝ માફ કરી દઈશ. એ માણસની હિંમત તો જુઓ, તારે તો એને કોલરથી પકડવો જોઈએ. મેં જ્યારે આ કાગળ વાંચ્યો ત્યારે મને એટલી તો નફરત થઈ આવી, આટલા બધા વર્ષોની મિત્રતાને એણે એક ઝાટકે વાઢી નાખી, એ પણ ગ્રીન કાર્ડ અને ડોલર મળે તેટલા માટે. છઠ, તેના માતા પિતાએ વિરોધ ન કર્યો? આ વાત અને આ સવાલ પણ અગત્યનો છે, એનો જવાબ મળશે આપ સૌને આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

મારા બાપ જ તેમને ત્યાં ગયા અને સીધું જ પૂછ્યું કે શું કામ આમ કર્યું, મારે અને મારા કુટુંબને આ અન્યાય કેમ કર્યો? તો તેમણે કહ્યું, શંકરને અમેરિકામાં ઉજળું ભાવિ મળશે તો અમે કેવી રીતે વિરોધ કરીએ? જો તે અહીં રહેશે તો અમારી જેમ ગરીબાઈમાં એને જીવવું પડશે. આખી જિંદગી મજૂરી કરી છે તો પણ અમે અમારું પોતાનું ઘર બનાવી નથી શક્યા. અમારી દીકરીના લગ્ન માટે લીધેલી લોન પણ હજી ચૂકવી શક્યા નથી. અમે તેથી જ તો તેને આ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવા કહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RJR ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત આ નવલકથા, જેનું નામ છે ડોલર વહુ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તો તે લગ્ન માટે તારી નોકરી પણ એમને છોડાવી દીધી હતી, હવે? મીનાક્ષીએ કહ્યું. શશિકલાએ જવાબ આપ્યો, હા, અને તેનો રસ્તો પણ શ્રીમાન તકવાદી શું બતાવે છે ખબર છે? મારા લગ્નની તૈયારીના ખર્ચનો અડધો ભાગ તે આપવા તૈયાર છે. અમેરિકા ગયા પછી તે આ ભાગ ડોલરના રૂપમાં મોકલશે, જો તો ખરો. શશિને ખૂબ જ દુઃખ થતું હતું અને મીનાક્ષી પણ લાચારી અનુભવી રહી હતી. જીવનમાં આવા પ્રસંગો બને છે અને આ નવલકથામાં પછી હવે શું થશે તે વાત માણીશું આપણે આવતા એપિસોડમાં. તમારે ત્યાં સુધી અમને 9512-9966 પર વોટ્સએપ કરીને તમારા અભિપ્રાય આપવાના છે. સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ કે પછી તમે ઇમેલ કરીને radiopalanpur@gmail પર તમારા અભિપ્રાય મોકલી શકો છો. તમે એન્ડ્રોઇડ ફોન ધારક છો તો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો રેડિયો પાલનપુરની એપ, અને આઈફોન ધરાવો છો તો આઈટ્યુન સ્ટોર પર જઈને આ એપ ડાઉનલોડ કરો. ઇન્ટરનેટના માધ્યમ થકી વિધાઉટ એની ડિસ્ટર્બન્સ તમે અમારા રેડિયોને સાંભળી શકો છો અને બીજા મિત્રોને આ માહિતી મોકલીને સંભળાવી શકો છો. એક સાચા ગુજરાતી અને ગુજરાતી ભાષાના તેમજ ગુજરાતી સાહિત્યના રસિક તરીકે અમને સૌ સાથ અને સહકાર આપો એવી વિનંતી. ફરી મળીશું આવતા એપિસોડમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. જય જય શિવ શંકર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.